આ ભજન સાથે જ શ્રોતા મિત્રો, ભક્તિ સંગીતથી ભરપૂર કાર્યક્રમ ભક્તિરસ અહીં જ સમાપ્ત થાય છે. ભારતીય સમયાનુસાર અત્યારે સવારના 5:45 થઈ ચૂકી છે, એટલે કે સમય થઈ ચૂક્યો છે ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણને વિરામ આપવાનો. તેથી ફરી મળીએ ત્યાં સુધી રજા આપશો. આવજો.

સુપ્રભાત. 354.6 દશાંશ મીટર્સ એટલે કે 846 કિલો હર્ટ્સ પર આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પર હું આપનો રેડિયો મિત્ર રવિ આપ સૌનું સ્વાગત કરું છું. આજે મંગળવાર, અષાઢ દિનાંક 2, શક સંવત 1948 તથા જેઠ સુદ દિનાંક 9, વિક્રમ સંવત 2082. તદનુસાર તારીખ 23 જૂન ઈસવીસન 2026. શ્રોતા મિત્રો, અમારી આજની પ્રથમ સભાનો પ્રારંભ કરીએ શરણાઈના મંગળસૂરો સાથે.

શ્રોતા મિત્રો, આજે શ્યામા પ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ છે. 6 જુલાઈ 1901 ના રોજ જન્મેલા શ્યામા પ્રસાદ મુખર્જી એક ભારતીય બેરિસ્ટર, શિક્ષણવિદ, રાજકારણી, હિન્દુત્વ કાર્યકર અને ભૂતપૂર્વ વડાપ્રધાન જવાહરલાલ નહેરુ દ્વારા નિયુક્ત રાજ્ય અને રાષ્ટ્રીય સરકારોમાં મંત્રી હતા. તેઓનું અવસાન 23 જૂન 1953 ના રોજ થયું હતું. તેઓએ 1951 ભારતીય જનસંઘની સ્થાપના કરી હતી. ઉપરાંત આજે સંયુક્ત રાષ્ટ્ર લોકસેવા દિવસ અને આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ પણ છે.

મિત્રો, હવે સભાની શરૂઆતમાં આવો જોઈ લઈએ આજના મુખ્ય કાર્યક્રમોની રૂપરેખા. પ્રાતકાલીન ભક્તિ સંગીતનો કાર્યક્રમ અર્ચના સવારે 6:05, 6:30 સાંભળીશું ચિંતનાત્મક લઘુ વાર્તાલાપનો કાર્યક્રમ અમૃતધારા, જેમાં વિષય સંબંધ પર બુદ્ધિધન ત્રિવેદીનો વાર્તાલાપ સાંભળીશું. 6:35 રજૂ કરીશું શ્રી રામચરિત માનસ ગાન, જેના હિન્દી ફિલ્મી ગીતો સાંભળીશું કાર્યક્રમ સુરસરિતામાં 6:45, અને કાર્યક્રમ સદાબહાર ગીતમાં 7:00.

સાત વાગ્યાને 20 મિનિટે રજૂ કરીશું ગુજરાતી કેર ફિલ્મી ગીતો. 8 વાગ્યાને 30 મિનિટે પ્રસારિત થશે NCERT દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ, તથા 9 વાગે આપ માણી શકશો સંગીત સાથે માહિતી વિરસતો કાર્યક્રમ સવારે સવારે. 9:30 વાગે રજૂ થશે ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 10 વાગીને 2 મિનિટ પર આપ સાંભળશો કાર્યક્રમ ઉદ્યોગ જગત, અને 10:15 વાગે માણીશું હિન્દી ફિલ્મ સંગીત.

દસ વાગીને 45 મિનિટે જો થશે સુગમ સંગીત, 11 વાગીને 2 મિનિટે આપ માણી શકશો અમારો ફોન ઇન કાર્યક્રમ હલો હલો, 11 વાગીને 45 મિનિટે રજૂ કરીશું હિન્દી ગેરફિલ્મી ગીતો, 12 વાગીને 2 મિનિટ પર આપ સાંભળી શકશો આંતરરાષ્ટ્રીય વિધવા દિન પર ડોક્ટર દ્રષ્ટિ પટેલનો વાર્તાલાપ, લેખન નીતિ પટેલ.

ત્યારબાદ 12:30 વાગ્યે રજૂ થશે મેલાઓ માટેનો ખાસ કાર્યક્રમ સહિયર. 1:10 સુગમ સંગીતનું પ્રસારણ થશે. 12:15 ફોજી મિત્રો માટેનો ફિલ્મ સંગીતનો કાર્યક્રમ જય ભારતી તથા પ્રથમ સભાના અંતે 2:40 પર રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી સંગીત. અમારી બીજી સભાનો પ્રારંભ થશે 4:58. ત્યારબાદ આપનું સ્વાગત કરીશું ફિલ્મી ગીતોના કાર્યક્રમ ગુલમહોર સાથે બરાબર 5:10. લોકસંગીત રજૂ થશે 5:45. સાંજે 6:30 સાંભળીશું યુવા માટેનો ખાસ કાર્યક્રમ યુવાણી. 7:00 સાંભળીશું ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ. 7:22 પ્રસ્તુત થશે ગામનો ચોરો. બરાબર 8:00 સાંભળીશું કાર્યક્રમ સુરમાધુરી. 8:30 રજૂ કરીશું ગુજરાતી ગેરફિલ્મી ગીતો. 9:15 સાંભળીશું કાર્યક્રમ ફિલ્મ સંગીત તથા RNU દ્વારા વિશેષ પ્રસ્તુતિ સાંભળીશું 9:30. 10:00 રજૂ કરીશું ગુજરાતી ગીતો. બીજી સભાના અંતમાં 10:30 હિન્દી ફિલ્મ સંગીત રજૂ થશે. તો આ હતી અમારા આજે રજૂ થનારા કાર્યક્રમોની રૂપરેખા. હવે જોઈએ સ્થાનિક હવામાન સમાચાર. હવામાન ખાતા દ્વારા મળતી માહિતી અનુસાર આજે સવારે 5:30 તાપમાન 30.6°C અને વાતાવરણમાં ભેજનું પ્રમાણ 66 ડિગ્રી નોંધાયું. ગઈકાલે રાતે 8:30 લઈને આજે સવારે 5:30 સુધી મહત્તમ તાપમાન 40.5°C નોંધાયું, જે સામાન્ય કરતાં 2.6°C વધુ રહ્યું. અને લઘુત્તમ તાપમાન 29.4°C નોંધાયું, જે સામાન્ય કરતાં 1.8°C વધુ રહ્યું. આજે મહત્તમ તાપમાન 40°C અને આકાશમાં અંશતઃ વાદળો સાથે ગાજવીજ સાથે વરસાદ રહેવાની શક્યતા છે. તો આ હતા સ્થાનિક હવામાન સમાચાર. સવારના 6 વાગવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં આકાશવાણીના દિલ્હી કેન્દ્રથી હિન્દીમાં સમાચાર સાંભળીશું.

0: આપ એટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે પ્રસ્તુત છે કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય સંબંધ. રજૂઆત કરતા બુદ્ધિધન ત્રિવેદી.
1: નમસ્તે વાલા મિત્રો, સુપ્રભાતમ. સંબંધ, કોઈકે કહ્યું છે કે શેરી મિત્રો સો મળે, તાલી મિત્રો અનેક, સુખ દુઃખમાં સાથ આપે એવા તો લાખોમાં એક. આવા પણ સંબંધો હોય છે જે સમાજમાં અવારનવાર અનુભવાય છે, જોવાય છે અને આચરાય છે અને ચિંતનમાં પણ આવે છે. હં,

0: સંબંધને રિલેશન પણ કહે છે. આ સંબંધ ઘણીવાર નશો બની જાય છે, હં, અને એ નશો એવો તો જામી જાય છે કે ક્યારેક એ સજા પણ બની રહે છે. આમ નશો સજા બને ત્યાં સુધીના સંબંધો શા કામના? સંબંધો તો દિલથી નભે અને મનથી આચરાય અને તેના અંગેનું સાતત્ય જળવાય. એ જ સંબંધ, વાટકી વ્યવહાર કે બોલવા ચાલવાનો વ્યવહાર, એ કેટલો સમય ટકે? જો વાટકી ભરીને આપેલી દાળની બદલીમાં કાનાથી ઉતરતી, એટલે થોડીક ઓછી દાળ પાડોશી આપી જાય અને એ લેતો મન મચકોડાય, આવા સંબંધ શા કામના? સંબંધ એટલે તો સતત જીવનભરનો સંકલ્પ, સંગાત જ કહો ને, જેમાં પરસ્પર વિશ્વાસનું, પ્રેમનું અને સહકારનું સતત બંધન રહે. એ ઉપરાંત જે સંબંધની ઊંચાઈ અને પવિત્રતા સદાય ધીરજ ભરી, ધજા જેવી ઊંચાઈવાળી અને ધરપતના ધબકા જેવી હોય, ટૂંકમાં એમ કહી શકાય કે બે અથવા તેથી વધારે વ્યક્તિઓનું મજબૂત, ઊંડું, ગાઢ અને નિકટતાભર્યું જોડાણ જે જીવન સુધી સચવાઈ રહે, તે જ સાચો સંબંધ. સંબંધોમાં કરિશ્મા તો જુઓ, કાચ પણ કોઈનું થઈ જાય છે. જો તમારે માટે બીજાની આંખમાં આંસુ આવે અને બીજાના દુઃખ માટે તમારી આંખમાં આંસુ આવે, તો એ સંબંધોનું હૃદય સાથે જોડાણ છે, નક્કી સમજવું. સંબંધ એટલે લોકોનું ટોળું નહીં, પરંતુ એમના હૃદયનું એકત્વ અને સંચાઈ, સચ્ચાઈ ભર્યું પ્રેમ, જે છૂટા પડવા માટે કદી પણ મનને મનાવે નહીં. સંબંધને કોઈકે એવા રસ્તા ઉપર લઈ જઈને મૂક્યું છે કે જેના પર કોઈનો હક કે શક કદી ન હોય. સંબંધના સ્વરૂપમાં લગ્નથી મૃત્યુ સુધી, અભ્યાસના 4 વર્ષ કે શેરીની રમતો, એમ કે ધંધામાં કે લે વેચનો સંબંધ જોવા મળે. આ સંબંધો સામાજિક પણ હોય. સંબંધની માવજત અનિવાર્ય છે અને આ માવજતમાં ખામી આવે તો એમ કહેવાય છે કે શ્વાસ તૂટવાથી માણસ એકવાર મરે છે, પરંતુ સંબંધ તૂટવાથી માણસ ઘડી ઘડી મરે છે. ભૌતિક વસ્તુઓનો સંબંધ અને રૂપાળી ચીજ વસ્તુઓનો સંબંધ એ લપસણો છે. મહેલોની એકલતામાં ઘણાને મેં રોતા જોયા છે. સંબંધની ભૂખ લાગવી જોઈએ, એ માટેની લાગણીઓ સ્વાદિષ્ટ હોવી જોઈએ. અને નફરત કરો કે પ્રેમ, અમારાથી સંબંધ અને અનુબંધ જરૂર રાખજો. હા, નમસ્તે.
1: આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ અમૃતધારા. આજનો વિષય હતો સંબંધ અને રજૂઆત કરતા હતા શ્રી બુદ્ધિધન ત્રિવેદી. હવે પ્રસ્તુત છે શ્રી રામચરિત માનસ ગાન, એપિસોડ નંબર 197. સંગીત નિર્દેશક સતીશ ભાટિયા, સ્વર અનૂપ જલોટા.

આપ સાંભળી રહ્યા હતા શ્રી રામચરિત માનસ ગાન. સંગીત નિર્દેશક હતા સતીશ ભાટિયા. મિત્રો, આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. સમય છે કાર્યક્રમ સુરસરિતાનો. કાર્યક્રમ સુરસરિતામાં સૌ પ્રથમ સાંભળીશું ફિલ્મ ગીત ગાતા ચલનું આ ગીત, સ્વર આરતી મુખર્જી અને જસપાલ સિંઘનો.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: સુરસરિતા કાર્યક્રમના અંતમાં સાંભળીશું ફિલ્મ નીલકમલનું આ ગીત, સ્વર આશા ભોસલેનો.

0: આ સાથે જ કાર્યક્રમ સુરસરિતા અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી જ વારમાં પ્રસારિત કરીશું સંસ્કૃતમાં સમાચાર અમારા દિલ્હી કેન્દ્રથી.
1: આકાશવાણી સંપ્રતિ વાર્તા શ્રૂયંતામ પ્રવાચક પુનિત ત્રિપાઠી. अथ वार्ताः. भारतस्य द्रुतगत्या वर्धमानस्य विश्वसनीय वैश्विक शक्तिरूपेण परिवर्तनस्य प्रेरकशक्तिः राष्ट्रप्रथमस्य सिद्धान्तः एव अस्तीति प्रधानमन्त्रिणा नरेन्द्रमोदिना उक्तम्. नवदिल्ल्याम् एकेन निज वार्तावाहिन्या आयोजिते सम्मेलने सम्बोधयन् प्रधानमन्त्री श्रीमोदी अवदत् यत् विगत दशके देशस्य उपलब्धयः विश्वासे स्थिरतायां बृहत्तर वैश्विक कल्याणाय प्रतिबद्धतायां च निहिताः सन्ति.
2: भारत जो कर रहा है वो आने वाले 1000 वर्ष का फ्यूचर लिखने वाला है और यही दुनिया के लिए

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.

આ સાથે જ કાર્યક્રમ સદાબહાર ગીત અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. મિત્રો, પ્રસારિત કરીશું પ્રાદેશિક સમાચાર.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર સંસ્કૃતિ ભુંડિયા વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્ક ફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી સાથે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1 વિજય. સમાચાર વિગતવાર. રાજ્યભરમાં આજથી 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થશે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર

0: પટેલ મહેસાણા જિલ્લાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે આ કાર્યક્રમનો રાજ્યવ્યાપી શુભારંભ કરાવશે. સાંભળીએ એક અહેવાલ.
1: મુખ્યમંત્રી વડનગર ખાતે આંગણવાડીમાં બે ભૂલકાઓ સહિત બાલવાટિકાથી ધોરણ 11 સુધીના 389 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવશે. 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યમાં 38,400 શાળાઓમાં 28,58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે.

0: 58 જેટલા બાળકોને પ્રવેશ અપાશે. શાળા વ્યવસ્થાપન સમિતિ, વાલીઓ અને ગ્રામજનોની સહભાગીતાથી આ પ્રવેશોત્સવ ઉજવાશે. મુખ્યમંત્રી ઉપરાંત નાયબ મુખ્યમંત્રી સહિત મંત્રીમંડળના મંત્રીઓ, સંધી અધિકારીઓ સહિત 465 જેટલા મહાનુભાવો શાળાએ શાળાએ જઈ બાળકોને પ્રવેશ અપાવવાના આ સેવાયજ્ઞમાં જોડાશે. હેમાંગીની સોનારા, પ્રાદેશિક સમાચાર વિભાગ, અમદાવાદ.
1: રાજ્ય સરકાર દ્વારા શિક્ષણના વ્યાપ અને ગુણવત્તા વધારવાના ઉદ્દેશ સાથે દર વર્ષની જેમ આ વર્ષે પણ રાજ્યવ્યાપી કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ 2026 દ્વારા બાળકોને શાળામાં પ્રવેશ અપાશે. ત્રિદિવસીય ચાલનારા આ 24મા શાળા પ્રવેશોત્સવમાં આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી ગાંધીનગર જિલ્લાના અડાલજની કુમાર પ્રાથમિક શાળાના બાળકોને પ્રવેશ અપાવશે. અમદાવાદ જિલ્લાની 681 સરકારી પ્રાથમિક અને 618 માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શાળાઓમાં કન્યા કેળવણી મહોત્સવ અને શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમનું આયોજન કરાશે, જેમાં મહાનુભાવોના હસ્તે કુલ 65,458 બાળકોને શાળા પ્રવેશ કરાવાશે. પાટણ જિલ્લામાં 958 શાળાઓમાં કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવ યોજાશે. પાટણ જિલ્લા પ્રભારી મંત્રી સ્વરૂપજી ઠાકોર રાધનપુર ખાતે યોજાનાર શાળા પ્રવેશોત્સવ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી બાળકોને પ્રવેશ અપાવશે. ખેડા જિલ્લાના ગઢલાલ તાલુકામાં આંગણવાડી પ્રવેશોત્સવ 2026ની ઉજવણી થઈ રહી છે. નવતર પહેલ રૂપે આંગણવાડીના ભૂલકાઓના હસ્તે મહાનુભાવોને આમંત્રણ પત્રિકા અર્પણ કરવામાં આવી. સુરતમાં ઉર્જા અને પેટ્રોકેમિકલ્સ વિભાગના અગ્રસચિવ અશ્વિનીકુમાર જિલ્લામાં બાળકોને શાળા પ્રવેશ કરાવશે. આજે બારડોલી તાલુકામાં રમતગમત રાજ્યમંત્રી ડોક્ટર જયરામ ગામિતની ઉપસ્થિતિમાં શાળા પ્રવેશોત્સવ યોજાશે. ધારાસભ્ય ગણપતસિંહ વસાવા ઉમરપાડા તાલુકાની 3 શાળામાં વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવશે. 1,553 શાળાઓના 32,000થી વધુ બાળકોને મહાનુભાવોના હસ્તે પ્રવેશ કરાવાશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમમાં 120થી વધુ અરજદારો પોતાની રજૂઆતો સાથે મુખ્યમંત્રી કાર્યાલયના જનસંપર્ક એકમમાં ઉપસ્થિત રહ્યા હતા. જિલ્લા સ્વાગતમાં 2,228 અને તાલુકા સ્વાગતમાં 2,854 સહિત સમગ્ર 5,200 માટે મોકલવામાં આવી હતી. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સમક્ષ છોટાઉદેપુર મહેસાણા જિલ્લાના ખેડૂતોએ પુનર્વસન અંતર્ગત મળવાપાત્ર જમીન, ગોચર જમીન પર થયેલા દબાણ, જમીન રીસર્વેમાં વિસંગતતા અંગે રજૂઆત મળી હતી. મુખ્યમંત્રીએ વધુમાં જણાવ્યું કે જિલ્લા કક્ષાના પ્રશ્નોના નિરાકરણ માટે જિલ્લા કલેક્ટર યોગ્ય સત્તાધિકારી છે અને તેમણે આગેવાની લઈ લોકોના પ્રશ્નોનો સમયસર અને અસરકારક નિર્ણય કરવો જોઈએ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન હાથ ધરાયું હતું. ટાસ્કફોર્સે સુભાષનગર સુપર ગેસથી જાવર સુધી અસાડ ડોક સાથે સઘન પેટ્રોલિંગ કર્યું હતું. મરીન કમાન્ડો સાથે અલગ અલગ હીટ ટીમો બનાવી અસાડ ડોકને સાથે રાખી ફૂડ પેટ્રોલિંગ કરવામાં આવ્યું. આ પેટ્રોલિંગ દરમિયાન દરિયા માર્ગે થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ, સંભવિત ઘૂસણખોરી અટકાવવી, નિર્જન વિસ્તારમાં શંકાસ્પદ ચીજોની ચકાસણી જેવા મુદ્દા પર ખાસ ધ્યાન અપાયું હતું. સાથે જ સ્થાનિક માછીમારો અને સાગર ખેડૂઓને દરિયાઈ સુરક્ષા માટે જાગૃતિ આપવામાં આવી હતી. મરીન ટાસ્કફોર્સ દ્વારા દૂરબીનના સહારે સમુદ્રમાં દેખાતી શંકાસ્પદ બોટ અથવા હિલચાલ પર નજર રાખવામાં આવી અને આ વિસ્તારના અવાવરૂ દરિયા કિનારાના વિસ્તારોમાં ઝીણવટપૂર્વક ચેકિંગ હાથ ધરાયું હતું. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ એઆઈઆર ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/u અને મારા એક્સ હેન્ડલ airnews_abad ફોલો કરશો. રાજ્યમાં વાયબ્રન્ટ ગુજરાત રિજિયોનલ કોન્ફરન્સ અંતર્ગત નર્મદા જિલ્લા કક્ષાની યોજાયેલી કોન્ફરન્સમાં 9.98 કરોડ રૂપિયાના સમજૂતીના કરાર પર હસ્તાક્ષર થયા હતા. આ કરારથી વિકાસના નવા દ્વાર ખુલશે તેવી રાજ્યમંત્રી ઈશ્વરસિંહ પટેલે આશા વ્યક્ત કરી હતી. આ કરારને કારણે જિલ્લાના ઔદ્યોગિક, પ્રવાસન અને રોજગાર વિકાસને નવી દિશા મળશે. રાજ્યમંત્રીએ વિકસિત નર્મદાથી વિકસિત ગુજરાત અને વિકસિત ભારત તરફ મજબૂત પગલું ગણાવ્યું હતું.
2: આદિવાસી સંસ્કૃતિ અને વિશ્વ વિખ્યાત સ્ટેચ્યુ ઓફ યુનિટીના જેવા પ્રવાસ કેન્દ્રોને કારણે આજે વિશિષ્ટ ઓળખ ધરાવે છે ત્યારે જિલ્લાના કૃષિ અને વન આધારિત ઉદ્યોગો, બાંબુ આધારિત ઉત્પાદનો, હર્બલ પ્રોડક્ટ, હેન્ડીક્રાફ્ટ, હેન્ડલૂમ, હોમસ્ટે અને પ્રવાસ આધારિત સેવાઓના વિશાળ સંભાવનાઓને રહી છે ત્યારે આજે નર્મદા જિલ્લાના સ્થિત સંસાધનો પણ રોજગારી અને સ્વરોજગારીના નવા અવસરો ઉભા કરી રહ્યા છે.
1: જામનગરના દરેડ જીઆઈડીસી વિસ્તારમાં રાજ્ય જીએસટી વિભાગે બોગસ બિલિંગ અને કરચોરી કૌભાંડમાં બેની ધરપકડ કરી છે. 23 કરોડથી વધુની ખોટી વેરા શાખાની ચોરી આચરવાના કેસમાં શહેરની એક ભંગારની પેઢીના પિતા પુત્રની ધરપકડ કરવામાં

0: કરવામાં આવી છે. બ્રાસના ભંગારના વેપારમાં મોટા પાયે બોગસ બિલિંગ થતું હોવાની ફરિયાદો અને માહિતીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી. રાજકોટ અને અમદાવાદ જીએસટી વિભાગના ઉચ્ચ અધિકારીઓની 22 ટીમો તપાસમાં જોડાઈ હતી. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન પોલીસ વિભાગની એન્ટી હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ તથા ગુજરાતના સમાજ સુરક્ષા વિભાગના સંયુક્ત પ્રયાસોથી ઉત્તર પશ્ચિમ અને દક્ષિણ પશ્ચિમ ઝોન વિસ્તારમાં વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 44 બાળકોને ઉગારવામાં આવ્યા હતા. આ ઝુંબેશ દરમિયાન શહેરના 41થી વધુ હોટસ્પોટ સ્થળોએ સઘન કામગીરી હાથ ધરવામાં આવી હતી. આ કાર્યવાહી દરમિયાન ભિક્ષુકો તથા બાળકો સહિત ભિક્ષાવૃત્તિ સાથે સંકળાયેલા વ્યક્તિઓને રેસ્ક્યુ કરવામાં આવ્યા હતા. સમિતિના માર્ગદર્શન મુજબ કુલ 44 બાળકોમાંથી 4 બાળકોને બાળ સંરક્ષણ ગૃહમાં ખસેડવામાં આવ્યા હતા, જ્યારે બાકીના 40 બાળકોને તેમના માતા પિતાને ભવિષ્યમાં બાળકો પાસેથી ભિક્ષાવૃત્તિ ન કરાવવાની શરતે પરત સોંપવામાં આવ્યા હતા. હવામાન વિભાગે દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદની આગાહી કરી છે અને કેટલાક વિસ્તારો માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. સૌરાષ્ટ્ર અને કચ્છમાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. અમદાવાદ, આણંદ, ખેડા અને દાહોદ, મહીસાગર, વડોદરા અને છોટાઉદેપુર જિલ્લામાં પણ વરસાદની શક્યતા છે. દરમિયાન લઘુત્તમ તાપમાનમાં આગામી 7 દિવસ મોટા ફેરફારની શક્યતા નહીવત હોવાનું હવામાન વિભાગના વડા ડોક્ટર એ કે દાસે જણાવ્યું હતું.
1: 28 जून तक सौराष्ट्र कच्छ में कोई थंडरस्टॉर्म वार्निंग नहीं दिया गया है. गुजरात रीजन और सौराष्ट्र कच्छ की जो जिले है इसमें हल्का से मध्यम बरसात का संभावना रहेगा अगले 7 दिन तक. अधिकतम तापमान है इसमें अगले 7 दिन तक कोई बड़ा बदलाव नहीं रहेगा. आइसोलेटेड इक्का दुक्का स्थान में रेन थंडरस्टॉर्म का भी पॉसिबिलिटी रहेगा. सबसे ज्यादा तापमान रिकॉर्ड हुआ है 40.7 डिग्री सेंटीग्रेड अहमदाबाद में. अभी पवन का जो दिशा है दक्षिण पश्चिम से पश्चिम दिशा से पवन चलने का स्थिति बनी हुई है. मानसून का जो आज स्थिति है मध्य अरब सागर का कुछ हिस्सों में आगे बढ़े हुए है.
0: રાજ્યમાં અસહ્ય ગરમી વચ્ચે કેટલાક સ્થળોએ વરસાદ વરસી રહ્યો છે. ચોમાસુ પ્રવૃત્તિઓ ધીમે ધીમે વધી રહી છે, ત્યારે ગઈકાલે સવારના 6 વાગ્યાથી લઈને આજે મળસ કે 4 વાગ્યા સુધીમાં રાજ્યના 51 તાલુકાઓમાં વરસાદ વરસ્યો હતો. સૌથી વધુ ભાવનગરમાં 47, સુરતના ઉમરપાડામાં 45 અને નર્મદાના સાગબારામાં 39 મિલીમીટર વરસાદ વરસ્યો છે. બોટાદ શહેર અને જિલ્લાના વિવિધ વિસ્તારમાં અને છોટાઉદેપુરમાં પણ વરસાદ થયાના અહેવાલ છે. અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1 હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો છે. મેચની શરૂઆતમાં ભારત પ્રથમ સેટ 22-25 હારી ગયું હતું, પરંતુ ત્યારબાદ ભારતીય ખેલાડીઓએ જોરદાર લડત આપી હતી. ભારતે ત્રણેય સેટ 25-14, 25-22 અને 25-22 જીતી મેચ પોતાના નામે કરી હતી. આ જીત સાથે ભારતે 3 મેચમાં 9 પોઈન્ટ મેળવી પુલ એમાં ટોચનું સ્થાન મજબૂત બનાવ્યું હતું. ભારત હાલ 9 પોઈન્ટ સાથે પ્રથમ સ્થાને છે. બહેરીન 6 પોઈન્ટ સાથે બીજા સ્થાને, જ્યારે ચાઇનીઝ તાઇપે 3 પોઈન્ટ સાથે ત્રીજા ક્રમે છે. કઝાકિસ્તાન 2 પોઈન્ટ સાથે ચોથા, ઓસ્ટ્રેલિયા 1 પોઈન્ટ સાથે પાંચમા અને ન્યૂઝીલેન્ડ 0 પોઈન્ટ સાથે છેલ્લે છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. વડનગરથી મુખ્યમંત્રીના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવ આરંભ થશે. રાજ્ય સ્વાગત ઓનલાઈન કાર્યક્રમ અંતર્ગત 5200 અરજદારોની રજૂઆતોને સંબંધિત વિભાગની કાર્યવાહી માટે મોકલાઈ. દરિયાકાંઠે મરીન ટાસ્કફોર્સનું મેગા કોમ્બિંગ ઓપરેશન, અસાલ્ટ ડોગ સાથે સઘન પેટ્રોલિંગ. જામનગરમાં 23 કરોડથી વધુના બોગસ બિલિંગ કૌભાંડમાં રાજ્ય કરવેરા વિભાગે પિતા પુત્રની ધરપકડ કરી. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને એશિયન મેન્સ વોલીબોલમાં ભારતનો ચાઇનીઝ તાઇપે સામે 3-1 વિજય. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ 7:45 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ. કાર્યક્રમમાં સૌ પ્રથમ સાંભળીશું ભાસ્કર વોરાની રચના, સ્વર પુરુષોત્તમ ઉપાધ્યાય.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા પ્રેરિત શાળા પ્રવેશોત્સવ ને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
2: આ બેટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર અને સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ગેરફિલ્મી સંગીત. હવે સાંભળીએ કમલેશ ઓઝાની રચના, સ્વર સાધના સરગમ અને પાર્થિવ ગોહિલનો.

આકાશવાણી અમદાવાદ વડોદરા પર આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ ગુજરાતી ગેર ફિલ્મી સંગીત. કાર્યક્રમમાં હવે રજૂ કરીશું કમલેશ સોનાવાલાની રચના, સ્વર રૂપકુમાર રાઠોડ.

આ સાથે જ ગુજરાતી ગેરફિલ્મી સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. આપ સાંભળી રહ્યા છો ગુજરાતનું સૌથી લોકપ્રિય રેડિયો સ્ટેશન આકાશવાણી અમદાવાદ વડોદરા. સમય છે ગુજરાતી સમાચારનો.

આકાશવાણી સમાચાર સિમ્પલ ઠક્કર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટના બાદ 6 વ્યક્તિઓ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરુષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. સમાચાર વિગતવાર. દોહામાં ભારતીય દૂતાવાસે આજે જાહેરાત કરી હતી કે કતારના અધિકારીઓએ રવિવારે રાત્રે લાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી છે. વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકર અને દોહા સ્થિત ભારતીય દૂતાવાસે શોક વ્યક્ત પરિવારો પ્રત્યે સંવેદના વ્યક્ત કરી હતી. શ્રી શંકરે કહ્યું કે તેઓ દોહામાં ભારતીય દૂતાવાસના અધિકારીઓ સાથે સંપર્કમાં છે અને દુર્ઘટનાથી પ્રભાવિત ભારતીય નાગરિકોના પરિવારોને સહાય પૂરી પાડવામાં આવી રહી છે. ગત રવિવારે રાત્રે કતારના

0: સૌથી મોટા ગેસ સુવિધામાં વિસ્ફોટ બાદ ઓછામાં ઓછા 13 લોકો માર્યા ગયા છે અને 66 લોકો ઘાયલ થયા છે. ગૃહમંત્રાલયે જણાવ્યું છે કે શહેરના મુખ્ય લિક્વિડફાઈડ નેચરલ ગેસ LNG પ્રોસેસિંગ સાઇટને રાસ લાફાન ઔદ્યોગિક ક્ષેત્રમાં ટેકનિકલ ખામીના કારણે આ અકસ્માત બન્યો હતો. કતારના ઉર્જામંત્રી શાદ શેરીદા અલ કાબીએ જણાવ્યું કે વિસ્ફોટથી દેશના નિકાસ પર કોઈ અસર થશે નહીં. રાસ લાફાન બંદર વિશ્વનું સૌથી મોટું કૃત્રિમ બંદર છે અને તેમાં વિશ્વની સૌથી મોટી LNG નિકાસ સુવિધા ઉપલબ્ધ છે. લખનૌમાં બનેલી ભયાનક આગની ઘટનામાં 15 વિદ્યાર્થીઓના મોત થયા હતા. પોલીસે ગઈકાલે રાત્રે 6 વ્યક્તિઓ સામે કેસ નોંધ્યો હતો અને તેમાંથી 4ની ધરપકડ કરી હતી. મુખ્યમંત્રી યોગી આદિત્યનાથના નિર્દેશો બાદ લખનૌ વિકાસ સત્તા મંડળ, અગ્નિશમન વિભાગ અને વીજળી વિભાગના 4 અધિકારીઓને પણ સસ્પેન્ડ કરવામાં આવ્યા છે.
1: મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ કે નિર્દેશ પર લખનૌ વિકાસ પ્રાધિકરણ, અગ્નિશમન વિભાગ ઓર વિદ્યુત વિભાગ કે 4 અધિકારીઓ ભી નિલંબિત કર દિયા ગયા હૈ. અલીગંજ પોલીસ ને BNS ઓર ઉત્તર પ્રદેશ અગ્નિશમન સેવા અધિનિયમ કી સંબંધિત ધારાઓ કે તહેત 6 નામજદ આરોપીઓ ઓર અન્ય જિમ્મેદાર વ્યક્તિઓ કે ખિલાફ FIR દર્જ કી હૈ. રાજ્ય સરકાર ને આગ કી ઘટના કી ઉચ્ચ સ્તરીય જાંચ કે આદેશ દે દિયે હૈ. ઘટના કી જાંચ કે લિયે એક વિશેષ જાંચ દલ SIT કા ગઠન કિયા ગયા હૈ. કલ દોપહર લગી ભીષણ આગ મે કમ સે કમ 15 લોગોં કી મોત હો ગઈ થી, જિનમે જ્યાદા 16 से 25 साल की उम्र के छात्र थे. सुशील चंद्र तिवारी, आकाशवाणी समाचार, लखनऊ.
0: ભારતીય માલવાહક 4 જહાજ ગત અઠવાડિયે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કરી ચૂક્યા છે, જેમાં યુરિયા, ડી એમોનિયા, ફોસ્ફેટ અને સલ્ફરના વહન કરતા 4 માલવાહક જહાજોનો સમાવેશ થાય છે. આ જહાજો હાલમાં આંધ્રપ્રદેશના કૃષ્ણપટ્ટનમ અને કાકીનાડા બંદરો, ઓડિશામાં પારાદીપ બંદર અને ગુજરાતમાં મુંદ્રા બંદર સહિત સમગ્ર દેશમાં તેમના નિર્ધારિત ગંતવ્ય બંદરો તરફ આગળ વધી રહ્યા છે. મંત્રાલયે જણાવ્યું હતું કે આ તાજી આયાત દેશના હાલના ખાતરના બફરને પૂરક બનાવવા અને ચાલુ કૃષિ જરૂરિયાતોને સુરક્ષિત કરવા માટે તરત જ માર્કેટમાં મૂકશે. તેમણે માહિતી આપી હતી કે દેશના સંગ્રહ કરેલા ખાતર સ્ટોકની સ્થિતિ 196 લાખ ટન છે, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 168 લાખ ટન હતી. ખાતરનું કુલ વેચાણ 153.4 લાખ ટન પર પહોંચ્યું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા દરમિયાન 140.02 લાખ ટનના વેચાણની સરખામણીમાં 13.2 લાખ ટનની વૃદ્ધિ થઈ છે. ઈરાન યુદ્ધને સમાપ્ત કરવા માટેના વચગાળાના કરારના ભાગરૂપે અમેરિકન ટ્રેઝરીએ ઈરાની તેલ પરના પ્રતિબંધોને 60 દિવસ માટે માફ કરવાનો આદેશ જારી કર્યો છે. આ આદેશ બાદ ઈરાન તેના તેલના ઉત્પાદનો અન્ય દેશ સાથે વેચાણ કરી શકશે. સાંભળીએ એક અહેવાલ.
2: હોર્મુઝ જલડમરૂ મધ્ય સે ગુજરને વાલે વાણિજ્યિક જહાજો કી સુરક્ષિત આવાજાહી સુનિશ્ચિત કરને ઓર કિસી ભી તરહ કી ગલત ફહેમી યા અપ્રિય ઘટના સે બચને કે લિયે એક વિશેષ સંચાર વ્યવસ્થા સ્થાપિત કી જાયેગી. દોનો પક્ષો ને અમેરિકા, ઈરાન ઓર લેબનાન કે બીચ એક સમન્વય તંત્ર સ્થાપિત કરને પર ભી સહમતિ વ્યક્ત કી. ઇસકા ઉદ્દેશ્ય લેબનાન મે સૈન્ય ગતિવિધિયો કો સમાપ્ત કરના હૈ. ઇસ બીચ અમેરિકી વિત્ત મંત્રાલય ને ઈરાન સે જુડે તેલ પ્રતિબંધો મે અસ્થાયી રાહત દેતે હુએ 60 દિનો કે લિયે એક વિશેષ લાઇસન્સ જારી કિયા હૈ. ઇસકે અંતર્ગત ઈરાની કચ્ચે તેલ કે ઉત્પાદન, આપૂર્તિ ઓર બિક્રી કી અનુમતિ દી ગઈ હૈ. યે છૂટ 21 અગસ્ત તક પ્રભાવી રહેગી. મેં વિશેષ શુક્લા.
0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન પદ્મ પુરસ્કારો 2026 એનાયત કરશે. રાષ્ટ્રપતિ 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. ટેનિસ દિગ્ગજ વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી, પ્લેબેક સિંગર અલકા યાજ્ઞિક અને ક્રિકેટર રોહિત શર્મા સહિત 65 અગ્રણી હસ્તીઓ રાષ્ટ્રપતિના હસ્તે પ્રતિષ્ઠિત પદ્મ પુરસ્કારો પ્રાપ્ત કરશે. આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABADને ફોલો કરશો. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્રના પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટને સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે. પ્રધાનમંત્રીએ કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકાર

0: મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયાના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. આ પોર્ટલનું લોન્ચિંગ હરાજી પ્રક્રિયામાં પારદર્શિતા, કાર્યક્ષમતા અને કામગીરીમાં સરળતાને મજબૂત બનાવવા તરફ એક મહત્વપૂર્ણ પગલું છે. આ પોર્ટલ ખેડૂતો, સભ્ય સંસ્થાઓ અને હિસ્સેદારોના હિતમાં હરાજી સંબંધિત પ્રવૃત્તિઓને સુવ્યવસ્થિત કરવા માટે, એકંદરની કામગીરીને વધારવા માટે ડિજિટલ પ્લેટફોર્મ પૂરું પાડે તેવી અપેક્ષા છે. ભારત મોરક્કો સંયુક્ત કાર્યકારી જૂથની આતંકવાદ વિરોધી બીજી બેઠક ગઈકાલે નવી દિલ્હીમાં યોજાઈ હતી. આ બેઠકની સહઅધ્યક્ષતા વિદેશ મંત્રાલયના સંયુક્ત સચિવ ડોક્ટર વિનોદ બહાદે અને મોરક્કોના રાષ્ટ્રીય ન્યાયિક પોલીસના વડા હિચામ બાલીએ કરી હતી. આ બેઠક દરમિયાન બંને પક્ષોએ સરહદ પાર આતંકવાદ સહિત તેની સાથે સંકળાયેલા તમામ ગતિવિધિઓની પણ સ્પષ્ટપણે નિંદા કરી હતી. રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ચીનના વિદેશમંત્રી વાંગ યી સાથે વાતચીત કરી હતી, જેમાં બંને દેશો વચ્ચેના દ્વિપક્ષી સંબંધોના મુખ્ય પાસાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું હતું. ગઈકાલે નવી દિલ્હીમાં ચાલી રહેલી 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારની બેઠકની બાજુમાં આ વાતચીત થઈ હતી. બેઠકમાં શ્રી ડોભાલે ભાર મૂક્યો હતો કે સ્થિર, અનુમાનિત અને રચનાત્મક દ્વિપક્ષી સંબંધો બંને પક્ષો વચ્ચે વધુ ગાઢ વિશ્વાસ બનાવશે. ભારતીય પુરૂષ હોકી ટીમ આજે એફઆઈએચ પ્રોલીગની પ્રારંભિક મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. 2024માં ચીનના એશિયન ચેમ્પિયનશીપ ટ્રોફીની તેમની ટક્કર પછી ભારત અને પાકિસ્તાન વચ્ચે આ પ્રથમ મુકાબલો હશે, જ્યાં ભારત 2-1થી વિજય સાથે વિજય બન્યું હતું. છેલ્લા 10 વર્ષમાં ભારત 17 મેચોમાં અપરાજિત રહ્યું છે, જેમાં 15 જીત અને 2 ડ્રોનો સમાવેશ થાય છે. બેડમિન્ટનમાં ભારતીય ખેલાડી લક્ષ્ય સેન અને તન્વી શર્મા આજથી કેલિફોર્નિયામાં શરૂ થઈ રહેલી યુએસ ઓપન સુપર ટુર્નામેન્ટમાં ભારત તરફથી રમશે. ગુજરાતના અમદાવાદમાં ચાલી રહેલી એવીસી મેન્સ કપ 2026 વોલીબોલ સ્પર્ધામાં યજમાન ભારતે વધુ એક શાનદાર જીત નોંધાવી છે. પુલ એની મહત્વપૂર્ણ મેચમાં ગઈકાલે ભારતે ચાઇનીઝ તાઇપેને 3-1થી હરાવી સતત ત્રીજો વિજય મેળવ્યો હતો. હવે આજના અખબારોના મુખ્ય સમાચાર રજૂ કરે છે મારા સહયોગી સંસ્કૃતિ ભુંડિયા.
1: આજે તમામ અખબારોમાં લખનૌમાં કોચિંગ ક્લાસમાં આગ અંગેના સમાચાર મુખ્યત્વે વાંચવા મળી રહ્યા છે. સંદેશ, ગુજરાત સમાચાર અને દિવ્ય ભાસ્કર લખે છે કે લખનૌ કોચિંગ સેન્ટરમાં આગ, 15 બુઝાયા, મોટાભાગના વિદ્યાર્થીઓ. જ્યારે નવ ગુજરાત સમય અને ફુલછાપ લખે છે કે લખનૌમાં કોચિંગ ક્લાસ બન્યો લાક્ષાગૃહ, 15 જીવતા ભૂંજાયા. અન્ય સમાચારોમાં ઈરાન રોજ 20 લાખ બેરલ ક્રૂડ વેચશે, હોર્મુઝ ખોલશે. નબળા ચોમાસાથી મોંઘવારી ભડકે બળશે, આરબીઆઈ. કતારના ગેસ પ્લાન્ટમાં વિસ્ફોટથી ભારતીય સહિત 13ના મોત જેવા સમાચાર વાંચવા મળી રહ્યા છે.
0: અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. દોહા દૂતાવાસે રાસ લાફાન ઘટનામાં 12 ભારતીય નાગરિકોના મોતની પુષ્ટિ કરી. લખનૌમાં બનેલી ભયાનક આગ ઘટના બાદ 6 વ્યક્તિ સામે કેસ નોંધાયો, તેમાંથી 4ની ધરપકડ કરાઈ. ભારતીય 4 માલવાહક જહાજે હોર્મુઝ સ્ટ્રેટને સફળતાપૂર્વક પાર કર્યું. અમેરિકાએ ઈરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અને ભારતીય પુરૂષ હોકી ટીમ આજે એફઆઈએચ પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 1:20 મિનિટે રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો. નમસ્કાર.

0: પ્રેરિત શાળા પ્રવેશોત્સવને મક્કમ નિર્ધાર સાથે આગળ વધારી રહ્યા છે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલ. 23, 24 અને 25 જૂને સમગ્ર રાજ્યમાં યોજાશે શાળા પ્રવેશોત્સવ. તમે પણ તમારા બાળકોનું નામ નોંધાવો અને ભણવાની તક આપો.
1: આકાશવાણી અમદાવાદ વડોદરા. આવો સાંભળીએ ગુજરાતી ગીત, જેમાં સ્વર મહેન્દ્ર કપૂરનો, સંગીત શિવરામનું તથા શબ્દરચના રમેશ ગુપ્તાની છે.

0: ખુલી રહી છે મારી સ્કૂલ, એટલે જ તો ખુશ છું હું. બહુ જલ્દી મારી શાળામાં થવાનો છે શાળા પ્રવેશોત્સવ, છે ને અજબ જેવી વાત.
1: ભણતર એ સારા ભવિષ્યનો પ્રવેશ દ્વાર છે. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્ર મોદી દ્વારા

बसंती बेटी तू बर्बाद हो गई, तेरी दुनिया हमेशा के लिए।

આ સાથે જ સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સ્ટુડિયો ક્લોકમાં 11 વાગવા જઈ રહ્યા છે. થોડી જ વારમાં પ્રસ્તુત કરીશું અત્યારના મુખ્ય સમાચાર.

0: નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ સેન્સેક્સ અને નિફટીમાં સામાન્ય વધારો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહ આજે નવી દિલ્હીમાં નેશનલ એગ્રીકલ્ચર કો ઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન ઓફ ઇન્ડિયા નાફેડના ઓક્શન પોર્ટલનું લોન્ચિંગ કરશે. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વેપાર આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમાર, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ થવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. ઇઝરાયેલ અને લેબેનોન શાંતિ વાટાઘાટોનો નવો તબક્કો યોજાશે. અમેરિકાએ ઇરાનને 60 દિવસ સુધી તેલ વેચાણની છૂટ આપી. વડનગરથી મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના હસ્તે આજથી રાજ્યના 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો આરંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવી સહિત રાજ્યના મંત્રીઓ વિવિધ સ્થળોએ ઉપસ્થિત. ગાંધીનગર સ્પેશિયલ ઓપરેશન ગ્રુપે વર્ષ 2018-19ના સ્કોલરશીપ કૌભાંડના ગુનામાં એક આરોપીની ધરપકડ કરી. ગીર સોમનાથના સૂત્રાપાડા ખાતે ઉર્જા રાજ્યમંત્રીના હસ્તે 93 કરોડ રૂપિયાના ખર્ચે વિવિધ પ્રોજેક્ટનું લોકાર્પણ અને ખાતમુહૂર્ત કરાયું. અમદાવાદના વાસણા બેરેજના માત્ર 35 દિવસના રેકોર્ડ સમયમાં નવા દરવાજા નાખવાની કામગીરી પૂર્ણ થઈ. અમદાવાદ શહેરને ભિક્ષાવૃત્તિ મુક્ત બનાવવાના ઉદ્દેશથી વિશેષ એન્ટી બેગિંગ ડ્રાઇવ અંતર્ગત 44 બાળકોને ઉગારવામાં આવ્યા. રાજ્યના છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદના યલો એલર્ટની આગાહી વચ્ચે 51 તાલુકાઓમાં વરસાદ અને આગામી 2 દિવસ આસામ, મેઘાલય, ઉપહિમાલયન, પશ્ચિમ બંગાળ અને સિક્કિમમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી. હવે પછી આપ બપોરે 12 વાગે મુખ્ય સમાચાર સાંભળી શકશો.
1: હેલો
2: હેલો હેલો, કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો, દિલ દિલ સે કનેક્ટ કરના. યેલો યેલો, યે બાતે ડાયરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો,
4: નમસ્કાર મિત્રો. હેલો હેલો કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. આજના સફરમાં આપની સાથે આપની હમસફર હું છું ઈશિતા. સ્વાગત કરું છું આપનું અને હાજર છું આપની પસંદગીના ગીતો અને વાતો સાથે. મિત્રો, આપણે સૌ કાગ ડોળે વરસાદની રાહ જોઈએ છીએ અને પ્રાર્થના કરીએ છીએ કે હવે તો મેઘરાજા મહેર કરે તો સારું. 21 જૂન એટલે કે આ રવિવારે વિશ્વ યોગ દિવસ હતો અને આપણે તેની ખૂબ ધામધૂમપૂર્વક ઉજવણી કરી. તો આવો શરૂ કરીએ આજનો કાર્યક્રમ વાતો અને ગીતોના સિલસિલા સાથે. હેલો હેલો
5: હેલો હેલો,
4: હાજી,
5: કેમ છો?
4: બસ મજામાં. કોણ બોલો છો અને ક્યાંથી બોલો છો?
5: બરકતભાઈ, વાંકાનેર.
4: વાંકાનેર થી બરકતભાઈ, શું કરો છો આપ?
5: અત્યારે તો નિવૃત્ત છું. પેલા હું કોન્ટ્રાક્ટર હતો.
4: હાલમાં શું કરો છો?
5: હાલમાં બસ પ્રભુ ભજન.
4: નિવૃત્ત જીવનનો આનંદ લો છો?

0: રેડિયો સાંભળો છો?
1: રેડિયો ડેઇલી 1966 થી.
0: એમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
1: વધારે તો સવારમાં જે આપણું રેડિયો સ્ટેશન ખુલે અને એનું જે સંગીત આવે એ બહુ મજા આવતી, અને પછી એક ને વિશે સમાચાર ને જય જવાનો માટેનો કાર્યક્રમ એ ટાઈમ હોય સાંભળવાનો, અને રાતે પછી પેલા ઓલું સવિને નિવેદન આવતું ને ઓલા નાટક આવતા ને એ બધું, ને અત્યારે વિવિધ ભારતી કાર્યક્રમ આવે છે એ સાંભળું.
0: તો સમાચાર તમે સાંભળો છો તો તમને ખબર રહેતી હશે કે હમણાં આપણે 21 જૂને રવિવારે વિશ્વ યોગ દિવસ ઉજવ્યો. હા, તો એના વિશે તમે કઈ જાણો છો? યોગ શું છે?
1: મારો અનુભવ કહું તો ગઈકાલે અમારું જે મંદિર છે ને, અમારું જમાત ખાનું, અમે બધા એકઠા થયા હતા સવારે 6 વાગે અને એક્સરસાઇઝ કરી અને દોડ લગાવી, બધા મહિલા અને પુરુષો ભેગા થઈ, અને પછી આ યોગ વિશે પોતપોતાના મંતવ્યો જે હતા એ બધાને બધાએ રજૂ કર્યા, અને જીવનમાં જો સુખરૂપ જીવવું હોય થોડો થોડો યોગ કાયમ માટે ચાલુ રાખવો જોઈએ અને ચાલવાનું ચાલુ રાખવું જોઈએ.
0: યોગ કોઈ પણ ઉંમરની વ્યક્તિ કરી શકે? બરાબર.
1: મને લગભગ 79 વર્ષ થઈ ગયા.
0: તો બોલો, આજે કયું ગીત સાંભળવું છે?
1: મને આજે તલાશ આજ તો ચુનલી રાતમાં એ ગીત સાંભળવું છે.
0: તો આવો સંભળાવીએ તમને તમારી પસંદનું આ ગીત.

0: હેલો હેલો,
1: હા, હેલો હેલો, કેમ છો બેન?
0: બસ મજામાં. કોણ બોલો છો ને ક્યાંથી બોલો છો?
1: હું કચ્છ જિલ્લાના નવા અંજારથી વાત કરું છું બેન.
0: હા જી, શું નામ આપનું?
1: અબ્દુલ કાદર ખત્રી.
0: શું કરો છો આપ?
1: બસ, અમારે તો આ હસ્તકલાનું જ કામ છે, અને અમારી કચ્છમાં તો તમને ખ્યાલ જ છે કે ચોડી ચપોરની હસ્તકલા થાય છે, એવી રીતે ભુજોડીમાં વણાટનું કામ થાય છે, વણકર લોકો જે વણાટનું કામ કરે છે, અને આમ જોવા જઈએ તો દરેકે દરેક જગ્યાએ હાથ ભરત, મોતી ભરત, એ બધું ઘણું હાથથી કામ થાય છે, અને હાથથી થાય હસ્તકલા. હસ્તકલા આપણે એને કહી શકીએ કે એક દુર્ગમ વિસ્તારમાં, ગામડામાં બેન, જ્યાં કઈ કાંઈ પણ જેને કહેવાય ને કે પાણીના પણ સાંસા હોય, ત્યાં બિચારી સોઈ દોરાથી પોતાની રોજી રોટી મેળવે છે, એ જ સાચી હસ્તકલા છે.
0: હવે એમ કહો કે ત્યાં અત્યારે ઋતુ કેવી છે? વરસાદ છે નથી, શું છે?
1: ના ના, વરસાદ નથી બેન, વરસાદ નથી અમારે કચ્છમાં, નથી, બિલકુલ નથી.
0: અચ્છા,
1: પણ નથી પડ્યો એમ, જેને કહેવાય ને કે વાદળા ઘેરાય છે અને આતતાડી આપીને ચાલ્યા જાય છે. હા, ગરમી છે અને પવન પણ લાગે છે અને તાપે છે, તો પણ તાપ એવો છે ને કે એકદમ બપોરના, એકદમ મધ્ય બપોરના કેવો પડે એવો તાપ પડી રહ્યો.
0: હવે 21મીના રવિવારે વિશ્વ યોગ દિવસ ગયો, તમને ખબર છે?
1: હા, વિશ્વ યોગ દિવસ સમાપ્ત થઈ ગયો અને ઘણા લોકોએ ભાગ લીધો અને એનો કેમ્પોનું આયોજન કરવામાં આવ્યું દરેક દરેક જગ્યાએ. અંજાર, અમારા અંજાર શહેરમાં ટાઉન હોલ છે ને, મોટી જગ્યા વિશાળ,
0: અને
1: લોકો ભેગા થયા અને બધું એને જેને કહેવાય ને કે સારો એવો પ્રતિસાદ મળ્યો, અને લોકો યોગને હજી પણ સમજે, શરીર નિરોગી રહે છે અને દરરોજ કરવું જોઈએ, એક દિવસ માટે નહીં, દરરોજ નિયમિત યોગ કરવું જોઈએ. આપણે માંદગીથી, દવાથી બધી રીતે બચી શકીએ, બરાબર ને?
0: કયું ગીત સાંભળશો?
1: આજે લતા મંગેશકરના અવાજમાં કોઈ પસંદગી આવી હોય તો એમાંથી જ બગાડી દેજો, બીજાની સાથે કોઈ પણ, એમ જૂના કલાકાર મુકેશ છે અને મોહમ્મદ, જે જે પણ હોય તેના આપણો જોઈન્ટ કરી દેજો ગીત, બરાબર ને? તો શું બહુજન હિતાય અને બહુજન સુખાય, આપણો એક જ ગીતમાં બે મિત્રોને સમાવેશ મળી શકે તો એક, હજી એક મિત્રને ન્યાય મળી શકે એવું મારી ભાવના છે, શ્રોતા મિત્રો પ્રત્યે ભાવના છે, અને આકાશવાણીનો સમય બચાવવું એ પણ મારી ભાવના છે, બરાબર ને?
0: તો સંભળાવીએ તમને તમારી પસંદનું ગીત. હેલો હેલો,
2: હું કચ્છ અંજાર થી અલીભાઈ ખત્રી વાત કરું છું.
0: શું કરો છો આપ?
2: અમે ખત્રી કામ કરીએ બેન, કપડા ને કલર.
0: કેવા પ્રકારનું કામ છે તમારું?
2: કામ અમારું કોટન નું હોય અને મોડલ સિલ્ક ની જે સાડીઓ આવે છે, ટીસ્યુ પોલીવારી એ પણ ડાઈંગ કરવાની હોય, અને કોટન

0: નું કપડું પણ હોય એ કલર કરવાનો હોય.
1: હવે તમને કઈ ખબર છે વિશ્વ યોગ દિવસ ઉપર કઈ કહી શકો?
0: હા, વિશ્વ યોગ દિવસ હમણાં જ 21 તારીખ ના હતો. હા, તો ના કરવું જોઈએ. યોગ તો બહુ સારી વસ્તુ છે શરીર માટે, તો એમાં તંદુરસ્તી જળવાઈ રહે આપણા શરીર ની.
1: સારું, બોલો કયું ગીત સાંભળશો?
0: હા, તો આજે બેન ફિલ્મ છે આ પાય બહાર આય, રફી સાહેબ અને લતાજી ગીત ગાયેલ છે.
1: હા,
0: મુજે તેરી મોહબ્બત કા સહારા,
1: તો સંભળાવીએ તમારી પસંદ નું આ ગીત.

0: હેલો હેલો,
1: હા નમસ્કાર જી.
0: નમસ્કાર, કોણ બોલો છો?
1: સતીશભાઈ બોલું છું, અમદાવાદ સરખેજ ફતેપુર ફતેવાડી જી.
0: હા, શું કરો છો આપ?
1: હું રિટાયરમેન્ટ છું બેન. રેડિયો સાંભળીએ છીએ.
0: રેડિયોમાં ખાસ કયા કાર્યક્રમો સાંભળો છો?
1: લગભગ બધા તમને સારા લાગે છે.
0: સમાચાર ને પણ સાંભળો છો?
1: હા, સમાચાર દરેક હા, અમારી ફેમિલીમાં મારી વાઈફ છે
0: જી,
1: છોકરો છે, પોતરો છે.
0: બરાબર, આપ શું કરતા હતા પહેલા?
1: હા, હું ટેલર કામ કરતો હતો બેન.
0: ટેલર કામ કરતા હતા?
1: હા, મોતિયાનો પ્રોબ્લેમ થયા પછી બંધ કરી દીધું.
0: તો ત્યારના અને અત્યારનામાં કઈ ફેર લાગે છે તમને?
1: ઘણો ફેર છે બેન.
0: કેવી રીતનો?
1: તે વખતે કામ એટલું હતું ને કે નવરાત નહોતા રહેતા. અમે રેડીમેડ વધી ગયું છે, રેડીમેડ વધી ગયું એટલે 50% ફેર પડી ગયું.
0: કયું ગીત સાંભળશો બોલો?
1: ગોપી પિક્ચર નું સુખ કે સબ સાથી આપી દો ને.
0: તો ચાલો તમને સંભળાવીએ તમારી પસંદનું ગીત.

0: સંભાળતા હોય એટલે અમુક પછી અમે લોકો રસોઈ કામમાં એને મદદ કરતા હોય એટલે અરસ પરસ આવી રીતે જિંદગી નો રથ છે એ હાઈલે રાખે છે. બસ ગીત સારું છે, ફિલ્મ એકી હી ભૂલ નું અને ગીતના શબ્દો છે હમ તુમસે પ્યાર ન કરતે તો તુમ ક્યાં કરો.
1: તો સંભળાવીએ તમને તમારી પસંદ નું આ ગીત.
0: ઓકે થેન્ક યુ.

0: મિત્રો, આપણે તો ઈચ્છીએ કે આપણે સતત વાતો કરતા રહીએ અને વાતો અને ગીતોનો આ અવિરત પ્રવાહ ચાલતો રહે, પણ સમય આપણને તેમ કરતા રૂકી રહ્યો છે. આજના આ કાર્યક્રમનો સમય સમાપ્ત થવા જઈ રહ્યો છે, પણ હા, આપ ફોન કરતા રહેજો અને સાંભળતા રહેજો આકાશવાણી, અને અમને આમ જ મળતા રહેજો. તો ફરી મળીશું આવા જ કોઈ કાર્યક્રમ સાથે. અત્યારે આપની રજા લઈશું. ઈશિતાના નમસ્કાર.
1: હેલો હેલો
2: હેલો હેલો કુછ તો બોલો.
1: આપકી બાતે આપકી આવાજ. હેલો આકાશવાણી, આપકી પસંદ, આપકા અંદાજ.
3: હેલો હેલો દિલ દિલ સે કનેક્ટ કરના, યેલો યેલો યે બાતે ડિરેક્ટ કરના.
1: ફોન ઇન કાર્યક્રમ. હેલો હેલો.
4: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ.

0: શ્રોતા મિત્રો, ગજેન્દ્ર વર્મા અને સાથીઓને આપ સાંભળી રહ્યા હતા. ગેરફિલ્મી હિન્દી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: મન કી બાત હે જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી બાત.
0: શ્રોતા મિત્રો, બપોરના 12 થવા જઈ રહ્યા છે. સાંભળીશું અત્યાર સુધીના મુખ્ય સમાચાર.

નમસ્કાર, પ્રસ્તુત છે અત્યારના મુખ્ય સમાચાર. ભારતીય શેરબજારમાં પ્રારંભિક ઉછાળા બાદ ઘટાડા સાથે કારોબાર કરી રહ્યું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપ્યું. ઉપરાષ્ટ્રપતિ સીપી રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં ઈડીના ચેન્નઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડા. દેશમાં 5 લાખથી વધુ લોકોએ અંગદાનનો સંકલ્પ લીધો. અમેરિકાના યજમાનપદે વોશિંગ્ટનમાં ઇઝરાયેલ અને લેબેનોનના અધિકારીઓ વચ્ચે વાટાઘાટો યોજાશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ. આજથી રાજ્યમાં 24મા શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ અંતરિયાળ વિસ્તારના બાળકોને શિક્ષણ આપવા માટે અગરિયા વિસ્તારમાં સ્કૂલ ઓન વ્હીલ્સ બસનો શુભારંભ કર્યો. કચ્છના નાનારણમાં આવેલા ઘુડખર અભયારણ્ય આજથી પ્રવાસીઓ માટે બંધ રહેશે. રાજપીપળા કમલમ ખાતે ભાજપ પ્રદેશ અધ્યક્ષ જગદીશ વિશ્વકર્માએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને શ્રદ્ધાંજલિ અર્પણ કરી. આજે બિહાર, અરુણાચલ પ્રદેશ, દરિયાકાંઠાના કર્ણાટક, મધ્ય મહારાષ્ટ્ર, ગોવા, ઓડિશા, તેલંગાણા, કેરળ અને દેશના ઉત્તર પૂર્વ ભાગોમાં ભારે વરસાદની આગાહી. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ જેના મુકાબલામાં 2-1થી, જ્યારે નોર્વેએ ગ્રુપ આઈના મુકાબલામાં સેનેગલને 3-2થી પરાજય આપ્યો. અને હોકીમાં ભારતીય પુરૂષ હોકી ટીમ આજે FIH પ્રો લીગ મેચમાં હરીફ પાકિસ્તાન સામે ટકરાશે. હવે પછી આપ બપોરે 1:20 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

0: આ છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા રાજકોટ અને ભુજ કેન્દ્ર. શ્રોતા મિત્રો, આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ દર વર્ષે 23 જૂને એટલે કે આજે ઉજવવામાં આવશે. આ દિવસનો હેતુ સમાજમાં વિધવાઓની સ્થિતિ, તેમના અધિકારો અને તેમના પડકારો અને ગૌરવપૂર્ણ જીવન તરફના તેમના માર્ગ વિશે જાગૃતિ લાવવાનો છે. આજે વિશ્વના ઘણા દેશોની જેમ ભારતમાં પણ ઘણી વિધવાઓ સામાજિક ઉપેક્ષા, નાણાકીય અસુરક્ષા, મિલકતના વિવાદો અને માનસિક એકલતા જેવી સમસ્યાઓનો સામનો કરે છે. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ આપણને એ હકીકત પર ચિંતન કરવાની તક આપે છે કે સ્ત્રીની ઓળખ ફક્ત તેના વૈવાહિક દરજ્જા દ્વારા જ નહીં, પરંતુ તેના વ્યક્તિત્વ, તેની ક્ષમતાઓ અને તેના અધિકારો દ્વારા પણ નક્કી થાય છે. વિધવાઓ પ્રત્યે સંવેદનશીલ અભિગમ અપનાવવાની અને તેમને સમાન તક અને સન્માન પ્રદાન કરવાની સમાજની જવાબદારી છે. ડોક્ટર દ્રષ્ટિ પટેલ આ મહત્વપૂર્ણ વિષય પર પ્રકાશ પાડતી એક ખાસ વાત રજૂ કરશે. આલેખ છે નીતિ પટેલનો. તો ચાલો આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ નિમિત્તે આ ખાસ વાર્તાલાપ સાંભળીએ.
1: નમસ્કાર. આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ. શ્રોતા મિત્રો, આ દિવસ શા માટે અને એની શું જરૂર છે એ વિશે આજના આ કાર્યક્રમમાં કેટલાક વિચારો રજૂ કરવા છે. દુનિયાભરની ઘણી સ્ત્રીઓ માટે પતિને ગુમાવવાનું દુઃખ તેમના મૂળભૂત અધિકારો અને સ્વમાનભર્યું જીવન જીવવા સામે મોટો પડકાર બની રહે છે. જ્યારે કોઈ સ્ત્રી પોતાનો જીવનસાથી ગુમાવે છે ત્યારે તે માત્ર એક વ્યક્તિને નથી ગુમાવતી, પરંતુ ઘણીવાર પોતાનો સામાજિક દરજ્જો, આર્થિક સુરક્ષા અને ખાસ તો પોતાના માનવ અધિકારો પણ ગુમાવી બેસે છે. સદીઓ જૂના રૂઢિચુસ્ત નિયમો અને પિતૃ સત્તાક માનસિકતાને કારણે વિધવાઓને અન્યાય, શોષણ અને એકલતાનો ભોગ બનવું પડે છે. વિશ્વભરમાં લગભગ 26 કરોડથી વધુ સ્ત્રીઓ વિધવાઓ હોવાનું આંકડાઓ કહે છે. વિચારો તો ખરા, 58 કરોડથી વધુ બાળકો વિધવા માતાઓના ઉછેર પર નભે છે. જો એક માતા ગરીબ

ચૂપી અને ભેદભાવમાં જીવતી હોય તો તેની સીધી અસર આવનારી પેઢીઓ પર પડે છે. આ એક સામાજિક સાંકળ છે. જો આપણે આ સાંકળને મજબૂત નહીં કરીએ તો આપણે એક સ્વસ્થ સમાજની કલ્પના કેવી રીતે કરીશું? સશસ્ત્ર સંઘર્ષો સામાજિક, આર્થિક કે ધાર્મિક સહિતના અનેક કારણોથી થતા વિસ્થાપન અને સ્થળાંતરને કારણે વિધવા બનતી સ્ત્રીઓની સ્થિતિ મુશ્કેલ બને છે. કોવિડ જેવી મહામારીને કારણે પણ મોટી સંખ્યામાં મહિલાઓ વિધવા બની, તો એવી અસંખ્ય મહિલાઓ છે જેમના પતિ કોઈ કારણે ગુમ કે ગાયબ થઈ ગયા હોવાને લીધે તેમને વિધવાઓ જેવું જીવન પસાર કરવું પડે છે. આવી પરિસ્થિતિમાં જરૂરી છે કે વિધવાઓના વ્યક્તિગત અનુભવો અને જરૂરિયાતો પ્રત્યે જાગૃતિ ફેલાય અને દરેક પ્રકારે તેમને સન્માનભર્યું જીવન જીવવા મળે. અનેક દસકાઓથી વિધવાઓને વારસાના અધિકારોથી વંચિત રાખવામાં આવી રહી છે. જીવનભરના સાથી એવા પતિના મૃત્યુ પછી સ્ત્રી પાસેથી મિલકત પડાવી લેવાય છે કે પછી પૂર્વગ્રહો, અંધશ્રદ્ધા, વહેમ કે શંકાના કારણોસર તેમને ભેદભાવનો સામનો કરવો પડે છે. વિશ્વભરમાં પુરુષોની સરખામણીમાં મહિલાઓને વૃદ્ધાવસ્થાના પેન્શન મળવાની શક્યતા ઘણી ઓછી હોય છે, એટલે પતિના મૃત્યુ બાદ મહિલાઓને નિરાધાર બનવું પડે છે. વિધવાઓ પાસે પોતાનું અને સંતાનોનું ભરણ પોષણ કરવા માટે બેંક ખાતાની સુવિધા ન હોય તેવું પણ બને. નિરાધાર માતાવાળા પરિવારો અને એકલી રહેતી વૃદ્ધ મહિલાઓ ગરીબીના બોજા હેઠળ વધુ દબાતી જાય છે. સમગ્ર વિશ્વ ડિજિટલ ટેકનોલોજી અને સંપર્કના નવા માધ્યમોથી નજીક આવી રહ્યું છે, ત્યારે વિધવા જીવન જીવતી અને મુશ્કેલી અનુભવતી મહિલાઓના પ્રશ્નો પર ધ્યાન આપવાની ફરજ આપણા સૌની બની રહે છે. યુનાઇટેડ નેશન્સ એટલે કે સંયુક્ત રાષ્ટ્ર દ્વારા વિધવાઓની સમસ્યાઓ અને તેમના અનુભવો તરફ લોકોનું ધ્યાન ખેંચવા અને જરૂરી સહાય પૂરી પાડવા માટે 2011 થી 23 જૂનનો દિવસ આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તરીકે નિશ્ચિત કરવામાં આવ્યો છે. વિશ્વભરની લાખો વિધવાઓ અને તેમના પર આશ્રિત સંતાનો કે પરિવારજનોને નડતી ગરીબી, પ્રણાલીગત અન્યાય અને સામાજિક બહિષ્કારની સમસ્યાઓ દૂર કરવા માટે આ દિવસ સમર્પિત છે. ઇનવિઝિબલ ક્રાઇસિસ એટલે કે અદ્રશ્ય કટોકટી તરીકે ઓળખાતું વૈધવ્ય વૈશ્વિક સ્તરે અંદાજે 26 થી 30 કરોડ મહિલાઓને અસર કરે છે, જેમાંથી લગભગ દર 10માંથી 1 મહિલા અત્યંત ગરીબીમાં જીવન જીવે છે. સંસ્કૃત ભાષામાં ધવ એટલે પતિ અથવા પુરુષ. જે સ્ત્રીનો પતિ હયાત હોય તે સધવા અને જેનો પતિ હયાત ન હોય તે વિધવા. પરંપરાથી પુરુષ પ્રધાન ભારતીય સમાજમાં વિધવાઓ અશુભ મનાતી, કોઈપણ શુભ પ્રસંગે તેમની હાજરી ઇચ્છનીય ગણાતી નહીં. આ પ્રકારની માન્યતાઓ વચ્ચે આજે પણ સમાજ વિધવાને અનેક સંદર્ભોમાં સમાન હક અને દરજ્જાથી વંચિત રાખે છે. ભારતમાં 19મી સદીના સમાજ સુધારા આંદોલને સ્ત્રીઓના સામાજિક દરજ્જાને કેન્દ્રવર્તી સ્થાન આપ્યું. તેમાં વિશેષ કરીને વિધવાઓની પરિસ્થિતિ સુધારવા માટે અને વિધવા વિવાહના મુદ્દે અસરકારક પ્રયત્નો થયા. 19મી સદીમાં હિન્દુઓની ઉપલી જ્ઞાતિઓમાં વિધવાઓ પર અનેક સામાજિક ધાર્મિક બંધનો હતા, જેવા કે મુંડન કરાવવું, અલૂણું ખાવું કે એકવાર ખાવું, શૃંગાર કરવા નહીં, ખૂણો પાળવો વગેરે. ઈસવીસન 1829માં સતી પ્રથા પ્રતિબંધ ધારો અને 1856માં હિન્દુ જાતિની વિધવાઓના લગ્ન બાબત કાયદાની સર્વે હરકતો દૂર કરવા ધારો, આ બંને કાયદાઓ સમાજ સુધારા આંદોલનના પરિણામો હતા. વિધવા મહિલાઓની પરિસ્થિતિ બદલવાની પ્રેરણા ધ લુંબા ફાઉન્ડેશનના સ્થાપક લોર્ડ રાજ લુંબા પાસેથી મળે છે. તેમની માતા પંજાબમાં રહેતા શ્રીમતી પુષ્પાવતી લુંબા 1954માં જ્યારે વિધવા બન્યા ત્યારે તેમની ઉંમર 37 વર્ષની હતી. તેમના પર 7 બાળકોની જવાબદારી હતી. તે સમયે સમાજની ટીકાઓ વચ્ચે પણ તેમણે હિંમત ન હારી. પુષ્પાવતીજીના જીવન અને તેમણે કરેલા સંઘર્ષમાંથી જ વિશ્વભરની વિધવાઓ માટે એક આંદોલન જન્મ્યું.

25 વર્ષથી વધુ સમયથી કાર્યરત ધ લુંબા ફાઉન્ડેશન વૈશ્વિક સ્તરે વિધવાઓના અધિકારોનું સમર્થન કરે છે. આ ફાઉન્ડેશને એવા અભિયાનનું નેતૃત્વ કર્યું જેના પરિણામે 2011માં યુનાઇટેડ નેશન્સે આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ ઇન્ટરનેશનલ વિડોઝ ડેની જાહેરાત કરી. કોઈપણ વિધવાને સહન ન કરવું પડે, વિકાસની ગતિમાં એ પાછળ રહી ન જાય એ માટે આ સંસ્થા કાર્યરત છે. આ દિવસનો મુખ્ય હેતુ વૈધવ્યને માત્ર એક વ્યક્તિગત કે ખાનગી દુર્ઘટના તરીકે રાખવાને બદલે તેને માનવ અધિકારો અને વૈશ્વિક વિકાસની મુખ્ય ધારાની પ્રાથમિકતા બનાવવાનો છે. આ દિવસના કેટલાક હેતુઓ પણ આપણે જાણીએ. વિધવાઓ જ્યારે તેમના ઘરની મુખ્ય આવક ગુમાવે છે, ધિરાણ મેળવવામાં અસમર્થ બને છે અથવા વેતનમાં ભેદભાવનો સામનો કરે છે, ત્યારે તેઓ જે ગરીબીની સ્થિતિમાં ધકેલાઈ જાય છે તેની સામે લડવું. વિધવાઓને તેમના હકના વારસા, જમીનની માલિકી અથવા તો તેમના બાળકોના પાલન પોષણનો હક નકારતા રૂઢિગત અને ધાર્મિક કાયદાઓને પડકારવા, હિંસક અથવા અપમાનજનક શોક અને અંતિમ સંસ્કારની વિધિઓને વ્યવસ્થિત રીતે નાબૂદ કરવી, વિધવાઓને અપશુકનિયાળ, શ્રાપિત અથવા સામાજિક રીતે બહિષ્કૃત ગણતા ઊંડા મૂળ ધરાવતા સાંસ્કૃતિક કલંકોને દૂર કરવા, અને એ વાત પર ભાર મૂકવો કે જો લાખો વિધવાઓ પ્રત્યે ધ્યાન નહીં અપાય, તેમને પાછળ છોડી દેવામાં આવશે, તો સ્ત્રી પુરુષ સમાનતા અને ગરીબીનો અંત કેવી રીતે આવશે. વૈશ્વિક સ્તરે આનું અમલીકરણ સંયુક્ત રાષ્ટ્રની યુએન વિમેન સહિતની સંસ્થાઓ, વિવિધ દેશોની સરકારો અને બિનસરકારી સંસ્થાઓ જેવી કે ગ્લોબલ ફંડ ફોર વિડોઝના સંયુક્ત પ્રયાસો દ્વારા થાય છે. નાણાકીય સાક્ષરતા, સૂક્ષ્મ ધિરાણ એટલે કે માઇક્રોલોન અને વ્યવસાયિક તાલીમ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવે તો વિધવાઓ સ્વતંત્ર આજીવિકા મેળવી શકે. 2012 પછી લુંબા ફાઉન્ડેશને ભારતમાં તેના કેટલાક મહત્વાકાંક્ષી કાર્યક્રમો શરૂ કર્યા. સીવણ મશીન અને કૌશલ્ય પહેલ દ્વારા હજારો વિધવાઓને કપડાં બનાવવાની તાલીમ મળી, સાથે સીવવાનું મશીન આપવામાં આવ્યું. જેલની અંદરની વિધવાઓ અને વારાણસીની વિધવાઓને ટેકો આપતી યોજનાઓ પણ અમલમાં મુકાઈ. વારાણસીમાં ભારતના વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી દ્વારા શરૂ કરાયેલા કાર્યક્રમ અંતર્ગત 5,000 મહિલાઓને તાલીમ અને સાધનો આપવામાં આવ્યા હતા. વિધવાપણું કે વૈધવ્ય એ માત્ર વ્યક્તિગત દુર્ઘટના નથી, પરંતુ એક વૈશ્વિક માનવ અધિકારનો મુદ્દો પણ છે, જે ઊંડે સુધી રહેલી સાંસ્કૃતિક પ્રથાઓ, કાયદાકીય અન્યાય અને સામાજિક ઉપેક્ષા દ્વારા ટકી રહ્યો છે. આ વાસ્તવિકતાને બદલવા માટે આંતરરાષ્ટ્રીય જાગૃતિ, રાજકીય ઇચ્છાશક્તિ અને સામૂહિક પગલાંની જરૂર છે. એવું જોવા મળે છે કે પરિવારો આર્થિક જવાબદારીઓથી બચવા માટે વૃદ્ધ અથવા અસહાય વિધવાઓને તરછોડી દે છે. આવી હજારો મહિલાઓ વૃંદાવન અને વારાણસી જેવા શહેરોમાં સ્થળાંતર કરીને નાની ઓરડીવાળા આશ્રમોમાં રહે છે અથવા ભિક્ષા અને દાન પર નિર્ભર રહે છે. પરંપરાગત ભારતીય પરિવારોમાં મોટાભાગની મહિલાઓ પાસે સ્વતંત્ર આવક, બેંક ખાતું કે નાણાકીય સાક્ષરતા હોતી નથી. તેથી પતિના અચાનક મૃત્યુથી તેઓ લાચાર બને છે, તેમનું શોષણ થાય છે. ભારતમાં અનેક બિનસરકારી અને સ્વૈચ્છિક સંસ્થાઓ વૃંદાવન જેવા સ્થળોએ બુનિયાદી સ્તરે કામ કરે છે, શેરીઓમાં રઝળતી ત્યજી દેવાયેલી વિધવાઓનો બચાવ કરે છે, આશ્રય સ્થાનો ચલાવે છે, આરોગ્ય સંભાળ પૂરી પાડે છે અને દર મહિને પૌષ્ટિક ખાદ્ય સામગ્રીનું વિતરણ કરે છે. સેવાભાવી સંસ્થાઓ વિધવાઓને સીવણ, વણાટકામ, અગરબત્તી બનાવવા કે પર્યાવરણને નુકસાન ન કરે તેવી ચીજવસ્તુઓના નિર્માણ જેવી આર્થિક પ્રવૃત્તિઓની તાલીમ આપે છે. આર્થિક રીતે આત્મનિર્ભર બનાવીને વિધવાઓનું સ્વાભિમાન પુનઃસ્થાપિત કરે છે. આ હેતુને સમર્પિત રાષ્ટ્રીય સ્તરનો મુખ્ય કાર્યક્રમ છે ઇન્દિરા ગાંધી રાષ્ટ્રીય વિધવા પેન્શન યોજના, જે ગ્રામીણ વિકાસ મંત્રાલય દ્વારા રાષ્ટ્રીય સામાજિક સહાય કાર્યક્રમ હેઠળ ચલાવવામાં આવે છે. આ કેન્દ્રીય માળખાની સાથે

વિવિધ રાજ્ય સરકારોએ પણ યોજનાઓનો વ્યાપ વધારવા અને સહાયની રકમ વધારવા માટે સમાંતર અથવા પૂરક યોજનાઓ અમલમાં મૂકી છે. આનું એક ઉદાહરણ છે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા બહેનો માટેની આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી મહિલાઓને

0: એક ઉદાહરણ છે ગુજરાત સરકારની ગંગા સ્વરૂપા બહેનો માટેની આર્થિક સહાય યોજના. ગુજરાત સરકાર દ્વારા નિરાધાર વિધવા મહિલાઓને આર્થિક રીતે સ્વાવલંબી બનાવવા માટે ચલાવવામાં આવતી કલ્યાણકારી યોજના અંતર્ગત યોગ્યતા ધરાવતી મહિલાઓને સરકાર દ્વારા દર મહિને 1250 રૂપિયાની નાણાકીય સહાય સીધી તેમના બેંક ખાતામાં આપવામાં આવે છે. ગ્રામ્ય વિસ્તાર માટે વાર્ષિક 1,20,000 રૂપિયા અને શહેરી વિસ્તાર માટે વાર્ષિક 1.5 લાખ રૂપિયાની આવક મર્યાદા ધરાવનાર વિધવા બહેનો માટેની ગંગા સ્વરૂપા પેન્શન સ્કીમ અંગે વધુ માહિતી ગુજરાત સરકારની મહિલા અને બાળ વિકાસ વિભાગની વેબસાઇટ પરથી મેળવી શકાય છે. આ દિવસ વિધવાઓને તેમના સંપૂર્ણ અધિકારો અને સન્માન અપાવવા તરફ પગલાં લેવાની એક ઉત્તમ તક છે. આમાં તેમને તેમના વારસાગત અધિકાર, જમીન અને ઉત્પાદક સંસાધનોમાં યોગ્ય હિસ્સો મેળવવા અંગેની માહિતી આપવી, માત્ર વૈવાહિક સ્થિતિ પર આધારિત ન હોય તેવા પેન્શન અને સામાજિક સુરક્ષા પ્રદાન કરવી, યોગ્ય કામ અને સમાન વેતન આપવું, તેમજ શિક્ષણ અને તાલીમની તકો પૂરી પાડવાનો સમાવેશ થાય છે. વિધવાઓને પોતાનું અને પરિવારનું ભરણપોષણ કરવા માટે સક્ષમ બનાવવાનો અર્થ એ પણ છે કે સમાજમાંથી તેમને બહિષ્કૃત કરતા કે બાકાત રાખતા સામાજિક કલંકો અને ભેદભાવપૂર્ણ કે નુકસાનકારક પ્રથાઓને દૂર કરવી. આપણી જવાબદારી માત્ર સહાનુભૂતિ દર્શાવવાની નથી, પરંતુ પરિસ્થિતિ અંગે જાગૃતિ સાથે વ્યવસ્થિત પરિવર્તન લાવવાની છે, જે માટે જરૂરી છે કે સમાજની સામૂહિક માનસિકતા બદલવી પડશે. વિધવા સ્ત્રી પ્રત્યેનો દ્રષ્ટિકોણ દયાનો નહીં, પરંતુ સન્માનનો હોવો જોઈએ. સ્થાનિક સ્તરે વિધવા બહેનોને રોજગાર અને શિક્ષણ મળે તે માટે પ્રયત્નશીલ રહેવું જોઈએ. એ સુનિશ્ચિત કરવું જોઈએ કે તેમને તેમનો વારસો, મિલકત અને કાયદાકીય અધિકારો મળે. પંચાયત અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓમાં તેમના પ્રશ્નોને પ્રાધાન્ય મળવું જોઈએ. સંયુક્ત રાષ્ટ્રએ આ દિવસ જાહેર કર્યો છે, પરંતુ વાસ્તવિક ફેરફાર આપણી આસપાસ આપણા ઘરોથી શરૂ થવો જોઈએ. આપણે એક એવો સમાજ બનાવવો છે જ્યાં કોઈ પણ સ્ત્રીને તેના પતિના મૃત્યુ બાદ પરિત્યક્ત કે અસહાય ગણવામાં ન આવે. વિધવા બહેનોની શક્તિને ઓળખવી એ કોઈ પરોપકાર નથી, પરંતુ એક નૈતિક ફરજ છે. દરેક વિધવા બહેનને ગૌરવપૂર્ણ જીવન જીવવાનો અધિકાર છે, અને આ અધિકાર અપાવવો એ આપણા સૌની જવાબદારી છે. નમસ્કાર.
1: આંતરરાષ્ટ્રીય વિધવા દિવસ તે વિશે ડોક્ટર દ્રષ્ટિ પટેલને આપ સાંભળી રહ્યા હતા. આલેખ નીતિ પટેલ. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું.
2: મન કી બાત હૈ જન જન કી, સભી કી કુછ અપની સી, સંઘર્ષો કે કુછ કિસ્સે, કહાની કુછ સફલતાઓ કી, અનકહી વિરાસત કી, ઉમ્મીદે નયે ભારત કી. મહિને કે આખરી રવિવાર કા રહેતા હૈ ઇંતજાર, મલયાચલ કે આંચલ સે વિંધ્યાચલ કે આંગન તક, બ્રહ્મપુત્ર કે ઘાટ સે હિમાલય કે વિસ્તાર તક, હોતી હૈ મન કી બાત પ્રધાનમંત્રી કે સાથ. તો સુનિયે ઇસ મહિને 28 જૂન સુબહ 11 બજે મન કી બાત આકાશવાણી, દૂરદર્શન કે સભી ચેનલો ઓર પ્રસાર ભારતી કે ઓટીટી પ્લેટફોર્મ વેવ્સ પર. માનનીય પ્રધાનમંત્રી કે પ્રસારણ કે તુરંત બાદ મન કી બાત કા પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ આપ સુન સકતે હૈ આકાશવાણી ઓર દૂરદર્શન કે સંબદ્ધ પ્રાદેશિક ચેનલો પર. મન કી બાત કે પ્રાદેશિક ભાષાઓ મે અનુવાદ કા પુનઃ પ્રસારણ આપ સુન સકતે હૈ રાત 8 બજે આકાશવાણી ઓર દૂરદર્શન કે સભી પ્રાદેશિક ચેનલો પર. તો યાદ રખે, રવિવાર 28 જૂન સુબહ 11 બજે મન કી

0: 10 લાખ ની લોટરી મને? વાવ!
1: ફસાણી!
2: નકલી ઓફર્સ થી સાવધાન.
3: આરબીઆઈ કહે છે,
4: જાણકાર બનો, સતર્ક રહો.
5: નમસ્તે બહેનો, નમસ્તે ધારાબેન.
6: નમસ્તે બહેનો, નમસ્તે જીજ્ઞાબેન.
5: બહેનો, જિંદગાની કેટલી ને છે જવાની કેટલી, પણ પ્રણયની લાગણીઓ છે મજાની કેટલી.
6: બારણા પર તો બધાનો આવકારો હોય છે, દિલ સુધી પહોંચો ને તો જાણો ખાનદાની કેટલી.
5: અંધ થઈ પૂજું તને, પણ તું જરા વિચારજે, જુલમ તારા કેટલા ને મહેરબાની કેટલી.
6: એક પળ નક્કી નથી ને વાત ભવ ભવ ની કરું, લાખના સોદા કરું પણ આમદની કેટલી.
5: આમ તો રેખા પ્રણયની હાથમાં લાંબી ગણી, તડપવાની કેટલી ને માણવાની કેટલી.
6: આજથી મેં પણ બધી માંગણી પડતી મૂકી, માંગવાની કેટલી અને પામવાની કેટલી. તો આ બધી લાગણીઓની આપલેની અને હિસાબની વાતો પડખે મૂકી અને તમારી સાથે તમારા પત્રો અને પ્રત્યુત્તર સાથે ઉપસ્થિત છે આપની દોસ્ત ધારા
5: અને જિજ્ઞા.
6: શરૂઆત કરીએ કાર્યક્રમની આજ.

0: તો બધો આનંદ આપી જાય છે ને કે જેની સીમાનો અંત આવે તેમ નથી. ખરેખર સગા સંબંધી સ્નેહીઓથી પણ વિશેષ યાદ કરીને પત્રના પ્રત્યુત્તર વાંચી સંભળાવો છો, તે અમારાથી કેમ ભૂલી શકાય. કાર્યક્રમ સહિયર અમારો માનીતો કાર્યક્રમ છે અને સરસ મજાના સુવિચાર સાથે એમણે પત્રનો અંત કર્યો છે. આવેલા દુઃખને દૂર કરવા માટે પ્રયત્ન કરો તો જન્મ મરણની પરંપરા વધવાની જ, અને જો આવેલા દુઃખને સમતા ભાવે સહન કરશો ને પુણ્યાનું બંધુ પુણ્ય બંધાશે. આવા સરસ મજાના વિચાર સાથે એમણે પત્ર પૂરો કર્યો છે. તો આવી જ રીતે શાંતિલાલભાઈ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આવા જ સુવિચારો સાથે અમને પત્ર લખતા રહો.
1: અને હવે આ પત્ર મળ્યો છે ગામ જાડિયા અમરાજી તાલુકો પાલીતાણા જિલ્લો ભાવનગરથી. મિત્રો છે માધુભાઈ ચૌહાણ, લખમણભાઈ, ચેતનાબેન, અસ્મિતાબેન, શાંતુબેન, વિજય, વિવેક, રાહુલ અને આર્યન. તેઓ લખે છે કે અમે સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળીએ છીએ. કાર્યક્રમ લાજવાબ આવે છે. બંને બહેનો જિજ્ઞાબેન અને ધારાબેન ખૂબ સરસ મનથી કાર્યક્રમ રજૂ કરે છે. પત્રોના જવાબ, પસંદગીના ગીત સાંભળવાની ખૂબ મજા આવે છે. ઉનાળાની કાળજાળ ગરમી વચ્ચે બધાએ પોતપોતાનું ધ્યાન રાખવું. મારા રેડિયોના માધ્યમથી જે મિત્રો મને મળ્યા છે, ભાઈને પણ ભૂલાવે તેવા મિત્રો છે. ધીરજભાઈ રબારી, કિરીટભાઈ સોલંકી, હિરેનભાઈ સુપેડા, પોપટભાઈ રાવળ, જગદીશભાઈ ગોહિલ, દીપકભાઈ લાઠી, અમિતભાઈ, કમલેશભાઈ, નંદુબેન, બાબુભાઈ દરજી, રમણીકભાઈ ઝાલા, જીજ્ઞેશભાઈ ખારવા, કલ્પાબેન ઉપાધ્યાય, અલ્પાબેન નિર્મળ, બધા મિત્રો સાથે મળીને કાર્યક્રમ સાંભળીએ છીએ. તો મધુભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મુકતા રહેજો. ધારાબેન, એમનો આપણને બીજો પત્ર પણ મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે હું ત્રીજા ધોરણમાં ભણું છું. અત્યારે શાળામાં વેકેશન છે અને હું મામાના ઘરે વેકેશન કરવા ગયો છું અને આ કાર્યક્રમમાં મારો પહેલો પત્ર છે. તો વિવેકભાઈ, આપને કાર્યક્રમમાં નવા પત્ર મિત્ર તરીકે આવકારીએ છીએ અને હવે તમે પણ પત્ર નિયમિત રીતે લખતા રહેજો. તેમાં તેઓ લખે છે કે મારી શાળા ખૂબ સરસ છે અને તેમાં પંખી, ચકલીના માળા, ઘર આ બધું ખૂબ સરસ છે. અને તેઓ લખે છે કે મારા પપ્પા મધુભાઈ સહિયર કાર્યક્રમ નિયમિત રીતે સાંભળે છે, સહિયર કાર્યક્રમનું રેકોર્ડિંગ કરી રાખે છે. જ્યારે હું શાળાએથી આવું છું ને ત્યારે આ કાર્યક્રમ સાંભળું છું અને સાંભળીને મને ખૂબ મજા આવે છે. તો વિવેક, આ જ રીતે કાર્યક્રમ સાંભળતા રહેજો અને કાર્યક્રમમાં નિયમિત રીતે પત્ર લખતા રહેજો.
0: કાર્યક્રમનો હવેનો પત્ર છે ગિરનારની તળેટીમાં વસેલા શહેર જૂનાગઢથી વાંઝા દરજી કિરીટ સોલંકીનો, અને કાયમ લખે તથા મારા સસરાની દીકરી શ્રીમતી કીર્તિ સોલંકી. સાતેય વારમાંથી સૌથી મંગળ હોય તો એ છે મંગળવાર, અને આપણો સહિયર કાર્યક્રમ પણ મંગળવારે જ પ્રસારિત થાય છે. તેથી કાર્યક્રમમાં ચાર ચાંદ લાગે એમાં કોઈ અપીલ હોય જ ન શકે. સહિયર અમારો અતિ પ્રિય કાર્યક્રમ છે જેને અમે સાંભળતા નથી પણ રસપાન કરીએ છીએ. તારીખ 7 મે થી કરીને તારીખ 19 મે સુધી અમે લોકો યાત્રા પ્રવાસમાં હતા. તે દરમિયાન અમે ભુજથી હજારો કિલોમીટર દૂર હતા, પરંતુ આકાશવાણી ભુજના પ્રસારણથી દૂર નહોતા અને ઓલ ઇન્ડિયા રેડિયોની મોબાઈલ એપ પરથી કાર્યક્રમનું રસપાન કરતા હતા. અને અમારી સાથે અમારી બસમાં ટોટલ 50 મુસાફરો પણ આકાશવાણી ભુજના પ્રસારણને સાંભળતા હતા. તો જિજ્ઞાબેન, આપણા આ કાર્યક્રમની ચોક્કસ એક સરાહનીય વાત છે અને અમને એક જાતનો આત્મસંતોષ છે કે આ માધ્યમથી આપને આવું સરસ મજાનું મનોરંજન અમે પૂરું પાડીએ છીએ અને હજુ પણ પૂરું પાડતા જ રહેશું. અને આવી રીતે જ પત્ર દ્વારા કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પ્રતિભાવો ચોક્કસ આપતા રહેજો. અને સાંભળીએ આપ સૌની પસંદગી પર આ ગીત.

કાર્યક્રમનો હવેનો પત્ર લઈએને તો આ પત્ર મળ્યો છે ભાવનગર તાલુકાના તળાજા ગામના બપ્પાળાના આપણા નિયમિત શ્રોતા મિત્ર પોપટભાઈ રાવળનો. તેમની સાથે છે પિંશુ મકવાણા, શાંતુબેન, હંસાબેન, હર્ષાબેન અને સમસ્ત મકવાણા પરિવાર. તેઓ લખે છે.

0: છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ હંમેશા માટે લાજવાબ હોય છે. અને ધારાબેન, પોપટભાઈએ ફરમાઈશ કરી છે કે કાર્યક્રમમાં નાના બાળકોને સુવડાવવા માટે ગવાતા હાલરડા રજૂ કરો. તો પોપટભાઈ, આપનું આ સૂચન અમે નોંધી લઈએ છીએ, અનુકૂળતાએ ચોક્કસથી રજૂ કરીશું. તો પોપટભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને પત્ર દ્વારા પ્રતિભાવ પાઠવતા રહેજો.
1: હવેનો આ પત્ર મળ્યો છે પરમાર અમિત કમલેશભાઈનો, ગામ સરસિયા, તાલુકો ધારી, જિલ્લો અમરેલીથી. સાથે છે પુષ્પાબેન, હિરલબેન, કોમલબેન, કાજલબેન, દયાબેન, જિજ્ઞાસાબેન તથા જયેશભાઈ. તેઓ લખે છે કે સહિયર કાર્યક્રમમાં આવતા વાર્તાલાપ, નાટક, ગીત, આરોગ્ય વિશે માહિતી તથા માહિતીસભર ઉપયોગી જ્ઞાનવર્ધક લાજવાબ કાર્યક્રમ હોય છે અને ખૂબ સુંદર હોય છે. તો જિજ્ઞાબેન, આપણે પરમાર અમિત કમલેશભાઈને આપણા સહિયર કાર્યક્રમમાં પ્રથમ અને નિયમિત પત્ર તરીકે આવકારીએ છીએ અને આશા રાખીએ કે નિયમિત રીતે આપણો કાર્યક્રમ સાંભળતા રહે અને લાગણી એમના પત્રો દ્વારા વહેતી મુકતા રહે.
0: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ભાવનગરથી પ્રવીણ ચંદ્રભાઈનો. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ કેન્દ્રનો સહિયર કાર્યક્રમ અમારો ખૂબ મનપસંદ કાર્યક્રમ છે. તેમાં જે ધારાબેન અને જિજ્ઞાબેને જે 90 વર્ષની પ્રસારણ યાત્રા વિશેની જે વાતો કરી તે અમને ખૂબ પસંદ પડી. એમનો જે ચિતાર આપ્યો એ એમની મીઠી વાણી થકી અમને ખૂબ ગમ્યો. અને આકાશવાણી ભુજના સહિયર કાર્યક્રમમાં પત્રો અને પસંદગી રજૂ થાય છે ને તે સાંભળવાની અમને ખૂબ મજા આવે છે. તો પ્રવીણચંદ્રભાઈ, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાથે જોડાયેલા રહેજો અને નિયમિત રીતે પત્ર પાઠવતા રહેજો.
1: અને કાર્યક્રમમાં હર હંમેશ આપણને જે સરસ મજાની પોતાની કવિતાનું રસપાન કરાવે છે એવા અંજારના અલ્પા નિર્મળ અમીનો આપણને પત્ર મળ્યો છે. તેમાં તેઓ લખે છે કે વર્ષે તે જળ ન વાદળ વગર, લખાય કવન ન કાગળ વગર,
0: છો ચમકતા મોતી સમંદરમાં, પર્ણ ચમકે ન ઝાકળ વગર,
1: હો જગમાં સૌ સાથે સારા સરી, ગમતા મળે ન અંજળ વગર,
0: જીવન ભરેલું મુશ્કેલીઓથી, ધીરજ ખોવી ન ફળ વગર,
1: હોય જો આતમ રાજી રાજી, અદૃશ્ય રહે ન જળહળ વગર,

જિજ્ઞાબહેન, હવેનો આ પત્ર આપણને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આકાશવાણી ભુજનો સહી

બહેન, હવેનો આ પત્ર આપણને મળ્યો છે ધીરજ રબારીનો. તેઓ જણાવે છે કે આકાશવાણી ભુજ પરિવાર તેમજ ટેકનિકલ ટીમ તેમજ દરેક શ્રોતાઓને સાદર નમસ્કાર. આકાશવાણી ભુજનો

0: सोनी, कल्पनाबेन, भूमिबेन, समृद्धिबेन, धाराबेन, जिग्नाबेन, स्मिताबेन, हर्षाबेन, चित्राबेन, तन्वीबेन અને કઈ કેટલાય નામો હશે જેઓની આકાશવાણી ભુજની લોકપ્રિયતામાં અગત્યનું યોગદાન રહેલું છે. અગાઉ બહેનોનો કાર્યક્રમ રજૂ કરતા સેવાનિવૃત્ત એવા એનાઉન્સર બહેનોની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા વિનંતી, સાથે સહયરના માધ્યમથી આકાશવાણી ભુજની સેવાનિવૃત્ત કાર્યક્રમ અધ્યક્ષ તેમજ અન્ય અધિકારીગણ તેમજ એનાઉન્સર ભાઈ બહેનની અનુકૂળતાએ મુલાકાત રજૂ કરવા નમ્ર અરજ. આપણે પરિવારના સભ્યો ભલે અલગ અલગ ઘરોમાં રહેતા હોઈએ પણ સાંજનું જમવાનું એક સાથે જમીએને તો એકબીજાની સુખ દુઃખ સમસ્યા જાણી શકાય તેમજ એક પરિવારની ભાવના મજબૂત થાય. સહયર કાર્યક્રમ થકી શ્રોતાઓનો મિત્રતામાં વધારાનો યશ આપ બંને બહેનોને તેમજ સહયર ગ્રુપને એક તાંતણે બાંધનાર આદરણીય કિરીટભાઈ, પ્રદીપભાઈ, નરેશભાઈ, ધર્મેન્દ્રસિંહ, વિભાભાઈ, માધુભાઈ, પ્રવીણચંદ્રભાઈ, હિરેનભાઈ, રમણીકભાઈ, પોપટભાઈ, રૂપેશભાઈ, ધીરજભાઈ ગજ્જર, રમેશભાઈ, નંદુબેન, કલ્પાબહેન, અલ્પાબેન, આરતીબા, અમિતભાઈ, જગદીશભાઈ ગોહેલ, આ સૌને જાય છે. આ લોકપ્રિય કાર્યક્રમ અમને સતત પ્રેરણા તેમજ અમારા આશીર્વાદ હોય એવા આદરણીય કરસનદાસ બાપુનો પણ ખૂબ ખૂબ આભાર. ક્યાંય ભૂલ થઈ હોય તો માફ કરજો. બસ એ જ આપનો નિયમિત શ્રોતા મિત્ર ધીરજ રબારી. તો ધીરજભાઈ, આપે અમને સૌને યાદ કર્યા છે અને આકાશવાણીના 90 વર્ષ જ્યારે પૂર્ણ થાય છે ત્યારે આટલો સરસ આકાશવાણી પ્રત્યેનો જે તમે ભાવ રજૂ કર્યો છે એ અમે સૌ આકાશવાણી સ્ટાફના પરિવાર સુધી અચૂક પહોંચાડશું અને તમારા સૂચનને ન્યાય આપવાનો પૂરો પ્રયત્ન કરીશું. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને પત્ર લખતા રહો.
1: કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે ગણેશ સોસાયટી ખંભાતથી. મિત્રો છે જિજ્ઞેશ ખારવા અને એમની સાથે છે પિંકી, દીપક, હેતલ, તુષ્ટિ અને જય. તેઓ લખે છે કે સહયર કાર્યક્રમમાં આ અમારો પ્રથમ પત્ર છે તો કાર્યક્રમમાં સામેલ કરવા વિનંતી. તો જિજ્ઞેશભાઈ, આપને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આપ પાસેથી ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે, અમે નિયમિત રીતે સાંભળીએ છીએ, પણ કાર્યક્રમમાં પત્ર પ્રથમવાર લખ્યો છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો.
0: હવેના આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા કલ્પાબેન ઉપાધ્યાયનો આપણને પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ સહયર કાર્યક્રમ વિભાગ ધારાબેન અને જિજ્ઞાબેનને ભુજથી કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. સાથે છે મીનાબેન, રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજ.
1: સામેલ કરવા વિનંતી. તો જિજ્ઞેશભાઈ, આપને નવા પત્ર મિત્ર તરીકે કાર્યક્રમમાં આવકારીએ છીએ અને આપ પાસેથી ચોક્કસથી વચન લઈએ છીએ કે આપ અમારા નિયમિત પત્ર મિત્ર અને શ્રોતા મિત્ર બની રહેશો. તેઓ લખે છે કે સહયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે, અમે નિયમિત રીતે સાંભળીએ છીએ, પણ કાર્યક્રમમાં પત્ર પ્રથમવાર લખ્યો છે. તો જિજ્ઞેશભાઈ, આ જ રીતે સહયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર લખતા રહેજો.
0: હવેના આપણા નિયમિત શ્રોતા મિત્ર એવા કલ્પાબેન ઉપાધ્યાયનો આપણને પત્ર મળ્યો છે. તેઓ લખે છે કે આકાશવાણી ભુજ સહયર કાર્યક્રમ વિભાગ ધારાબેન અને જિજ્ઞાબેનને ભુજથી કલ્પા જયદેવ ઉપાધ્યાયના પ્યારસભર નમસ્કાર. સાથે છે મીનાબેન, રમેશચંદ્ર ઉપાધ્યાય, દિયર નિકુંજભાઈ, મીઠોડો, લાડકો, માધવ, મોરબીથી મમ્મી પપ્પા, નલિનીબેન, બળવંતરાય ત્રિવેદી, બહેન ધારા, ભાઈ હાર્દિક અને ભાભી ભૂમિકા. સાથે છે સખી અંજારથી અલ્પા નિર્મળ, જેતપુરથી દક્ષાભાઈ અને દીપાબેન દવે માંડવીથી, જામનગરથી ધર્મેન્દ્રસિંહભાઈ રાઠોડ અને સમગ્ર સહયર ગ્રુપ. સમીક્ષામાં જણાવું તો મંગળવારના રોજ ડોક્ટર ખયાલીબેન વૈદ્યએ જે પર્યાવરણને લગતો ખૂબ સરસ વાર્તાલાપ આપ્યો એ પસંદ આવ્યો અને જીવનમાં ઉઠીએ ત્યારથી રાત્રે સૂઈએ ત્યાં સુધી આપણે વેસ્ટ કચરો કેવી રીતે ક્યાં નિકાલ કરવો અને એની ખૂબ સરસ માહિતી સાથે માર્ગદર્શન આપ્યું. માટે બહેનને અમારા તરફથી ખૂબ થેન્ક યુ કહેજો. અને ત્યાર પછીના મંગળવારે પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ સુપરથી ઉપર રહ્યો. આપેલા તમામ ગીતો પણ સરસ હતા. તમામ મિત્રોના રેકોર્ડ બ્રેક પત્રોનો સમાવેશ કરવામાં આવ્યો એ જાણી ખૂબ જ આનંદ થયો. બંને દીદીઓની પ્રસ્તુતિ હર હંમેશની જેમ ખૂબ જ સરસ હોય છે, માટે માર્ક આપવામાં આવે તો 100માંથી 150 માર્ક આપવા પડે, એમાં કઈ શંકા નથી. તો કલ્પાબેન, આપ સૌ પત્ર મિત્રોને પણ અમારા તરફથી 100માંથી 150 માર્ક ચોક્કસ આપવા પડે, કારણ કે તમે શ્રોતા મિત્રો છો તો અમે છીએ અને તો જ કાર્યક્રમ છે. આ રીતે જ કાર્યક્રમ સાથે જોડાયેલા રહો અને આપણી લાગણી વહેતી કરતા રહો.
1: અને કાર્યક્રમનો હવેનો પત્ર મળ્યો છે મોરબીથી. પૂનમ જીતેન્દ્રભાઈ ત્રિવેદી, તેમની સાથે છે ચારુમતીબેન ભાનુશંકર.

0: કર ત્રિવેદી, બંને દીકરાઓ સ્મિત અને ધ્રુવીલ, નણંદબા નીતાબેન અને લાલો ભાણિયો રુદ્રાક્ષ અને વાલો ભાણિયો રુદ્રાક્ષ. સમીક્ષામાં જો જણાવું ને તો ભુજ કેન્દ્ર પરથી આવતો સહિયર કાર્યક્રમ અમારો મનપસંદ કાર્યક્રમ છે. તેમાં આવતા વાર્તાલાપો, ગીતો, નાટકો, વાનગીની રીતો, આપેલી ટિપ્સ અમને ખૂબ જ પસંદ પડે છે. અને હમણાંની જો દીદી વાત કરું ને તો આપ બંને માણસ અને હમણાંની જો દીદી વાત કરું ને તો અમે બંને માણસ એટલે કે હું અને જીતેન્દ્રભાઈ ચારધામની યાત્રાએ ગયેલ હતા, તેથી કાર્યક્રમ સાંભળી શક્યા ન હતા. પરંતુ સમીક્ષા કરતા ખબર પડી કે ડોક્ટર ખયાલીબેન વૈદ્યનો વાર્તાલાપ ખૂબ સરસ હતો અને પત્ર અને પ્રત્યુત્તરનો કાર્યક્રમ જે છે તેમાં પણ મારા પત્રનો સમાવેશ થયો હતો અને તમે એ પત્ર વાંચ્યો હતો તે જાણી મને ખૂબ આનંદ થયો. સાથે તેઓ લખે છે કે ગરમીની સીઝન છે તો ચકલાને દાણા અને પાણી નાખીએ અને આપણી તંદુરસ્તીનો પણ હંમેશા ધ્યાન રાખીએ, એવી જ આશા સાથે મારા શબ્દોને વિરામ આપું છું. તો પૂનમબેન, આ જ રીતે સહિયર કાર્યક્રમ સાંભળતા રહેજો અને પત્ર દ્વારા આપની લાગણી વહેતી મુકતા રહેજો. બહેનો, આપણી સાચી ઓળખ આપણા શબ્દોથી નહીં પણ આપણા સારા કર્મોથી થાય છે.
1: સંબંધોમાં પ્રેમ અને વિશ્વાસ જ જીવનને ખુશીઓથી ભરપૂર બનાવે છે. તો હવે સરસ મજાના વિચાર સાથે આજના કાર્યક્રમનો સમય પણ અહીં સમાપ્ત થયો.
0: ફરી મળીશું આવતા મંગળવારે આપના માનીતા કાર્યક્રમ સહિયરમાં.
1: ત્યાં સુધી આવજો બહેનો, આવજો જીજ્ઞાબેન,
0: આવજો બહેનો, આવજો.

0: બપોરનો એક થવા આવ્યો છે. સાંભળીશું દિલ્હીથી પ્રસારિત હિન્દીમાં સમાચાર.
1: નમસ્કાર, આકાશવાણી સમાચાર કે સાથ મેં કનકલતા. કેન્દ્રીય

0: હું આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્ઝર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો છે. નવી દિલ્હીમાં એક ખાનગી મીડિયા હાઉસ દ્વારા આયોજિત સમિટમાં સંબોધતા પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે G7 સમિટમાં વિશ્વના નેતાઓ ભારતના રાષ્ટ્રીય હિતોને પ્રથમ રાખવાની દેશની પ્રતિબદ્ધતાને સ્વીકારે છે.
1: પિછલે 12 વર્ષો કે જો ભી સિદ્ધિયાં દેશની રહી હૈ उनके मूल में राष्ट्र प्रथम की भावना ही केंद्र में है. स्वच्छ भारत अभियान से लेकर मेक इन इंडिया, खादी खरीदने पर जोर, स्थानीय वस्तुएं खरीदने पर जोर, ये सारे इनिशिएटिव इसलिए सफल हुए क्योंकि देश की जनता ने देश को सबसे ऊपर रखते हुए અપના કર્તવ્ય નિભાયા.
0: તેમણે કહ્યું કે તાજેતરના વર્ષોમાં લગભગ 25 કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે, જેના કારણે એક મોટો નવો મધ્યમ વર્ગ ઉભરી આવ્યો છે અને આર્થિક પ્રવૃત્તિને વેગ મળ્યો છે. તેમણે ભાર મૂક્યો કે ગરીબ અને મધ્યમ વર્ગને સશક્ત બનાવવું એ સરકારની મુખ્ય પ્રાથમિકતા રહી છે, જેમાં પોષણક્ષમ આવાસની પહેલ, કર સુધારા, આરોગ્ય સંભાળ યોજનાઓ અને સુધારેલી શહેરી માળખાગત સુવિધાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે.
1: 2014 में करीब 28 लाख लोग हर रोज मेट्रो से सफर करते थे. आज करीब 1 करोड़ 28 लाख लोग हर रोज मेट्रो से सफर कर रहे हैं. अब वंदे भारत, नमो भारत और अमृत भारत जैसी अच्छी सड़कों, अच्छे हाईवे से समय तो बच ही रहा है. गाड़ियों की मेंटेनेंस पर होने वाला खर्चा भी कम हुआ है. बीते वर्षों में एयरपोर्ट की संख्या डबल हुई है. इससे कई छोटे छोटे शहरों में भी મિડલ ક્લાસ કો હવાઈ યાત્રા કી સુવિધા પહેલી વાર મિલી હૈ.
0: શ્રી મોદીએ કહ્યું કે વૈશ્વિક પડકારો છતાં ભારત અભૂતપૂર્વ તકના સમયગાળામાં પ્રવેશી રહ્યું છે. તેમણે દેશના યુવાનો, ઉદ્યોગ સાહસિકો, નવીનતાઓ અને સ્ટાર્ટઅપ્સને ઉભરતી તકોનો લાભ લેવા અને રાષ્ટ્રીય વિકાસમાં યોગદાન આપવા હાકલ કરી હતી. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સાંજે રાષ્ટ્રપતિ ભવનમાં બીજા નાગરિક સન્માન સમારોહ દરમિયાન 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે, જેમાં 2 પદ્મવિભૂષણ, 7 પદ્મભૂષણ અને 56 પદ્મશ્રીનો સમાવેશ થાય છે. સાંભળીએ એક અહેવાલ.
2: इस वर्ष केंद्र सरकार ने कुल 131 पद्म पुरस्कारों की घोषणा की है. आज राष्ट्रपति 65 विशिष्ट हस्तियों को पद्म पुरस्कारों से सम्मानित करेंगी. इनमें टेनिस के दिग्गज विजय अमृतराज, अभिनेता में मूती, गायिका अलका याग्निक और भारतीय क्रिकेट टीम के कप्तान रोहित शर्मा जैसे प्रमुख हस्तियां शामिल हैं. पद्म पुरस्कार कला, साहित्य, शिक्षा, खेल, चिकित्सा, सामाजिक कार्य, विज्ञान, लोक प्रशासन तथा व्यापार और उद्योग सहित विभिन्न क्षेत्रों में उत्कृष्ट और विशिष्ट योगदान को मान्यता देने के लिए प्रदान किए जाते हैं. सौम्य આકાશવાણી સમાચાર, દિલ્હી.
0: રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે આજે નવા સુરક્ષા જોખમો અને પડકારોથી વાકેફ રહેવાની જરૂરિયાત પર ભાર મૂક્યો. નવી દિલ્હીમાં 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠકમાં બોલતા શ્રી ડોભાલે કહ્યું કે બિનપરંપરાગત જોખમો રાષ્ટ્રીય સરહદ પાર કરી ગયા છે. તેમણે નવીન વિક્ષેપકારક તકનીકો, આતંકવાદના વધુ છુપાયેલા પ્રકારો, સાયબર જોખમો વધુને વધુ ડિજિટાઇઝ્ડ થઈ રહ્યા હોવા પર ભાર મૂક્યો હતો. 16મી બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક દરમિયાન ચર્ચાઓ બિનપરંપરાગત સુરક્ષા પડકારો પર કેન્દ્રિત રહેશે તેમ તેમણે જણાવ્યું હતું. વાણિજ્ય અને ઉદ્યોગમંત્રી પિયુષ ગોયલે કહ્યું કે ભારત બ્રિટન વ્યાપક આર્થિક અને વેપાર કરાર ભારતીય ખેડૂતો, માછીમારો, કારીગરો અને નાના વ્યવસાયોને વૈશ્વિક સ્તરે સમૃદ્ધ બનવા અને રોજગાર સર્જનને વેગ આપવામાં મદદરૂપ બનશે. એક લેખમાં તેમણે કહ્યું કે 15મી જુલાઈથી અમલમાં આવનાર આ કરાર બ્રિટનમાં ભારતીય માલસામાન માટે વિવિધ ક્ષેત્રોમાં વ્યાપક બજાર પહોંચ પ્રદાન કરશે. 99% ટેરિફ સમાપ્ત થઈ જશે અને નિકાસમાં વધારો થશે. કેન્દ્રીય લઘુમતી બાબતો, મત્સ્ય ઉદ્યોગ, પશુપાલન અને ડેરી રાજ્યમંત્રી જ્યોર્જ કુરિયને કેન્દ્રીય મંત્રી પરિષદમાંથી રાજીનામું આપી દીધું છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ તાત્કાલિક અસરથી શ્રી કુરિયનનું રાજીનામું સ્વીકારી લીધું છે. આ સમાચાર આપ આકાશવાણી પર

હસમુખ પાટડીયાને આપ સાંભળી રહ્યા હતા રચનાથી ભગોચારણની. સુગમ સંગીતનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. 1:20 સાંભળીશું ગુજરાતીમાં સમાચાર.

આકાશવાણી સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ

0: સાંભળી રહ્યા છો આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/jio અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે $230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી છે. ભારતમાં યુએસ એમ્બેસેડર સર્જીઓ ગોરે એક સોશિયલ મીડિયા પોસ્ટમાં જણાવ્યું કે ભારત અને યુએસ વચ્ચે સંરક્ષણ ભાગીદારી સતત વધી રહી છે અને પ્રસ્તાવિત વેચાણ પૂર્ણ થવાના આરે છે. મણિપુરના કાંગપોકપી જિલ્લામાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો છે. પોલીસના જણાવ્યા અનુસાર ગઈકાલે લેઇલોન વોઇફેઇ ગામ અને આસપાસના વિસ્તારોમાં અભિયાન હાથ ધરવામાં આવ્યું હતું, જેમાં મણિપુર પોલીસ, કેન્દ્રીય અનામત પોલીસ દળ, કોબ્રા બટાલિયન અને સેનાના કર્મચારીઓ સામેલ હતા. 3 દિવસ સુધી ચાલેલા તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળો અને સશસ્ત્ર આતંકવાદીઓ વચ્ચે અથડામણ થઈ હતી. સુરક્ષાદળો દ્વારા 17 બંદૂક અને AK-47 રાયફલ સહિત 40 હથિયારો જપ્ત કરાયા હતા. ઉપરાષ્ટ્રપતિ CP રાધાકૃષ્ણને ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ અર્પણ કરી. સોશિયલ મીડિયા પોસ્ટમાં ઉપરાષ્ટ્રપતિએ ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીને એક સ્વપ્નદ્રષ્ટા નેતા, પ્રખ્યાત શિક્ષણશાસ્ત્રી અને કટ્ટર દેશભક્ત ગણાવ્યા. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીએ નિર્ભયતાથી દેશની એકતા અને અખંડિતતાને સમર્થન આપ્યું હતું. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ સોશિયલ મીડિયા પોસ્ટમાં કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીએ દેશના વિકાસ માટે પોતાનું જીવન સમર્પિત કર્યું હતું. તેમણે કહ્યું કે ડોક્ટર શ્યામાપ્રસાદ મુખર્જીની અતૂટ શ્રદ્ધા, જાહેર જીવનમાં હિંમત અને રાષ્ટ્રીય હિત પ્રત્યેની પ્રતિબદ્ધતા પેઢીઓને પ્રેરણા આપતી રહેશે. શિક્ષક ભરતી પરીક્ષામાં છેડછાડના કથિત કેસના સંદર્ભમાં એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ ED ની ચેન્નાઈ, તિરુચિરાપલ્લી, કોઇમ્બતુર અને મદુરાઈમાં 18 જગ્યા પર દરોડાની કાર્યવાહી ચાલી રહી છે. ED એ જણાવ્યું કે આ કાર્યવાહી CBI દ્વારા 2017માં નોંધાયેલી FIR પર આધારિત છે. પોલીસે 2021માં આ કેસમાં ચાર્જશીટ દાખલ કરી હતી. ડેમોક્રેટિક રિપબ્લિક ઓફ કોંગોમાં ઇબોલાના સંક્રમિત કેસોની સંખ્યા 1000થી વધુ થઈ છે. દેશના આરોગ્ય અધિકારીએ 267 લોકોના મૃત્યુની પુષ્ટિ કરી છે. કુલ 371 દર્દીઓ ક્વોરન્ટાઇન અથવા હોસ્પિટલમાં સારવાર હેઠળ હતા, જ્યારે 112 લોકો સ્વસ્થ થયા હતા. રવિવારે કુલ 202 શંકાસ્પદ કેસ નોંધાયા હતા, જેમાં 60 લોકોના મૃત્યુ થયા હોવાના અહેવાલ છે. એકંદરે મૃત્યુદર 25.5% હતો. પુષ્ટિ થયેલા કેસોની સંખ્યામાં સતત વધારો થઈ રહ્યો છે. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે ક્વોન્ટમ ટેકનોલોજીમાં અમેરિકાનું નેતૃત્વ સુનિશ્ચિત કરવાના હેતુથી 2 એક્ઝિક્યુટિવ ઓર્ડર પર હસ્તાક્ષર કર્યા છે. વ્હાઇટ હાઉસમાં બોલતા શ્રી ટ્રમ્પે કહ્યું કે પ્રથમ ઓર્ડર મહત્વપૂર્ણ વૈજ્ઞાનિક ગણતરી કરવા સક્ષમ ક્વોન્ટમ કમ્પ્યુટર વિકસાવવા માટેનો રાષ્ટ્રીય પ્રયાસ છે. તેનો હેતુ આગામી 5 વર્ષમાં ક્વોન્ટમ સક્ષમ સેન્સર અને નેટવર્ક્સને આગળ વધારવાનો છે. બીજો ઓર્ડર ફેડરલ એજન્સીઓને 2031 સુધીમાં ક્વોન્ટમ ક્રિપ્ટોગ્રાફીમાં પરિવર્તિત કરશે. ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને ગ્રુપ J ના મુકાબલામાં 2-1 પરાજય આપ્યો. અન્ય એક મેચમાં નોર્વેએ આજે ગ્રુપ I ના મુકાબલામાં સેનેગલને 3-2 હરાવ્યું. ફ્રાન્સે આજે ગ્રુપ I ના મુકાબલામાં ઇરાકને 3-0 હરાવીને નોકઆઉટ તબક્કામાં પ્રવેશ મેળવ્યો. દરમિયાન આર્જેન્ટિનાએ ગઈરાત્રે ઓસ્ટ્રિયાને 2-0 હરાવીને રાઉન્ડ ઓફ 32માં સ્થાન મેળવ્યું. આર્જેન્ટિનાના કેપ્ટન લિયોનેલ મેસીએ 2 ગોલ કર્યા હતા. તેઓ વર્લ્ડ કપ ઇતિહાસમાં સૌથી વધુ ગોલ કરનાર ખેલાડી બન્યા છે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું કે ભારત ઝડપથી વિકસતા વિશ્વસનીય વૈશ્વિક શક્તિ બનવા પાછળ રાષ્ટ્ર પ્રથમનો સિદ્ધાંત પ્રેરક બળ રહ્યો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે બીજા નાગરિક સન્માન સમારોહમાં 65 પદ્મ પુરસ્કારો એનાયત કરશે. અમેરિકાએ ભારતના M777A2 અલ્ટ્રાલાઇટ હોવિત્સર માટે 230 મિલિયન US ડોલરના પેકેજની જાહેરાત કરી. મણિપુરમાં તપાસ અભિયાન દરમિયાન સુરક્ષાદળોએ મોટી સંખ્યામાં હથિયારો અને દારૂગોળો જપ્ત કર્યો. અને ફિફા ફૂટબોલ વર્લ્ડ કપમાં અલ્જેરિયાએ જોર્ડનને અને નોર્વેએ સેનેગલને હરાવ્યું. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ 2:30 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: યે હૈ આકાશવાણી કા અમદાવાદ વડોદરા રાજકોટ ઓર ભુજ કેન્દ્ર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર બકુલા પરમાર વાંચે છે. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું કે દરેક બાળક શાળાકીય શિક્ષણ પૂરું કરે તે માટે સરકારની પ્રતિબદ્ધતાની સાથે વાલીઓની પણ એટલી જ જવાબદારી છે.
1: પહેલા શાળામાં 100 વિદ્યાર્થી દાખલ થાય તો ડ્રોપ આઉટ 37% એટલે 37 છોકરાઓ તો પાછા ઘેર જતા રહ્યા હોત. આજે આ પ્રયત્નના હિસાબે કન્યા કેળવણી અને શાળા પ્રવેશોત્સવના કારણે આજે આપણે એ ડ્રોપ આઉટ રેશિયો બે બાજુથી ફાયદા કર્યા છે. એક તો 100 એ 100% નામાંકન થાય અને એ નામાંકન થયા પછી એમાં ડ્રોપ આઉટ 1% પણ ઓછો થયો છે. આપણા માટે આ માન્ય વડાપ્રધાનશ્રીની પહેલની મોટી સફળતા.

0: કાર્યક્રમ દરમિયાન તેજસ્વી વિદ્યાર્થીઓ તેમજ કલા અને રમતગમત ક્ષેત્રે સિદ્ધિ હાંસલ કરનારા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓનું મુખ્યમંત્રીના હસ્તે સન્માન કરાયું. મુખ્યમંત્રીએ શાળા વ્યવસ્થાપન સમિતિ અને સંચાલક મંડળના સભ્યો સાથે પણ બેઠક યોજીને શૈક્ષણિક ગુણવત્તા બાબતે પરામર્શ કર્યો હતો. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આમ કહ્યું હતું. તેમણે વાલીઓને SMC માધ્યમથી શાળાના વિકાસમાં સહભાગી થવા અનુરોધ કર્યો હતો. કૃષિમંત્રી જીતુ વાઘાણી ગાંધીનગરની સેક્ટર 24 પ્રાથમિક શાળા ખાતેના કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા હતા. તેમણે કહ્યું કે બાળક ભણી ગણીને આગળ વધે તેના માટે આ પ્રવેશોત્સવનું આયોજન કરવામાં આવે છે.
1: ગુરુજનો શિક્ષકો જે પ્રકારે પ્રયાસ કરી રહ્યા છે, જે પ્રકારે ઇન્ફ્રાસ્ટ્રક્ચર શાળાઓ સ્કૂલ વ્યવસ્થાઓ પાણીની સુવિધાઓ આ બધી વ્યવસ્થાઓ એ આજે આપણે સરકારી સ્કૂલમાં કલ્પી પણ ન હોય. ગરીબ મધ્યમ વર્ગ ને શ્રમિકનું બાળક એ ભણે અને એને સમાજને સરકાર એ એકલા અટુલા નથી, આ પ્રકારનો ભાવ પણ આ કાર્યક્રમો દ્વારા જોવા મળે છે.
0: રાજ્ય દ્વારા અગરિયા પરિવારોના બાળકો માટે નવીન સ્કૂલ ઓન વ્હીલ્સ રણશાળા પહેલ શરૂ કરવામાં આવી છે. આજે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના હસ્તે ગાંધીનગર પથિકાશ્રમ ST ડેપો ખાતેથી 28 રણશાળાની બસોનું વિધિવત લોકાર્પણ કરવામાં આવ્યું. આ પ્રસંગે શ્રી સંઘવીએ જણાવ્યું કે શાળા પ્રવેશોત્સવ નિમિત્તે મુખ્યમંત્રીશ્રીએ વડનગરથી રાજ્યવ્યાપી શાળા પ્રવેશોત્સવની શરૂઆત કરાવી છે, ત્યારે ગુજરાત ST દ્વારા અગરિયા વિસ્તારમાં રણશાળા માટે ST વેસ્ટ બસમાંથી બેસ્ટનો ઉપયોગ થઈ શકે તેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડ્યું છે. તેમણે કહ્યું કે આ 28 રણશાળા બસ આજે ગાંધીનગરથી સુરેન્દ્રનગર, પાટણ, કચ્છ અને મોરબી જિલ્લાના અગરિયા વિસ્તારો માટે પ્રયાણ કરશે. બસમાં 20 વધુ બાળકો માટે સોલાર એનર્જીના માધ્યમથી TV અને ડીશ TVની વ્યવસ્થા છે, જેથી ગુજરાત સરકાર દ્વારા ચલાવવામાં આવતા ઓનલાઇન ક્લાસીસનો પણ આ બધા જ બાળકો લાભ લઈ શકશે. અગરિયા પરિવારના બાળકોને આ બસમાં ક્લાસ થકી ભણતર આપવામાં આવશે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ રાજ્યમાં કાયદો વ્યવસ્થા મજબૂત કરવા પર ભાર મૂક્યો. મોડી રાત્રે વરિષ્ઠ પોલીસ અધિકારીઓ સાથે મહત્વની બેઠક યોજી શ્રી સંઘવીએ પ્રોએક્ટિવ પોલીસિંગ અને સહકાર પર ચર્ચા કરી. બેઠકમાં અધિકારીઓએ કાયદો વ્યવસ્થાની સ્થિતિનું વિશ્લેષણ કરી આગામી પગલાં નક્કી કર્યા હતા. ભરૂચ સાયબર ક્રાઇમ પોલીસે રાજ્યવ્યાપી ઓપરેશન મ્યુલ હન્ટના બીજા તબક્કા અંતર્ગત 2 આરોપીઓની ધરપકડ કરી છે, જ્યારે 1 આરોપી ફરાર હોવાનું સામે આવ્યું છે, જેની શોધખોળ ચાલી રહી છે. આરોપીઓએ ખોટી ઓળખના આધારે વિવિધ બેન્કોમાં ખાતાઓ ખોલાવ્યા હતા. સાથે જ અગાઉથી ખરીદેલા મોબાઇલ સીમ કાર્ડ આ ખાતાઓ સાથે લિંક કરી સાયબર ઠગાઈથી મેળવેલા નાણાંની હેરફેર કરવામાં આવતી હતી. આ અંગે સાયબર ક્રાઇમ પોલીસે સાયબર ગુનાનો ભોગ બનનાર અથવા શંકાસ્પદ ઓનલાઇન પ્રવૃત્તિ અંગે જાણ થતાં જ 1930 હેલ્પલાઇન અથવા નજીકના સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનનો તાત્કાલિક સંપર્ક કરવા જણાવ્યું છે. ભરૂચમાં વીજ વિભાગે હાથ ધરેલી વિશેષ ચેકિંગ ડ્રાઈવમાં 25 ગેરરીતિઓ ઝડપીને સંબંધિત ગ્રાહકોને 36 લાખ રૂપિયાનો દંડ ફટકારાયો છે. ઝુંબેશ દરમિયાન કુલ 1116 વીજ કનેક્શનની તપાસ કરાઈ હતી. વીજ વિભાગની 22 ટીમોએ ચુસ્ત પોલીસ બંદોબસ્ત સાથે નંદેલાવ, ચાવજ અને હલદરવા સહિતના વિસ્તારોમાં સઘન ચેકિંગ હાથ ધર્યું હતું. તપાસ દરમિયાન વીજ ચોરી, ગેરકાયદેસર જોડાણ અને નિયમ વિરુદ્ધ વીજ વપરાશના કિસ્સાઓ સામે આવ્યા હતા, જેના આધારે સંબંધિત ગ્રાહકો સામે કાર્યવાહી કરાઈ હતી. આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા હતા. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી YouTube ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR News_ABAD ને ફોલો કરશો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ સાંજે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો. આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે સાંભળશો બોટાદ જિલ્લાનો સમાચાર પત્ર, લેખક પ્રકાશ ભીમાણી. બોટાદ જિલ્લામાં મોટાભાગના વિસ્તારોમાં ધરતીપુત્રોએ વાવણી કરી દીધી છે અને હાલ ચોમાસાના પ્રથમ સાર્વત્રિક વરસાદની આતુરતાથી રાહ જોવાઈ રહી છે. જિલ્લાના સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અમદાવાદ, ગાંધીનગર, અમરેલી, સુરેન્દ્રનગર, ભાવનગર અને બોટાદ જિલ્લાની બાળ સુરક્ષા અને અધિકાર અંગે કાર્યરત સમિતિ

0: ઓ પદાધિકારી અને અધિકારીઓ માટે ઝોનલ કક્ષાના વર્કશોપનું આયોજન કરાયું હતું. આ વર્કશોપમાં રાજ્ય બાળ અધિકાર સંરક્ષણ આયોગના ચેરપર્સન સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. વર્કશોપમાં ગુજરાતમાં બાળ આયોગ દ્વારા થયેલ કાર્ય, બાળકોને લગતા કાયદા, તેના અમલ માટેની ટીમ અંગે ચર્ચા કરાઈ હતી. વર્કશોપમાં ભાગ લેનાર 6 જિલ્લાના સીડબ્લ્યુસી અને જેજેબીના 150 જેટલા સભ્યોએ ભાગ લીધો હતો. આવનાર સમયમાં ગુજરાતમાં બાળલગ્ન, બાળ ગુનાઓ અંગે હજુ વધુ જાગૃતતા અને બાળ કલ્યાણના વધુમાં વધુ કાર્ય થાય તે માટે માહિતી અપાઈ હતી. બોટાદ શહેરની અવની ચાવડાનું બીસીસીઆઈ દ્વારા અંડર 19 મહિલા વુમન્સ ટીમમાં સિલેક્શન થયું છે. સૌરાષ્ટ્રમાંથી અવનીની એકમાત્ર પસંદગી થઈ હોય બોટાદ જિલ્લા માટે ગૌરવની બાબત છે. હાલ તે અંડર 19 મહિલા વુમન્સ ટીમ સાથે ચેન્નાઈમાં છે. અવની ચાવડાએ આ માટે બોટાદની સમરસ એકેડેમી અને કોચ કિરણ સોલંકીનો આભાર માન્યો હતો. શિક્ષણમંત્રી રીવાબા જાડેજાએ તેની મુલાકાત લઈ શુભેચ્છાઓ પાઠવી હતી. બોટાદ નગરપાલિકા ટાઉનહોલ ખાતે પ્રાકૃતિક કૃષિ પરિસંવાદના કાર્યક્રમનું આયોજન કરાયું હતું. કૃષિ ક્ષેત્રના તજજ્ઞ દ્વારા પ્રાકૃતિક ખેતી વિશે હાજર ખેડૂતોને માર્ગદર્શન તેમજ પ્રાકૃતિક ખેતીથી થતા ફાયદા સમજાવાયા હતા. કાર્યક્રમમાં પ્રાકૃતિક ખેતી કરતા ખેડૂતોનું સન્માન કરાયું હતું. જિલ્લા પંચાયત પ્રમુખની અધ્યક્ષતામાં યોજાયેલ આ કાર્યક્રમમાં બોટાદ જિલ્લા કલેક્ટર, જિલ્લા ખરીદ વેચાણ સંઘના ચેરમેન તેમજ અન્ય આગેવાનો સહિત મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત રહ્યા હતા. સમગ્ર વિશ્વમાં 12મા આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી રહી છે, જેના ભાગરૂપે રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ તથા જિલ્લા વહીવટીતંત્ર બોટાદના સંયુક્ત ઉપક્રમે બોટાદ જિલ્લા પંચાયતના પ્રમુખની અધ્યક્ષતામાં તથા જિલ્લા કલેક્ટર હર્ષદ વોરાની વિશેષ ઉપસ્થિતિમાં સરકારી હાઈસ્કૂલ ખાતે જિલ્લા કક્ષાની ભવ્ય ઉજવણી યોજાઈ હતી. જિલ્લા કક્ષાના કાર્યક્રમ ઉપરાંત ગઢડા તાલુકામાં મામલતદાર કચેરી ગ્રાઉન્ડ, બરવાળા તાલુકામાં શ્રી કષ્ટભંજન દેવ હનુમાનજી મંદિર, સાળંગપુર, બોટાદ તાલુકામાં મોડેલ સ્કૂલ ખાસ રોડ તથા રાણપુર તાલુકામાં ગીતાંજલિ ગ્લોબલ સ્કૂલ સહિત જિલ્લાના વિવિધ સ્થળોએ સામૂહિક યોગાભ્યાસના કાર્યક્રમ યોજાયા હતા. જિલ્લામાં 250થી વધુ સ્થળોએ યોગ કાર્યક્રમ થયા હતા, જેમાં સાળંગપુર જેવા આઇકોનિક સ્થળનો પણ સમાવેશ થાય છે. આ કાર્યક્રમોમાં અંદાજે 75,000થી વધુ લોકોએ ભાગ લઈ યોગ પ્રત્યેની પોતાની પ્રતિબદ્ધતા વ્યક્ત કરી હતી. બોટાદ પ્રભારી મંત્રી તથા પ્રાથમિક, માધ્યમિક અને પ્રૌઢ શિક્ષણ રાજ્યમંત્રી રીવાબા જાડેજાની અધ્યક્ષતામાં જૂના માર્કેટિંગ યાર્ડ ખાતે યોજાયેલી જનકલ્યાણ શિબિરમાં વિવિધ વિભાગોની લોકકલ્યાણકારી યોજનાઓ અંગે માર્ગદર્શન આપવામાં આવ્યું હતું, તેમજ પાત્ર લાભાર્થીઓને સ્થળ પર જ યોજનાકીય લાભો અર્પણ કરાયા હતા. શિબિર દરમિયાન વિવિધ કલ્યાણકારી યોજનાઓ અંતર્ગત આશરે 30 જેટલા લાભાર્થીઓને સીધો લાભ અપાયો હતો. જિલ્લા માહિતી કચેરી બોટાદ દ્વારા પ્રકાશિત વિવિધ પુસ્તકો અને પ્રકાશનોનું પણ વિતરણ કરાયું હતું. જાયન્ટ્સ ગ્રુપ ઓફ બોટાદ અને જિલ્લા આરોગ્ય તંત્રના સંયુક્ત ઉપક્રમે શ્રીમતી સોનાલીબેન શાહ બ્લડ બેંક દ્વારા બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન બોટાદ ખાતે કરાયું હતું, જેમાં 33 બોટલ રક્ત એકઠું કરાયું હતું. કેમ્પમાં રક્તદાન કરનાર દરેક રક્તદાતાઓને સ્મૃતિ ભેટ આપવામાં આવી હતી. સમગ્ર ગુજરાત સાથે બોટાદ જિલ્લામાં પણ શાળા પ્રવેશોત્સવ ઉજવવામાં આવી રહ્યો છે. બોટાદ જિલ્લાની જુદી જુદી સરકારી પ્રાથમિક તેમજ માધ્યમિક શાળાઓમાં રાજ્ય તેમજ જિલ્લા કક્ષાના અધિકારીઓ, પદાધિકારીઓ મુલાકાત કરી બાલવાટિકા, ધોરણ 1 તેમજ ધોરણ 9માં નવા વિદ્યાર્થીઓના પ્રવેશ તેમજ શાળા છોડી ગયેલ બાળકોના પુનઃપ્રવેશ કામગીરીમાં ઉપસ્થિત રહ્યા છે. આપ સાંભળી રહ્યા હતા બોટાદ જિલ્લાનો સમાચારપત્ર, લેખક પ્રકાશ ભીમાણી. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.
1: આ છે આકાશવાણીનું અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્ર. બપોરના 2:40 થઈ રહી છે. પ્રસ્તુત છે ગુજરાતી ગીતોનો કાર્યક્રમ.

આશિષ દેસાઈને આપ સાંભળી રહ્યા હતા, રચનાથી સુધીર દેસાઈની. ગુજરાતી ગીતોનો કાર્યક્રમ સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ, વડોદરા, રાજકોટ અને ભુજ કેન્દ્રો પરથી કરવામાં આવ્યું. બપોરના 3 થયા છે. અમારી આજની પ્રથમ સભા અહીં સમાપ્ત થાય છે. ફરી મળીશું આજ મીટર્સ પર સાંજે 5 વાગે અમારી બીજી સભાના આરંભે. ત્યાં સુધી આપની રજા લઈએ. સાંભળતા રહેશો અમારું DTHનું પ્રસારણ. અત્યારે રજા આપશો. નમસ્કાર.

આ ગીત આરતી લેખે અચૂક ગાતા. કવિના પોતાના અસલી ઢાળ અને મિજાજમાં આ ગીતને સંગીતબદ્ધ કરી રજૂ કરીએ છીએ. રચનાનું લય માધુર્ય સંગીતની અનુપમ સૃષ્ટિમાં લહેકી ઉઠે છે. કૃષ્ણ અને રાધાના સખ્યનો વિસ્તાર અને પ્રેમનું અદ્વૈત આ મોતી સમી રચનાની વિશેષતા છે.

કવિ જગદીશ જોશી વેદનાનો લીલો ટહુકો છે. મિલનની સાથે જ વિસ્તરતા વિરહ, અવકાશનું વૈષમ્ય, ધારો કે એક સાંજ આપણે મળ્યા ગીતમાં સબળ રીતે પ્રકટ થાય છે. મનુષ્ય માત્ર વિરહની મૂંગી વેદના સતત અનુભવ્યા કરે છે, એના ઓરતા ઝૂર્યા કરે છે, અને માંડેલી વાર્તા અધૂરી રહી જાય છે તેની વહેવળતાને કવિએ આ ગીતમાં વાચા આપી છે.

ખોબો ભરીને અમે એટલું હસ્યા કે કૂવો ભરીને અમે રોઈ પડ્યા. કવિ જગદીશ જોશીની સંવેદનાથી ઉભરાતી આ ગીત રચના છે. હસવાની ક્ષણો તો જીવનમાં બહુ ઓછી છે. આ જીવન વાદ્યને તો કરુણ ગાન જ સતત ભાવે છે એની પ્રતીતિ કવિએ એમની કમનીય શબ્દાવલીથી કરાવી છે. ખટમીઠા સપનાઓની ભૂરાશ અને કુંવારા 16 વર્ષની તુરાશમાં અભિવ્યક્તિની તાજગી છે. અંતે તો ધુમ્મસના સમુદ્રમાં ક્ષણભરનું સુખ ડૂબી જાય છે અને નૌકા ખળક સાથે અફળાઈ જાય છે તેની વ્યથા આ ગીતમાંથી નીખરે છે. ફૂલ અને ઝાકળ સમી હળવાશ વેદનાને ધીરે ધીરે પ્રકટ કરતી જાય છે અને સંગીતની માધુરીમાં ઓર વેદનાની ટશરધાર કાઢતી જાય છે.

ચોમેર ચણાય જતી અસીમ બદ્ધતા મનુષ્યને સતત ગુંગળાવે છે. ટૌકા અને પીંછાના પંખીપણા ફરતું રોજ જે કારાગાર રચાય છે તેની સામે કવિ વેદનાનો આક્રોશ છે. બંધ આંખે ઉજાગરાને ઓઢવા જેવી કમનીય અભિવ્યક્તિમાં વેદનાનું માધુર્ય ઝરે છે. આ ગીત રચનામાં કવિ જગદીશ જોશીએ સંસારમાં જે અધુરપ રહી જાય છે તેને પૂરી કરવા ઉછીના સુખની માંગણી કરી છે.

આપણી પદ પરંપરા સાથે અનુસંધાન ધરાવતી તમેરે તિલક રાજા રામના કવિ રાવજી પટેલની વિશિષ્ટ રચના છે. ઊંચા ઘરના ટોડલા, લજવાતી રવેશ, અક્ષર થઈને ઉકલ્યા, પડતલ મૂંઝારા ઝીણી છીપના વગેરેમાં ગ્રામ બાનીની મીઠાશ અને અભિવ્યક્તિનું નવું પરિમાણ પ્રગટે છે. બે પ્રિય પાત્રો વચ્ચેના વૈષમ્યનું અદ્ભુત ચિત્રણ આ રચનામાં અભિવ્યક્ત થાય છે. ગ્રામ પરિવેશમાં રાવજીનો તળપદ ભાષાનો ટવકો અને તેવો રવરવતો લય ગુર્જરી ગીત સૃષ્ટિમાં લહેરાય છે.

મણીલાલ દેસાઈ ગુર્જરી કાનનનો લીલો ટહુકો થઈને નાની ઉંમરમાં ઉડી ગયો, પણ ઝાંઝરની ઘૂઘરીમાં રણકતો એનો લય વાગીશ્વરીનો શણગાર છે. ગ્રામ પરિવેશમાં રચાયેલા આ ગીતમાં તળપદ ભાષાનો મધુર લહેકો છે અને પ્રેમની નજાકત છે. સ્વપ્ન અને નિદ્રા એમ બંને અવસ્થાને કવિએ અદ્ભુત રીતે સન્નિધિમાં મૂકીને પ્રેમ અને માધુર્ય પ્રકટ કર્યા છે.

ફિલ્મ સંગીત સાંભળી શકશો 9:15. 9:30 આરએનયુ દ્વારા ખાસ પ્રસ્તુતિ. ગુજરાતી ગીતોનો આનંદ માણી શકશો 10:00. તેમજ 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી માહિતી અમારા હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની. હવે જોઈએ પોલીસ જાહેરાત.

ગુમ થનાર વ્યક્તિનું નામ અનિતાબેન, જેઓ બુધાભાઈ વાલાભાઈ બારિયાના પુત્રી છે. તેઓ રહેઠાણ નાડા ખોખરી ફળિયું, તાલુકો સૈરા, જિલ્લો પંચમહાલ. તેમની ઉંમર છે આશરે 20 વર્ષ. દેખાવે પાતળા, ઊંચાઈ 4 ફૂટ 1 ઇંચ. તેઓ વાને ગૌવર્ણ છે. આંખનો કલર કાળો છે અને બાંધો પાતળો છે. ગુમ થયા ત્યારે પંજાબી ડ્રેસ પહેરેલ છે. તેઓ ગુજરાતી અને હિન્દી ભાષા બોલી શકે છે. તારીખ 20 ફેબ્રુઆરી 2026ના રોજ બપોરે 12:50 દરમિયાન તેઓ કોઈને પણ કંઈ કહ્યા વગર નીકળી ગયેલ છે. રહેવાસી નાડા ખોખરી ફળિયું, તાલુકો સૈરા, જિલ્લો પંચમહાલ. અનવરખા મસ્તીખા બલોચ, ઉંમર વર્ષ 53, ઊંચાઈ 5 ફૂટ 1 ઇંચ, રહેવાસી બુઢણા ગામ, તાલુકો સિહાર, જિલ્લો ભાવનગર. તેઓ 5 જૂન 2026ના રોજ રાત્રે 11:05 કોઈને કયા ઘરેથી કોઈને કયા વગર ક્યાંક જતા રહેલ છે, જે આજ દિન સુધી પરત આવેલ નથી. બાંધો મધ્યમ છે, વાને ઘઉંવર્ણા છે, વાળ કાળા લાંબા છે, ચહેરો લંબગોળ અને શરીરે કાળા કલરનું પેન્ટ તથા આસમાની શર્ટ પહેરેલ છે. ઊંચાઈ આશરે 5 ફૂટ 1 ઇંચ અને નીચેના હોઠ પર સફેદ ડાઘ છે. જેમને પણ આ વ્યક્તિ માટે અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. અને એક ગુમ થનાર ફિજા રજાકભાઈ કળદોરિયા, ઉંમર વર્ષ 18, ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ. તેઓ રહેવાસી લુહાર શેરી ભંડારિયા ગામ, તાલુકો અને જિલ્લો ભાવનગર. તેઓ 4 જૂન 2026ના સવારે 10 વાગે ઓફિસે જાઉં છું એમ કહી ફોન બંધ કરીને જતા રહેલ છે, જે આજ દિન સુધી પરત આવેલ નથી. બાંધો મધ્યમ, વાને ઘઉંવર્ણા, વાળ કાળા, ચહેરો લંબગોળ, શરીરે સફેદ કલરનું ટી શર્ટ તથા કાળા કલરનું જીન્સનું પેન્ટ પહેરેલ છે. ઊંચાઈ 5 ફૂટ 5 ઇંચ. જે કોઈને આ વ્યક્તિઓ અંગે માહિતી મળે તેમણે નજીકના પોલીસ સ્ટેશને જાણ કરવા વિનંતી. પોલીસ જાહેરાત પૂરી થઈ.

0: આપે ટ્યુન કર્યું છે આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. પ્રસ્તુત છે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર. સૌ પ્રથમ સાંભળીએ આશા ભોંસલે અને કિશોર કુમારના સ્વરમાં બાતો બાતો મેં ફિલ્મનું ગીત. સંગીતકાર રાજેશ રોશન.
1: સુનિયે સુનિયે
2: કહીએ કહીએ.

0: અલે આ સિકંદર તું અત્યારે દરિયે જાય છે?
1: અરે ના ભાઈ ના, મને ખબર છે કે મોનસૂન બ્રેક દરમિયાન દરિયે ન જવાય અને માછીમારી ન કરાય, સમજ્યો?
0: એ બરાબર, મોનસૂન બ્રેક દરમિયાન દરિયો ખેડવો એ ગંભીર અને સજાપાત્ર ગુનો છે. અને હા, જો કોઈ અજાણી અથવા શંકાસ્પદ વ્યક્તિ કે બોટ દરિયામાં દેખાય તો તાત્કાલિક 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ બાતો બાતો મેનું ગીત. શબ્દો હતા અમિત ખન્નાના, સંગીત હતું રાજેશ રોશનનું. શ્રોતા મિત્રો, આજે આપણે

સંગીતકાર રાજેશ રોશને સ્વરબદ્ધ કરેલા કેટલાક ગીતો માણીશું. હવે સાંભળીએ ફિલ્મ દેશ પરદેશનું ગીત. અમિત ખન્નાના શબ્દો છે, સ્વર છે કિશોર કુમારનો.

0: મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
1: શ્રોતા મિત્રો, કાર્યક્રમ છે ગુલમોર અને આપ સાંભળી રહ્યા છો આકાશવાણીનું અમદાવાદ વડોદરા કેન્દ્ર. હવે સાંભળીએ દૂસરા આદમી ફિલ્મનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. શબ્દરચના છે મજરૂ સુલતાનપુરી અને સંગીતકાર રાજેશ રોશન.

0: અરે ભાઈ, તે આ સાંભળ્યું? આપણે દરિયામાં હોઈએ તો આ ઇન્ટરસેપ્ટર બોટ આપણી અને દેશની રક્ષા કરે છે.
1: ગુજરાત રાજ્યના દરિયા કિનારે કુલ 27 ઇન્ટરસેપ્ટર બોટ આપણી સુરક્ષા માટે દરિયામાં સતત પેટ્રોલિંગ કરે છે, અને આપણે પણ તપાસ દરમિયાન જરૂરી દસ્તાવેજો અને સાચી માહિતી આપી તેમને સંપૂર્ણ સહકાર કરવો જોઈએ. આપણને દરિયામાં કે કિનારે અજાણી બોટ, વ્યક્તિ કે શંકાસ્પદ હિલચાલ દેખાય તો તરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરવી જોઈએ. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
2: કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ કાલા પથ્થરનું ગીત લતા મંગેશકર અને મોહમ્મદ રફીના.

હમણાં જ આપે સાંભળ્યું ફિલ્મ લૂંટમારનું ગીત આશા ભોંસલેના સ્વરમાં, શબ્દરચના અમિત ખન્નાની, સંગીતકાર રાજેશ રોશન. કાર્યક્રમમાં હવે સાંભળીએ નિશાન ફિલ્મનું ગીત કિશોર કુમારના સ્વરમાં, અઝીઝ કૈસીની શબ્દરચના અને સંગીતકાર રાજેશ રોશન.

શ્રોતા મિત્રો, નિશાન ફિલ્મના આ ગીત સાથે આજનો ગુલમહોર કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. સમય થયો છે કાર્યક્રમ લોકસંગીતનો, જેમાં પ્રાચીન ભજનો રજૂ કરશે પરેશ રામાનંદી અને મનુભાઈ બારોટ. સૌ પ્રથમ સાંભળીએ પરેશ રામાનંદીના સ્વરમાં દાસી જીવણની રચના.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ પરેશ રામાનંદીના સ્વરમાં દાસ મગનની રચના.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ. ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: હવે સાંભળીએ પરેશ રામાનંદીના સ્વરમાં મીરાબાઈની રચના.

નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું.

0: નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: લોકસંગીત કાર્યક્રમમાં હવે સાંભળીએ મનુભાઈ બારોટના સ્વરમાં દુલાભાયા કાગની રચના.

હમણાં જપે મનુભાઈ બારોટના સ્વરમાં દુલાભાયા કાગની રચના સાંભળી. કાર્યક્રમના અંતમાં સાંભળીએ મનુભાઈ બારોટના જ સ્વરમાં દુલા કાગની રચના.

0: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની એક વિગત. 6:30 યુવાણી, 7:22 ગામનો ચોરો, જેમાં ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશે માહિતી આપવામાં આવશે. 8:00 સુરમાધુરી, ગુજરાતી ગીત ગેરફિલ્મી ગીતો 8:30. RNU દ્વારા વિશેષ કાર્યક્રમ 9:30, ગુજરાતી ગીતો 10:00. 10:30 હિન્દી ફિલ્મ સંગીત. આ હતી માહિતી હવે પછી રજૂ થનારા કાર્યક્રમોની. હવે લઈએ એક વિજ્ઞાપન વિરામ.
1: સાંભળો છો, દરિયો ખેડવા જાવ છો તો ટોકન તો લીધું છે ને?
2: હા હા, યાદ રાખીને લીધું છે. મને એ પણ ખબર છે કે જે વ્યક્તિના નામનું ટોકન હોય તે જ વ્યક્તિ દરિયો ખેડવા જઈ શકે છે. બીજા કોઈના નામે દરિયો ખેડવા જવું એ સજાપાત્ર ગુનો છે, અને એમ કરવાથી માછીમારીનું લાયસન્સ કેન્સલ થઈ શકે છે અને ડીઝલ પર મળતી સબસિડી પણ બંધ થઈ શકે છે.
1: એ ધ્યાન રાખજો કે શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ દેખાય તો તરત જ 1093 પર મરીન પોલીસને જાણ કરવી.
2: હા, મારી માં, કાયદાનું પાલન કરીશ અને ટોકન લઈને જ દરિયો ખેડવા જઈશ. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે. મારા વાલા સાગર ખેડુ ભાઈઓ, દરિયો ખેડવા જાઓ એ પહેલા હવામાન વિભાગની આગાહી અને દરિયાની સ્થિતિને હંમેશા ધ્યાને રાખો. ફિશરીઝ વિભાગ દ્વારા હવામાન ખરાબ હોવાની ચેતવણી હોય તો દરિયે જવાનું ટાળો, અને જો દરિયામાં હોવ તો તુરત જ પાછા આવી જાઓ. આ ચેતવણીની અવગણનાના કિસ્સામાં બોટ ડૂબવાના બનાવો નોંધાયેલ છે, અને કોઈ સંદિગ્ધ વ્યક્તિ કે બોટ માછીમારી કરતું દેખાય તો તુરત જ 1093 પર કોલ કરી મરીન પોલીસને જાણ કરો. હવામાનને સમજી બનો સુરક્ષિત ખેવાયા. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારે. ઓલા ચીમનની વાત સાંભળીને
3: માછીમારી કરતા એને દરિયામાં બેનામી નશીલા પદાર્થોની જાણ તુરત જ મરીન પોલીસને કરી દીધી.
2: ગાંજો, અફીણ, કોકેન, MDMA જેવા નશીલા પદાર્થોની હેરાફેરી કરવાના ગુનાઓમાં NDPS એક્ટ હેઠળ ગુનેગાર વ્યક્તિ સામે કડક કાર્યવાહી અને ધરપકડ થઈ શકે છે. અને આપણને કોઈને પણ દરિયામાં કોઈ શંકાસ્પદ બોટ, વિદેશી કે અજાણી વ્યક્તિ કે બેનામી ડ્રગ્સ નજરે ચડે તો ચીમનની જેમ તરત જ ગુજરાત મરીન પોલીસને 1093 પર જાણ કરવી. આપની સજાગતા અને તકેદારી આપે દરિયાઈ સુરક્ષાની ખાતરી. ગુજરાત મરીન પોલીસ દ્વારા જનહિતમાં પ્રસારિત.
0: આકાશવાણી અમદાવાદ વડોદરા. જોઈએ હવામાન સમાચાર. આકાશ અંશતઃ વાદળછાયું રહેશે. છૂટાછવાયા વરસાદના એકાદ બે ઝાપટા પડવા સંભાવના છે, અને આજનું મહત્તમ તાપમાન 40 ડિગ્રી સેન્ટીગ્રેડ આસપાસ રહેવા સંભાવના છે. આજે મહત્તમ તાપમાન નોંધાયું 40.4 ડિગ્રી સેન્ટીગ્રેડ. લઘુત્તમ તાપમાન નોંધાયું 29.2 ડિગ્રી સેન્ટીગ્રેડ. હવામાં ભેજનું પ્રમાણ 32% નોંધાયું સાંજે 5:30.

0: નમસ્કાર શ્રોતા મિત્રો, હું છું આપની દોસ્ત ભક્તિ બિજલાણી અને મારી સાથે છે છંદ અંતાણી. આપ સાંભળી રહ્યા છો આપનો સૌથી માનીતો કાર્યક્રમ યુવાણી. મિત્રો, આજે આપણે વાત કરવાના છીએ એક એવા વ્યક્તિત્વ વિશે જેણે ગરીબ બાળકોના ભવિષ્યને ગણિતના સમીકરણોથી બદલી નાખ્યું. છંદ, તું જાણે છે એ કોણ છે?
1: હા, એ છે સુપર 30ના સર્જક અને આપણા દેશના સાચા યુથ આઇકન આનંદ કુમાર.
0: ચોક્કસ, જેમણે સાબિત કર્યું કે ટેલેન્ટ કોઈ આર્થિક પરિસ્થિતિની મોહતાજ નથી હોતી. જો સાચી દિશા અને નિસ્વાર્થ માર્ગદર્શન મળે તો ઝૂંપડીમાં રહેતો યુવાન પણ દેશ દુનિયામાં ડંકો વગાડી શકે છે.
1: તો મિત્રો, આજે યુવાણીના આ ખાસ મંચ ઉપર ચાલો જાણીએ આનંદ કુમારની એ સંઘર્ષ ગાથા, એમના વિચારો અને એ કેવી રીતે બન્યા આજના યુવાનો માટે રોલ મોડેલ.
0: મિત્રો, આનંદ કુમાર આજે ભલે વૈશ્વિક સ્તરે જાણીતું નામ હોય, પણ એમની આ સફર ફૂલોની સેજ નહોતી, કાંટાઓથી ભરેલો રસ્તો હતો. છંદ, આપણા શ્રોતા મિત્રોને જણાવને કે આનંદના જીવનની શરૂઆત કેવી હતી.
1: ચોક્કસ, આનંદ કુમારનો જન્મ બિહારના પટનામાં એક સાધારણ મધ્યમ વર્ગીય પરિવારમાં થયો હતો. પિતા પોસ્ટ વિભાગમાં ક્લાર્ક હતા. ઘરની આર્થિક સ્થિતિ એવી નહોતી કે તેઓ ખાનગી શાળાની મોંઘી ફી ભરી શકે, એટલે આનંદ સરકારી શાળામાં ભણ્યા. પણ નાનપણથી જ એમનો ગણિત પ્રત્યેનો પ્રેમ અદ્ભુત હતો. તેઓ ગણિતના અઘરા કોયડાઓ ચપટીમાં ઉકેલી શકતા હતા.
0: હા, અને મને યાદ છે ત્યાં સુધી કોલેજ દરમિયાન જ એમણે ગણિતમાં એવા સંશોધનો કર્યા કે એમના પેપર્સ વિદેશના પ્રતિષ્ઠિત મેગેઝિનમાં છપાયા હતા.
1: બિલકુલ, અને એ જ સંશોધનોના આધારે તેમને દુનિયાની સૌથી પ્રખ્યાત કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં ભણવા માટે પ્રવેશ મળ્યો. વિચાર, પટનાની ગલીઓમાંથી સીધા કેમ્બ્રિજ! આ કોઈપણ યુવાન માટે લાઈફ ચેન્જિંગ મોમેન્ટ હોય, પણ નિયતિને કંઈક બીજું જ મંજૂર હતું.
0: અરે હા, એમના જીવનનો એ સૌથી મોટો વળાંક હતો ને, જ્યારે કેમ્બ્રિજ જવા

0: આની બધી જ તૈયારી થઈ ગઈ હતી, પણ અચાનક એમના પિતાનું અવસાન થયું.
1: હા, એ ખૂબ જ હૃદયદ્રાવક પ્રસંગ હતો. પિતાના અવસાનથી પરિવાર ઉપર આપ તૂટી પડ્યું. કેમ્બ્રિજ જવાની ટિકિટ અને ત્યાં રહેવાના પૈસા ભેગા ન થઈ શક્યા. સ્પોન્સરશિપ માટે તેઓ સરકારી ઓફિસોના ધક્કા ખાતા રહ્યા, પણ કોઈએ મદદ ન કરી. પરિણામે કેમ્બ્રિજ જવાનું સપનું તૂટી ગયું.
0: એક વિઝનરી યુવાન માટે આનાથી મોટો આઘાત કયો હોઈ શકે? પણ આનંદકુમારે હિંમત ન હારી. ઘર ચલાવવા માટે એ દિવસોમાં એમણે પોતાની માતા સાથે મળીને પાપડ વેચવાનું શરૂ કર્યું, ખરું ને?
1: હા, જે હાથોમાં કેમ્બ્રિજ યુનિવર્સિટીની ડિગ્રી હોવી જોઈતી હતી, એ હાથોથી આનંદ સાયકલ ઉપર પટનાની ગલીઓમાં ફરી ફરીને પાપડ વેચવા નીકળતા. સાંજે ટ્યુશન ભણાવતા. પણ કહેવાય છે ને કે સાચો હીરો એ જ છે જે મુશ્કેલીઓ સામે ઝૂકવાને બદલે રસ્તો શોધે. ગરીબીના કારણે જ એમના મનમાં એક નવો વિચાર આવ્યો.
0: અને એ વિચાર એટલે રામાનુજન સ્કૂલ ઓફ મેથેમેટિક્સ અને ત્યારબાદ સુપર 30.
1: બરાબર. વર્ષ 1992માં એમણે ટ્યુશન ક્લાસ શરૂ કર્યા. વર્ષ 2002માં એક દિવસ એક ગરીબ વિદ્યાર્થી એમની પાસે આવ્યો, જેની પાસે આઈઆઈટીની તૈયારી માટે ફી ભરવાના પૈસા ન હતા. એ સાંજે આનંદકુમારને લાગ્યું કે મારા જેવા કેટલાય તેજસ્વી યુવાનો ગરીબીના કારણે પાછળ રહી જાય છે. બસ એ જ ક્ષણે એમણે સુપર 30નો પાયો નાખ્યો.
0: આ સુપર 30ની કલ્પના પણ અદ્ભુત છે. દર વર્ષે ગરીબ પરિવારોના એવા 30 પ્રતિભાશાળી બાળકોને શોધવાના જેમનામાં આઈઆઈટી ક્લિયર કરવાનો દમ હોય. આનંદ એમને પોતાના ઘરે રાખે, એમના જમવાનો, રહેવાનો, ભણવાનો બધો જ ખર્ચ પોતે ઉપાડે, અને એમાં એમના માતા જયંતી દેવી પોતે બાળકો માટે રસોઈ બનાવતા અને ભાઈ પ્રણવ કુમાર મેનેજમેન્ટ સંભાળતા. આખો પરિવાર આ યજ્ઞમાં હોમાઈ ગયો.
1: અને આ મહેનતનું પરિણામ શું આવ્યું તને ખબર છે? વર્ષો સુધી એવું બન્યું કે સુપર 30ના તમામ 30માંથી 30 બાળકો આઈઆઈટીમાં સિલેક્ટ થયા. રિક્ષા ચાલકનો દીકરો, મજૂરનો દીકરો, ફેરીવાળાનો દીકરો, આ બધા જ આજે દેશ વિદેશમાં મોટા એન્જિનિયર્સ અને વૈજ્ઞાનિકો છે.
0: પણ આ સફળતા મેળવવી એટલી સરળ નહોતી. જ્યારે સુપર 30 હિટ થવા લાગ્યું ત્યારે પટનાના મોટા મોટા એજ્યુકેશન માફિયાઓ એમના દુશ્મન બની ગયા, કારણ કે આનંદકુમાર મફતમાં શિક્ષણ આપીને એમના કરોડોના બિઝનેસને નુકસાન પહોંચાડી રહ્યા હતા.
1: સાચી વાત છે. એમના ઉપર હુમલાઓ થયા. એમના સાથીદારોને જેલમાં મોકલવાના કાવતરા ગળવામાં આવ્યા. જીવથી મારી નાખવાની ધમકીઓ મળી, પણ આનંદ ડગ્યા નહીં. એમણે સાબિત કર્યું કે શિક્ષણ એ કોઈ મોટો વેપાર નથી, એ દેશના ભવિષ્યને ઘડવાનું સાધન છે.
0: વાહ, આજે તો ડિસ્કવરી ચેનલે એમના પર ડોક્યુમેન્ટરી બનાવી છે. જાપાન અને અમેરિકાની યુનિવર્સિટીઓ એમને લેક્ચર આપવા માટે બોલાવે છે, અને બોલિવૂડમાં તેમના ઉપર સુપર 30 ફિલ્મ પણ બની ચૂકી છે. ભારત સરકારે તેમને પદ્મશ્રી એવોર્ડથી સન્માનિત પણ કર્યા છે.
1: બિલકુલ. પણ આ બધી પ્રસિદ્ધિઓ હોવા છતાં આનંદકુમાર આજે પણ એટલા જ સરળ અને નમ્ર છે. તેઓ આજે પણ પટનામાં રહીને ગરીબ બાળકોનું ભવિષ્ય સુધારી રહ્યા છે.
0: તો મિત્રો, આનંદકુમારના જીવનમાંથી આપણને એ જ શીખવા મળે છે કે પરિસ્થિતિ ગમે તેટલી વિપરીત હોય, જો તમારામાં ઈમાનદારી, સખત મહેનત અને સમાજ માટે કંઈક કરી છૂટવાની તમન્ના હોય તો દુનિયાની કોઈ તાકાત તમને રોકી શકતી નથી.
1: તો મિત્રો, આનંદકુમારના જીવનના પુસ્તકના પાના જેમ જેમ ઉથલાવીએ તેમ તેમ એવી વાતો સામે આવે છે જે આપણા રૂવાણા ઊભા કરી દે. આપણે પેલી કેમ્બ્રિજ યુનિવર્સિટીવાળી વાત તો કરી, પણ એ સપનું તૂટ્યા પછી આનંદે લાઇબ્રેરીના જે ધક્કાઓ ખાધા હતા તે પ્રસંગ વિશે આપણા મિત્રોને જણાવને.
0: ચોક્કસ. એ ખૂબ જ સંઘર્ષમય સમય હતો. પિતાના અવસાન પછી આનંદ પાસે વિદેશ જવાના પૈસા નહોતા, પણ ગણિત શીખવાની ભૂખ યથાવત હતી. બિહારમાં ગણિતના વિદેશી જર્નલ્સ મળતા નહીં, પટનાની સેન્ટ્રલ લાઇબ્રેરીમાં પણ એ નહોતા. એ પુસ્તકો વાંચવા માટે આનંદ દર શનિવારે સવારે પટનાથી વારાણસી ટ્રેનમાં ટિકિટ વગર કે જનરલ ડબ્બામાં બેસીને જતા.
1: ઓહો, પટનાથી વારાણસી, એ પણ ફક્ત પુસ્તકો જ વાંચવા માટે?
0: હા, શનિવાર અને રવિવાર આખો દિવસ તેઓ બનારસની લાઇબ્રેરીમાં બેસીને વિદેશી ગણિતશાસ્ત્રીઓના સંશોધનો વાંચતા, એની નોટ્સ બનાવતા, અને સોમવારે સવારે પાછા પટના આવીને સાયકલ પર પાપડ વેચવા નીકળી પડતા. આ સિલસિલો મહિનાઓ સુધી ચાલ્યો. આને કહેવાય ભણવા માટેનું સાચું જુનૂન.
1: અદ્ભુત. અને આ જ જુનૂનમાંથી જન્મ્યો એમનો ક્લાસ રામાનુજમ સ્કૂલ ઓફ મેથેમેટિક્સ.

0: મેં સાંભળ્યું છે કે એ ક્લાસની શરૂઆત માત્ર બે ભાડાની ખુરશીઓથી થઈ હતી, પણ આ બધું ચાલતું હતું તો પછી આ સુપર 30 શરૂ કરવા પાછળનો એમનો મુખ્ય હેતુ શું હતો?
1: આનંદનો મુખ્ય હેતુ બહુ સ્પષ્ટ હતો. શિક્ષણ પર માત્ર અમીરોનો જ અધિકાર નથી. ભારતની સૌથી અઘરી ગણાતી આઈઆઈટીની પરીક્ષાની તૈયારી માટે મોટા મોટા શહેરોમાં લાખો રૂપિયાની ફી વસૂલવામાં આવે છે. ગરીબ પણ તેજસ્વી વિદ્યાર્થીઓ આ ફી ભરી ન શકવાને કારણે રેસમાંથી બહાર થઈ જાય છે. આનંદનો હેતુ એવી પ્રતિભાઓને શોધીને દેશ દુનિયા સમક્ષ લાવવાનો હતો જેઓ આર્થિક તંગીના કારણે ક્યારે આગળ આવી શકતા નથી. તેઓ શિક્ષણ દ્વારા સમાજની અસમાનતાને ભૂંસવા માંગતા હતા.
0: ખરેખર ખૂબ જ પવિત્ર હેતુ છે, પણ દર વર્ષે બિહાર અને આખા દેશમાંથી પણ આ 30 જ વિદ્યાર્થીઓ કેવી રીતે પસંદ કરવામાં આવતા હશે, એની પ્રક્રિયા શું હશે?
1: આ પસંદગી પ્રક્રિયા ખૂબ જ કડક અને પારદર્શક છે. દર વર્ષે મે જૂન મહિનામાં સુપર 30 એક વિશેષ પરીક્ષા એન્ટ્રન્સ એક્ઝામ યોજે છે. આ પરીક્ષા આપવા માટે હજારો વિદ્યાર્થીઓ આવે છે. આ પરીક્ષાના પ્રશ્નપત્રો આનંદ પોતે એવા તૈયાર કરે છે જેનાથી વિદ્યાર્થીની ગોખણપટ્ટી નહીં પણ એની વિચારની ક્ષમતા અને ગણિત પ્રત્યેનો સાચો તર્ક જાણી શકાય. એટલે કે માત્ર માર્ક્સ જોઈને સિલેક્શન નથી થતું.
0: હા, બિલકુલ નથી થતું. લેખિત પરીક્ષા પૂરી થયા પછી જે વિદ્યાર્થીઓ શોર્ટલિસ્ટ થાય તેમના ઘરે આનંદની ટીમ રૂબરૂ જાય છે. આ એમના સિલેક્શનનો સૌથી મહત્ત્વનો ભાગ છે, જેને બેકગ્રાઉન્ડ વેરિફિકેશન કહેવાય. ટીમ એ તપાસ કરે છે કે વિદ્યાર્થી ખરેખર ગરીબ છે કે નહીં. જો કોઈ વિદ્યાર્થી પાસે પૈસા હોય તો એને પ્રવેશ નથી મળતો, કારણ કે તે અન્ય જગ્યાએ ફી ભરીને ભણી શકે છે. સુપર 30માં માત્ર એવા જ બાળકોને લેવામાં આવે છે જેમના પિતા મજૂર, રિક્ષાચાલક કે શાકભાજી વેચનાર હોય અથવા અનાથ હોય.
1: વાહ, એટલે કે માત્ર બુદ્ધિ પ્રતિભા જ નહીં પણ જે સાચા હકદાર છે, જેમને મદદની સૌથી વધુ જરૂર છે, તેમને જ આ 30 બેઠકો મળે છે.
0: હા, ચોક્કસ. અને એકવાર આ 30 બાળકો ફાઇનલ થઈ જાય એટલે આનંદ એમની જવાબદારીઓ પોતાના માથે ઉપાડી લે છે. એક વર્ષ સુધી એ બાળકો બહારની દુનિયાથી અલિપ્ત થઈને માત્ર ગણિત અને વિજ્ઞાનની સાધના જ કરે છે. આનંદ એમને રોજ સવારથી સાંજ સુધી પોતે ગાઈડ કરે છે, ટેસ્ટ લે છે અને મનોવૈજ્ઞાનિક રીતે મજબૂત બનાવે છે, જેથી તેઓ આઈઆઈટીની પરીક્ષાના દબાણને સહન કરી શકે.
1: સાચે જ, સુપર 30 એ માત્ર એક ક્લાસ નથી પણ ગરીબ પરિવારોના અંધકારમય જીવનમાં પ્રકાશ ફેલાવનારો એક દીવો છે. અને આનંદ કુમારે આ સિસ્ટમ બનાવીને સાબિત કર્યું છે કે સાચો શિક્ષક એ જ છે જે સમાજના છેવાડાના માણસ સુધી જ્ઞાન ગંગા પહોંચાડે.
0: બિલકુલ સાચું. આશા છે કે આપણા યુવા શ્રોતાઓને આનંદ કુમારની આ કાર્યશૈલી અને સુપર 30ની સફરમાંથી કંઈક નવું શીખવા મળ્યું હશે.
1: વાહ, સુપર 30ના હેતુઓ અને તેની પસંદગી પ્રક્રિયા વિશે જાણીને તો ખરેખર રોમાંચ આવી ગયો. પણ આપણા ઘણા યુવા શ્રોતા મિત્રો અને વાલીઓ અત્યારે રેડિયો પર આ કાર્યક્રમ સાંભળી રહ્યા હશે. એમના મનમાં ચોક્કસ એ સવાલ આવતો હશે કે જો કોઈ વિદ્યાર્થીને સુપર 30માં જવું હોય તો એમનામાં કઈ કઈ લાયકાતો હોવી જોઈએ.
0: બહુ જ પ્રેક્ટિકલ અને મહત્વનો સવાલ કર્યો છે. સુપર 30માં પ્રવેશ મેળવવા માટે મુખ્યત્વે 3 પ્રકારની લાયકાતો ખૂબ જ જરૂરી છે. એક છે શૈક્ષણિક લાયકાત, બીજું છે આર્થિક પરિસ્થિતિ અને સૌથી મહત્વનું છે માનસિક ક્ષમતા.
1: તો સૌથી પહેલા શૈક્ષણિક લાયકાત વિશે વાત કરીએ. વિદ્યાર્થી કયા ધોરણમાં હોવો જોઈએ?
0: મિત્રો, સુપર 30નો મુખ્ય ટાર્ગેટ આઈઆઈટી JEEની પરીક્ષા છે. એટલે જે વિદ્યાર્થીઓએ 10મું ધોરણ પાસ કર્યું હોય અથવા 11મું 12મું ધોરણ સાયન્સ એટલે કે ગણિત વિષય સાથે રાખ્યું હોય તેઓ આમાં ભાગ લઈ શકે છે. સામાન્ય રીતે આનંદ 10મા ધોરણ પછીના વિદ્યાર્થીઓ માટે પ્રવેશ પરીક્ષા રાખે છે, જેથી તેમને 2 વર્ષ સુધી ગણી શકાય. અથવા 12મું પાસ કર્યા પછી જેઓ 1 વર્ષ ડ્રોપ લઈને ફક્ત આઈઆઈટીની તૈયારી કરવા માગતા હોય તેઓ પણ એલિજિબલ બને છે.
1: અચ્છા, અને શું એમાં 10મા કે 12મા ધોરણમાં 95 કે 98% લેવા ફરજિયાત છે?
0: ના, બિલકુલ નહીં. આ જ તો આનંદકુમારની સિસ્ટમની બહુ મોટી ખાસિયત છે. સ્કૂલ કે બોર્ડની પરીક્ષામાં તમારા કેટલા ટકા આવ્યા છે એનાથી આનંદને કોઈ ફરક નથી પડતો, કારણ કે તેઓ જાણે છે કે સરકારી કે ગામડાની શાળાઓમાં સુવિધાઓના અભાવે ક્યારેક તેજસ્વી બાળકો પણ ઊંચા ટકા નથી લાગ્યા।

0: આવી શકતા, એટલે કોઈ સત્તાવાર કટઓફ માર્ક્સ હોતા નથી. બસ તમે પાસ હોવા જોઈએ અને તમારામાં ગણિત પ્રત્યે ગજબનું પેશન હોવું જોઈએ.
1: વાહ, આ તો બહુ મોટી રાહત કહેવાય. હવે બીજી સૌથી મહત્વની લાયકાત ઇકોનોમિક બેકગ્રાઉન્ડ વિશે જણાવને.
0: હા, આ લાયકાત સૌથી કડક છે. સુપર 30માં જવા માટે વિદ્યાર્થી અત્યંત ગરીબ અથવા નીચલા મધ્યમવર્ગીય પરિવારમાંથી આવતો હોવો જોઈએ, જેમના માતા પિતા પાસે મોટા શહેરોના કોચિંગ ક્લાસની લાખો રૂપિયાની ફી કે હોસ્ટેલનો ખર્ચ ઉઠાવવાના બિલકુલ પૈસા ન હોય, તેમને જ પ્રાથમિકતા મળે છે. જેમ આપણે પહેલાં વાત કરી એમ, જો કોઈના પિતા સરકારી નોકરીમાં ક્લાસ 2 કે ક્લાસ 3 ઓફિસર હોય કે સદર વેપારી હોય, તો એ બાળક ગમે એટલું હોશિયાર હોય તો પણ એને સુપર 30માં એડમિશન નથી મળતું. આનંદનું સ્પષ્ટ માનવું છે કે અમીર બાળકો પૈસા ખર્ચીને બીજે ભણી શકે છે, પણ આ 30 બેઠકો એમના માટે જ અનામત છે જેમના સપના ગરીબીના કારણે દબાઈ ગયા છે.
1: બરાબર, એટલે કે આર્થિક રીતે પછાત હોવું એ પણ અહીં એક અનિવાર્ય લાયકાત છે. તો ત્રીજી લાયકાત, તે કહી માનસિક ક્ષમતા, એ શું છે?
0: એ છે વિદ્યાર્થીની મહેનત કરવાની અને દબાણ સહન કરવાની ક્ષમતા. આનંદ ટૂંકમાં એને જેન્યુઇન હંગર કહે છે. સુપર 30ની પ્રવેશ પરીક્ષા અને પર્સનલ ઇન્ટરવ્યૂ દરમિયાન આનંદ એ જોવાનો પ્રયત્ન કરે છે કે વિદ્યાર્થીમાં દિવસના 14 થી 16 કલાક સતત ભણવાની ક્ષમતા છે કે નહીં. એનામાં ગણિતના અઘરા કોયડાઓ પાછળ કલાકો સુધી મંડ્યા રહેવાની ધીરજ છે કે નહીં, કારણ કે IIT ક્રેક કરવી એ કોઈ રમતની વાત નથી. જો તમારામાં જીદ કે જનૂન ન હોય તો તમે ત્યાં ટકી ન શકો.
1: એટલે ટૂંકમાં કહીએ તો 10મું કે 12મું ધોરણ સાયન્સ હોવું જોઈએ, પરિવાર આર્થિક રીતે અત્યંત નબળો હોવો જોઈએ, સુપર 30ની પોતાની પ્રવેશ પરીક્ષા પાસ કરવી અને કાળી મજૂરી કરવાની તૈયારી હોવી, આ જ એની સાચી લાયકાતો છે.
0: હા, જે વિદ્યાર્થી પાસે આ લાયકાતો છે એના માટે સુપર 30ના દરવાજા હંમેશા ખુલ્લા રહે છે. ત્યાં જઈને પછી પૈસાની ચિંતા છોડી દેવાની હોય છે, કારણ કે પછી બધો જ ખર્ચ આનંદ પોતે ઉપાડે છે.
1: હવે જે વિદ્યાર્થીઓ IIT માં જવાનું સપનું જુએ છે તેમને આ લાયકાતો વિશે બહુ સ્પષ્ટ ખ્યાલ આવી ગયો હશે.
0: ચોક્કસ. તો શ્રોતા મિત્રો, જો તમારામાં પણ આવું જનૂન હોય તો ગરીબીને ક્યારેય આડી આવવા ન દેતા આનંદ કુમાર જેવા ગુરુઓ આજે પણ તમારા જેવા હીરાને શોધવા તૈયાર બેઠા છે.
1: મિત્રો, આગળ વાત કરવાથી પહેલા આવો સાંભળીએ આ ગીત.

0: મને એક પ્રશ્ન થયો કે જો સુપર 30માં દર વર્ષે 30 નવા જ વિદ્યાર્થીઓને લેવાના હોય તો શું જૂના વિદ્યાર્થીઓએ એક વર્ષ પૂરું થતાં જ અભ્યાસ છોડી દેવો પડે છે? અને જે વિદ્યાર્થી એમાં પસંદ થાય છે એણે કેટલા સમય સુધી ત્યાં રહીને અભ્યાસ કરવાનો હોય છે?
1: અરે વાહ, ખરેખર બહુ જ ઝીણવટભર્યો અને તાર્કિક પ્રશ્ન પૂછ્યો છે. તો આનો જવાબ બહુ જ સરસ છે. મિત્રો, સુપર 30નો મુખ્ય ઉદ્દેશ વિદ્યાર્થીઓને આઈઆઈટી જેડબલઈની પરીક્ષા માટે તૈયાર કરવાનો છે. આ પરીક્ષા વર્ષમાં એકવાર, સામાન્ય રીતે એપ્રિલ મે મહિનામાં યોજાય છે. એટલે જે વિદ્યાર્થી સુપર 30માં પસંદ થાય છે તેનો અભ્યાસનો સમયગાળો એક વર્ષનો હોય છે.
0: અચ્છા, એટલે કે આ એક પ્રકારનો શોર્ટ ટર્મ અને ક્રેશ કોર્સ જેવો માહોલ હોય છે.
1: બિલકુલ સાચું. જે વિદ્યાર્થીઓ 12મું ધોરણ પાસ કરી ચૂક્યા છે અથવા 12મા ધોરણની પરીક્ષા સાથે જ આઈઆઈટી આપવા માંગે છે તેમને આ એક વર્ષ માટે રાખવામાં આવે છે. આ સમય દરમિયાન તેમને ફિઝિક્સ, કેમેસ્ટ્રી અને મેથ્સનો આખો સિલેબસ એટલી હદે પાકો કરાવાય છે કે તેઓ પરીક્ષા આપવા માટે સજ્જ થઈ જાય. જેવી આઈઆઈટીની પરીક્ષા પૂરી થાય એટલે એ જૂની બેચનો અભ્યાસ પૂર્ણ થાય છે. તેઓ સુપર 30 છોડતા નથી, પણ પરીક્ષા આપી આગળ કોલેજમાં જવા માટે તૈયાર થાય છે.
0: ઓહ, એટલે એવું નથી કે અધવચ્ચેથી જ અભ્યાસ છોડી દેવાનો હોય છે. તેઓ તો કોર્સ પૂરો કરીને અને પરીક્ષા આપીને ગૌરવભેર વિદાય લે છે. પણ જો કોઈ વિદ્યાર્થી 10મું ધોરણ પાસ કરીને તરત જ એડમિશન લે તો એના માટે પણ શું એક જ વર્ષની મર્યાદા હોય છે?
1: ના, ત્યાં થોડો બદલાવ છે. આનંદ કુમારે હવે કેટલીક બેચ 2 વર્ષની પણ શરૂ કરી છે, જેમાં 10મું પાસ કરેલ ખૂબ જ નાના અને તેજસ્વી બાળકોને 11મું અને 12મું એમ 2 વર્ષ સુધી સતત માર્ગદર્શન આપવામાં આવે છે. પણ સિસ્ટમ એવી ગોઠવેલી છે કે દર વર્ષે જ્યારે જૂની બેચના 30 વિદ્યાર્થીઓ પોતાની ફાઇનલ આઈઆઈટીની પરીક્ષા આપી દે છે ત્યારે જ એમની જગ્યા ખાલી થઈ જાય છે અને આ ખાલી પડેલી બેઠકો પર નવી પ્રવેશ પરીક્ષા દ્વારા બીજા 30 નવા વિદ્યાર્થીઓ આવે છે.
0: અદ્ભુત મેનેજમેન્ટ! એટલે કે કોઈને અન્યાય પણ થતો નથી અને દર વર્ષે 30 નવા ગરીબ પરિવારોના દીકરા દીકરીઓને આઈઆઈટીના સપના જોવાની નવી તક પણ આપવામાં આવે છે. અને તેમની સૌથી મોટી વાત એ છે કે આ વિદ્યાર્થીઓ જ્યારે સુપર 30માંથી ભણીને આઈઆઈટીમાં સિલેક્ટ થઈ જાય ને ત્યારે પણ આનંદકુમાર સાથે એમનો સંબંધ તૂટતો નથી. જ્યારે આ ગરીબ વિદ્યાર્થીઓ મોટી મોટી કોલેજોમાં ભણવા માટે જાય છે ત્યારે શરૂઆતની એડમિશન ફી કે સેમેસ્ટર ફી ભરવા માટે પણ ક્યારેક એમના મા બાપ પાસે પૈસા નથી હોતા. એવા સમયે આનંદકુમાર અને તેમની સંસ્થા એ ગરીબ વિદ્યાર્થીઓને આઈઆઈટી કોલેજમાં સેટલ થવા માટે પણ આર્થિક મદદ કરતા

0: હોય છે.
1: વાહ, આ સાંભળીને તો આનંદ પ્રત્યેનો આદર બેવડાઈ ગયો. તેઓ માત્ર પરીક્ષા પાસ કરાવવા પૂરતા જ શિક્ષક નથી, પણ એ બાળક જ્યાં સુધી પોતાના પગ પર ઊભો ન રહી જાય ત્યાં સુધી એક પિતાની જેમ આંગળી પકડી રાખે છે.
0: એકદમ સાચી વાત છે. એટલે જ તો શ્રોતા મિત્રો, સુપર 30માં પસાર કરેલું એ એક વર્ષ બાળકોના આખા જીવનનું ચિત્ર બદલી નાખે છે.
1: ખરેખર અદ્ભુત ખુલાસો કર્યો. અને ધારો કે કોઈ વિદ્યાર્થી એક વર્ષ મહેનત કર્યા પછી પણ પહેલી ટ્રાયલમાં આઈઆઈટી પાસ ન કરી શક્યો, તો શું આનંદ એનો સાથ છોડી દે છે?
0: ના, આ જ જગ્યાએ તો આનંદકુમારની સાચી મહાનતા દેખાય છે. જો કોઈ તેજસ્વી વિદ્યાર્થી સખત મહેનત કરવા છતાં પણ પરીક્ષાના દિવસે કદાચ નર્વસ થઈ જવાને કારણે કે માંદગીના કારણે પહેલીવાર આઈઆઈટી ક્લિયર ન કરી શકે, તો આનંદ એનો સાથ ક્યારેય છોડતા નથી. આઈઆઈટીની પરીક્ષાના નિયમ મુજબ વિદ્યાર્થીને બીજો પ્રયત્ન પણ મળતો હોય છે.
1: તો શું આનંદ એને બીજા વર્ષે પણ પોતાની પાસે જ રાખે છે?
0: હા, આનંદ એવા વિદ્યાર્થીને પ્રેરણા આપે છે, એનું મનોબળ તૂટવા નથી દેતા. એ વિદ્યાર્થીને બીજા વર્ષ માટે પણ સુપર 30માં ભણાવવાનું ચાલુ રાખવામાં આવે છે. જ્યાં સુધી એ પોતાનો બીજો અને આખરી પ્રયત્ન ના આપી દે ત્યાં સુધી એનો અભ્યાસ, રહેવા જમવાનો ખર્ચો બધું જ આનંદ પહેલાંની જેમ જ ઉપાડે છે. આનંદ કહે છે કે જો કોઈ બાળકમાં પ્રતિભા છે અને એ મહેનત કરવા માટે તૈયાર છે, તો માત્ર એક પરીક્ષાના ખરાબ પરિણામના કારણે હું એને અધવચ્ચેથી જ છોડી ન શકું.
1: વાહ, સાચે જ. આ સાંભળીને દિલ ખુશ થઈ ગયું. આજના જમાનામાં જ્યાં 1-1 લાખ રૂપિયા ફી લીધા પછી પણ કોચિંગ ક્લાસવાળા બીજા વર્ષે ફરીથી પૂરી ફી માંગે છે, ત્યાં આનંદકુમાર મફતમાં એ ગરીબ બાળકને બીજા વર્ષે પણ આશરો આપે છે અને ભણાવે છે.
0: બિલકુલ. અને આ આત્મીયતાને કારણે જ જે વિદ્યાર્થીઓ પહેલા પ્રયત્ને નિષ્ફળ ગયા હોય તેઓ બીજા પ્રયત્નમાં બમણા જોશથી મહેનત કરે છે અને ટોપ રેન્ક સાથે આઈઆઈટી પાસ કરીને જ બતાવે છે. આનંદ માટે આ 30 બાળકો એ માત્ર વિદ્યાર્થીઓ જ નથી, એમના પોતાના સંતાનો જેવા છે. અને પિતા ક્યારેય પોતાના બાળકને મુશ્કેલીમાં એકલો ન મૂકે.
1: અદ્ભુત વાત કહી. શ્રોતા મિત્રો, આનંદકુમારના જીવન અને એમની સંસ્થાની આ વાતો આપણને શીખવે છે, જો સિસ્ટમમાં માનવતા અને સાચો પ્રેમ હોય તો ગમે તેટલા અઘરા લક્ષ્યો પણ હસતા હસતા પાર કરી શકાય છે. મિત્રો, આનંદકુમારનો સંઘર્ષ જ્યારે છેક મુંબઈ એટલે કે બોલિવૂડ સુધી પહોંચ્યો, ત્યારે બોલિવૂડના દિગ્ગજો પણ આ વાર્તાથી પ્રભાવિત થયા વગર ન રહી શક્યા. આપણે વર્ષ 2019માં આવેલી સુપરસ્ટાર ઋતિક રોશનની સુપર 30 ફિલ્મ વિશે તો જાણીએ છીએ, પણ એ ફિલ્મ બનવા પાછળનો ખાસ કિસ્સો શું હતો?
0: અરે, આ કિસ્સો તો ખૂબ મનોરંજક અને રસપ્રદ છે. જ્યારે ડિરેક્ટર વિકાસ બહેલ અને પ્રોડ્યુસર્સ આનંદકુમાર પાસે બાયોપિક બનાવવાની ઓફર લઈને પટના ગયા, ત્યારે આનંદે સીધી હા નહોતી પાડી. એમણે શરત મૂકી કે હું ફિલ્મ બનાવવા માટે હા ત્યારે જ પાડીશ જ્યારે ફિલ્મની સ્ક્રિપ્ટનો 1-1 શબ્દ હું પોતે જ પાસ કરું અને એમાં મારા જીવનની વાસ્તવિકતા સાથે કોઈ છેડછાડ ન થાય.
1: વાહ, એટલે કે સસ્તી લોકપ્રિયતા મેળવવા માટે ફિલ્મ બનાવવાની એમણે સાફ ના પાડી દીધી.
0: જ્યારે કોઈ માણસ કોઈપણ સ્વાર્થ વગર પોતાના જીવનની પરવા કર્યા વિના સમાજના છેલ્લા માણસ માટે પોતાનું જીવન સમર્પિત કરી દે છે ને, ત્યારે એક દિવસ દેશ અને દુનિયાએ એની નોંધ લેવી જ પડે છે. આનંદકુમારના જીવનની સૌથી ગૌરવશાળી ક્ષણ એટલે કે તેમને મળેલું પદ્મશ્રી સન્માન. એ કિસ્સો આપણા શ્રોતા મિત્રોને વિગતવાર જણાવજે ને.
1: અરે ચોક્કસ. એ ક્ષણ માત્ર આનંદકુમાર માટે જ નહીં, પણ દેશના દરેક એવા શિક્ષક અને ગરીબ વિદ્યાર્થી માટે ગર્વની ક્ષણ હતી, જેઓ માને છે કે શિક્ષણથી દુનિયા બદલી શકાય છે. ભારત સરકાર દ્વારા વર્ષ 2023માં દેશના ચોથા સર્વોચ્ચ નાગરિક સન્માન પદ્મશ્રી માટે આનંદકુમારના નામની જાહેરાત કરવામાં આવી હતી. સાહિત્ય અને શિક્ષણના ક્ષેત્રમાં તેમના અતુલ્ય પ્રદાન માટે રાષ્ટ્રપતિ ભવનમાં એક ભવ્ય સમારોહ યોજાયો હતો. તો શ્રોતા મિત્રો, કાર્યક્રમના અંતિમ તબક્કામાં હું એટલું જ કહેવા માંગીશ કે શિક્ષણનો દીવો જેટલો વધુ ફેલાશે, સમાજ એટલો જ વધુ ઉજ્જવળ બનશે. દરેક બાળકને ભણવાની તક મળવી જોઈએ અને દરેક યુવાનને પોતાના સપના પૂરા કરવાનો અધિકાર મળવો જોઈએ. આનંદકુમાર જેવા શિક્ષકો આપણા સમાજની અમૂલ્ય સંપત્તિ છે. તેમનું જીવન આપણને સતત પ્રેરણા આપતું રહેશે.
0: તો મિત્રો, આ સાથે આપણો આજનો આ વિશેષ સંવાદ અહીં પૂર્ણ કરીએ છીએ. ફરી મળીશું.

આવા જ એક જોશભર્યા વિષય અને પ્રેરણાદાયી સફર સાથે આપ સાંભળી રહ્યા હતા કાર્યક્રમ યુવાણી. કાર્યક્રમની પ્રસ્તુતિ અમારા આકાશવાણીના ભુજ, અમદાવાદ, વડોદરા અને રાજકોટ કેન્દ્ર પરથી કરવામાં આવી.

0: हर घर की वाणी आकाशवाणी, हर दिल की वाणी आकाशवाणी, और दिलों को जोड़ने के लिए हम आ रहे हैं बस एक क्लिक पर। हमारे स्टेशन्स लाइव, मन की बात, संगीत, ड्रामा, स्पोर्ट्स, पल पल की भरोसेमंद खबर, हमारे वेबसाइट akashvani.gov.in पर। नया भारत, नया आकाशवाणी।
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે ગેર ફિલ્મી ગીતો. સાંભળીએ રૂપકુમાર રાઠોડ અને સોનાલી રાઠોડના સ્વરમાં કતિલ શિફાઈની રચના, પણ તે પહેલા એક સંદેશ.

વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી અસેસમેન્ટ એન્ડ અશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાથે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.

0: મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: આ સાથે ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. થોડી ક્ષણોમાં બરાબર 7:10 મિનિટે સાંભળશો ગુજરાતીમાં સમાચાર.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર જયેશ પટેલ વાંચો છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. સૌ ભણે સૌ આગળ વધીને નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. સમાચાર વિગતવાર. સૌ ભણે સૌ આગળ વધેની નેમ સાથે આજથી રાજ્યભરની શાળાઓમાં પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ થયો છે. મહેસાણાના વડનગરની બીએન હાઈસ્કૂલ ખાતે યોજાયેલા કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે 390 જેટલા બાળકોનું નામાંકન કરાવ્યું. આ પ્રસંગે તેમણે બાળકોના 100% નામાંકનથી શિક્ષણ સેવા યજ્ઞને વધુ વેગવાન બનાવવા આહવાન કર્યું. તેમણે કહ્યું, શાળા પ્રવેશોત્સવ અભિયાનના પરિણામે શાળા છોડવાનો દર એટલે કે ડ્રોપઆઉટ રેશિયો 37% ઘટીને 1% પણ ઓછો થયો છે. આ 3 દિવસીય પ્રવેશોત્સવ દરમિયાન સમગ્ર રાજ્યની 38,400 શાળાઓમાં 28,58,000 જેટલા બાળકોને પ્રવેશ કરાવાશે. મહેસાણાની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આજે વડનગરમાં નિર્માણાધીન અત્યાધુનિક સંગીત સંગ્રહાલયની પ્રગતિની સમીક્ષા કરી. તેમણે સંગ્રહાલયના વિવિધ ભાગો અને પ્રદર્શિત થનારી સામગ્રી અંગે અધિકારીઓ પાસેથી વિગતવાર જાણકારી મેળવી અને પ્રોજેક્ટની કામગીરી સમયસર પૂર્ણ કરવા અંગે જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું. આ મહત્વાકાંક્ષી સંગીત સંગ્રહાલય વડનગરની ખ્યાતનામ લોકગાયિકા બહેનો તાનારીરીની પવિત્ર સ્મૃતિને સમર્પિત છે. મુખ્યમંત્રીએ પ્રેરણા સંકુલની પણ આજે મુલાકાત લીધી, જ્યાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પ્રારંભિક શિક્ષણ મેળવ્યું હતું. શ્રી પટેલે વડનગરની ઐતિહાસિક ધરોહરને સાચવવા માટે પ્રગતિ હેઠળ રહેલા મહત્વાકાંક્ષી હેરિટેજ પ્રિસિંક્ટ ડેવલપમેન્ટ અને ફસાડ રિસ્ટોરેશન પ્રોજેક્ટની પણ મુલાકાત લીધી. પ્રગતિનો પ્રવેશોત્સવની વિષયવસ્તુ સાથે રાજ્યભરમાં આજે પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવની શરૂઆત થઈ. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ જણાવ્યું કે શાળાના પ્રથમ દિવસે બાળકોના ચહેરા પર જોવા મળતી ખુશી અને ઉત્સાહ એ જ શાળા પ્રવેશોત્સવ અભિયાનની સાચી સિદ્ધિ છે. ગાંધીનગર જિલ્લાના અડાલજની 3 સરકારી શાળાઓના કુલ 402 વિદ્યાર્થીઓનો શાળા પ્રવેશ કરાવતા તેમણે આ વાત કહી.
1: રાજ્યના લાખો યુવાનો બાળકો જે ભણતર માટે એમનો પહેલો દિવસ એ અતિ વિશ્વાસ જોડે આગળ વધે તે માટે શાળા પ્રવેશ ઉત્સવની શરૂઆત કરવામાં આવી હતી. પ્રાઇવેટ સ્કૂલમાં તો એને પહેલા દિવસે આવા શાળા પ્રવેશ ઉત્સવનો લાભ નથી મળતો, પણ સરકારી સ્કૂલની અંદર આ પહેલા દિવસે તો ખુશ ખુશાલ બધા જ હસતા રમતા નજરે પડે છે. આ શાળા પ્રવેશ ઉત્સવનો કમાલ છે.
0: શિક્ષણમંત્રી પ્રદ્યુમન વાજાએ ગીર સોમનાથના ગીરગઢડામાં, રીવાબા જાડેજાએ સાબરકાંઠાના પોશીનામાં, આરોગ્યમંત્રી પ્રફુલ પાનસિનિયાએ જામનગરમાં 135 જેટલા વિદ્યાર્થીઓને શાળામાં આવકાર્યા. અમદાવાદમાં ઋષિકેશ પટેલે, ત્યારે મંત્રી દર્શનાબેન વાઘેલાએ સાણંદમાં, તો મંત્રી કુંવરજી બાવળીયાએ રાજકોટમાં, તો

0: શ્રી ત્રિકમ છાંગાએ કચ્છના અંજાર ખાતે પ્રવેશોત્સવમાં ભાગ લીધો. ડાંગના સુબીર ખાતે મંત્રી ઈશ્વરસિંહ પટેલે, મહેસૂલ રાજ્યમંત્રી સંજયસિંહ મહેડાએ ખેડાના ચકલાસી ખાતે, તો ડીસા ખાતે વન અને પર્યાવરણ રાજ્યમંત્રી પ્રવીણ માળીએ અને નવસારીમાં આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલે વિદ્યાર્થીઓને શાળા પ્રવેશ કરાવ્યો. ભરૂચ જિલ્લામાં શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન 685 વિદ્યાર્થીઓએ ખાનગી શાળાઓ છોડીને સરકારી શાળાઓમાં પ્રવેશ મેળવ્યો છે, જેમાં ભરૂચ તાલુકાના 184 અને અંકલેશ્વર તાલુકામાં 183 વિદ્યાર્થીઓએ સરકારી શાળામાં એડમિશન લીધું છે. આ ઉપરાંત વાગરા, જંબુસર, આમોદ, નેત્રંગ, હાંસોડ, ઝઘડિયા અને વાલિયા તાલુકામાં પણ કેટલાક વિદ્યાર્થીઓ સરકારી શાળા તરફ વળ્યા હોવાનું જિલ્લા પ્રાથમિક શિક્ષણ અધિકારી સચિન શાહે જણાવ્યું.
1: સ્માર્ટ ક્લાસ દ્વારા ડિજિટલ શિક્ષણ આપવામાં આવે છે, લાઇબ્રેરીની સુવિધા છે, કોમ્પ્યુટર લેબ છે, પ્રયોગશાળા છે અને સ્કૂલ ઓફ એક્સલન્સ અંતર્ગત તમામ પ્રકારની સુવિધાઓ આજે તમામ સરકારી શાળાઓમાં આપવામાં આવે છે અને એની સફળતાના ભાગરૂપે ભરૂચ જિલ્લાની અંદર લગભગ 685 જેટલા ખાનગી શાળામાં અભ્યાસ કરતા બાળકો આપણી સરકારી શાળામાં પ્રવેશ મેળવી રહ્યા છે, જેમાં અનુભવી શિક્ષકો દ્વારા સર્વાંગી વિકાસ લક્ષી શિક્ષણ કાર્ય કરાવવામાં આવે છે.
0: કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે ખેડૂતોની સીધી ભાગીદારીને મજબૂત બનાવવા માટે ખરીદીમાં મધ્યસ્થીઓની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. આજે નવી દિલ્હીમાં રાષ્ટ્રીય કૃષિ સહકારી માર્કેટિંગ ફેડરેશન નાફેડના હરાજી પોર્ટલનો શુભારંભ કરતાં શ્રી શાહે કહ્યું કે લઘુત્તમ ટેકાના ભાવના સંપૂર્ણ લાભ ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે કઠોળ અને તેલીબિયાની ખરીદી ખેડૂતો પાસેથી સીધી રીતે થવી જોઈએ.
2: आने वाले 2 सालों में सहकारिता मंत्रालय सुनिश्चित करेगा कि दलहन का एक दाना भी एनसीसीएफ और नाफेड में व्यापारियों के माध्यम से न आए, सीधा किसानों के माध्यम से आए, जिससे मुनाफा पूरा किसानों के पास. हमने इंफ्रास्ट्रक्चर बना दिया है, अब इंफ्रास्ट्रक्चर को नीचे तक पहुंचाना है और उसमें मैं मानता हूं कि नाफेड और एनसीसीएफ ने भी दृढ़ता के साथ शुद्ध तरीके से काम करने की शुरुआत करनी पड़ेगी, तभी जाकर परिणाम मिलेंगे.
0: આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની અનેક મહત્વની ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી. આમાં ખેડૂતોના બાળકો માટે નાફેડ કલ્યાણ શિષ્યવૃત્તિ, કઠોળ અને તેલીબિયાના ઇન્વેન્ટરી મેનેજમેન્ટ માટે દ્રષ્ટિ પોર્ટલ અને એન્ટરપ્રાઇઝ રિસોર્સ પ્લાનિંગને મજબૂત બનાવવા માટે ERP પોર્ટલનો સમાવેશ થાય છે. કતારમાં ગેસ દુર્ઘટના બાદ દક્ષિણ ગુજરાતના 4 યુવકની ભાળ મળી નથી. સુરતનો યુવક સની પટેલ કતારમાં એક કંપનીમાં મિકેનિકલ ફિટર તરીકે ફરજ બજાવ્યો છે. દુર્ઘટના સમયે તે રાતપાળીમાં ડ્યુટી પર હાજર હતો. સની જે કંપનીમાં કામ કરતો હતો તેમાં નવસારીના 2 યુવકો અને દમણનો 1 યુવક પણ સામેલ હતો. આ તમામની સ્થિતિ અંગે હજી સુધી કોઈ સ્પષ્ટ માહિતી સામે આવી નથી. ઉલ્લેખનીય છે કે કતારના ઉર્જા મંત્રાલયના જણાવ્યા અનુસાર આ એક તકનીકી દુર્ઘટના હતી. હાલ રાહત અને બચાવ કામગીરી ચાલુ છે. બેંક ઓફ બરોડા દ્વારા રાજ્યસ્તરીય બેન્કર સમિતિની 189મી બેઠક આજે અમદાવાદ ખાતે યોજાઈ. સમિતિના ગુજરાતના અધ્યક્ષ લાલસિંહના વડપણ હેઠળ યોજાયેલી આ બેઠકમાં રાજ્યના બેન્કિંગ ક્ષેત્રના પ્રદર્શનની સમીક્ષા કરાઈ, જેમાં રાજ્યની કુલ થાપણો 14,65,000 કરોડને પાર થઈ ગઈ હોવાનું ધ્યાને આવ્યું, જ્યારે કુલ ધિરાણ 13,40,000 કરોડથી વધુ રહ્યું. રાજ્યનો ક્રેડિટ ડિપોઝિટ રેશિયો વધીને 91.46% પર પહોંચ્યો. સમિતિ દ્વારા નાણાકીય વર્ષ 2026-27 માટેની વાર્ષિક ધિરાણ યોજનાને પણ મંજૂરી આપવામાં આવી.
3: આ સમાચાર આપ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/GU અને અમારા એક્સ હેન્ડલ AIR_ABDને ફોલો કરશો.
0: મધ્ય ગુજરાતના ઔદ્યોગિક, આર્થિક અને સામાજિક વિકાસને નવી દિશા આપવા માટે 29 અને 30 જૂને વડોદરાની GSFC યુનિવર્સિટી ખાતે વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પરિષદ VGRC મધ્ય ગુજરાત યોજાશે. તેના ભાગરૂપે 29 જૂનથી 3 જુલાઈ દરમિયાન વાયબ્રન્ટ ગુજરાત પ્રાદેશિક પ્રદર્શન VGRE પણ યોજાશે. ભાવનગર જિલ્લા ટ્રાન્સફોર્મ કમિટી દ્વારા 4 સગીર બાળકોને બાળ મજૂરીમાંથી મુક્ત કરાવાયા છે. ભાવનગર શહેરના તળાજા રોડ વિસ્તારમાં આવેલા એક ગાર્ડન રેસ્ટોરન્ટ અને હોટલમાં તપાસ હાથ ધરાઈ હતી. સહાયક શ્રમ અધિકારી દ્વારા બાળકોની કાયદેસરની તપાસ તેમજ જરૂરી સંરક્ષણની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે. કચ્છને ગોવા સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ થઈ. અદાણી મુંદ્રા આંતરરાષ્ટ્રીય હવાઈ મથક પર આજે પ્રથમ વાણિજ્યિક ફ્લાઇટનું સફળ ઉતરાણ થયું. ગોવાથી સ્ટાર એરની ફ્લાઇટ ઉતરતા તેનું વોટર કેનન સલામી સાથે સ્વાગત કરાયું. અદાણી એરપોર્ટ હોલ્ડિંગ લિમિટેડના નિયામક જીત અદાણીએ કહ્યું કે આ હવાઈ સેવાની શરૂઆતથી મુંદ્રાના સ્થાનિક વ્યવસાય અને પ્રવાસનને પ્રોત્સાહન મળશે.
3: સુરેન્દ્રનગર જિલ્લાના દસાડામાં રિક્ષા અને ટ્રક વચ્ચે અકસ્માત

0: તથા ત્રણ લોકોના મોત થયા છે. અમારા પ્રતિનિધિ દિનેશ પરમાર જણાવે છે કે એચવાડા ગામના બસ સ્ટેશન નજીક આ અકસ્માતની ઘટના બની. રાજ્યમાં 2-3 દિવસોમાં ચોમાસું સત્તાવાર રીતે બેસે તેવી હવામાન વિભાગે આગાહી કરી છે. દરમિયાન દક્ષિણ ગુજરાતના જિલ્લાઓમાં આજે વરસાદનું યલો એલર્ટ પણ જાહેર કરાયું છે.
1: યલો વાર્નિંગ કે સાથ હેવી રેનફોલ વાર્નિંગ દિયા ગયા હૈ. ઇસમેં જો ગુજરાત કી જિલ્લા આ રહા હૈ, સુરત, નવસારી, વલસાડ, ડાંગ, દમણ, દાદરા નગર હવેલી ઓર સૌરાષ્ટ્ર કચ્છ મેં અમરેલી ઓર ભાવનગર કે લિયે દિયા ગયા હૈ. બારિશ રહેગા 23 સે લેકર

ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ન્યૂઝીલેન્ડ અને કઝાકિસ્તાને વિજય મેળવ્યો. દિવસની પ્રથમ મેચમાં ન્યૂઝીલેન્ડે ઓસ્ટ્રેલિયાને 3-2 હરાવ્યું, જ્યારે બીજી મેચમાં ચાઇનીઝ તાઇપેઈ સામે કઝાકિસ્તાને 3-1 વિજય મેળવ્યો. યજમાન ભારતની ટીમ આજે રાત્રે 9 વાગે બહેરીન સામે મહત્વપૂર્ણ મેચ રમશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર. સૌ ભણે સૌ આગળ વધીને નેમ સાથે આજથી રાજ્યભરમાં શાળા પ્રવેશોત્સવ અને કન્યા કેળવણી મહોત્સવનો પ્રારંભ. કેન્દ્રીય સહકાર મંત્રી અમિત શાહે કઠોળ અને તેલીબિયાની ખરીદીમાં મધ્યસ્થોની ભૂમિકાને દૂર કરવા પર ભાર આપ્યો. કચ્છને દેશના વિવિધ શહેરો સાથે જોડતી વિમાન સેવા આજથી શરૂ. રાજ્યમાં 2-3 દિવસમાં ચોમાસુ સત્તાવાર રીતે બેસે તેવી હવામાન ખાતાની આગાહી. અને એશિયન વોલીબોલ ચેમ્પિયનશીપ મેન્સ કપ 2026માં આજે ભારત અને બહેરીન વચ્ચે મુકાબલો. આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી પ્રાદેશિક સમાચાર પૂરા થયા. હવે પછી આપ રાત્રે 7:50 રાષ્ટ્રીય સમાચાર સાંભળી શકશો.

આકાશવાણી અમદાવાદ વડોદરા. હવે પછીનો કાર્યક્રમ થોડી જ ક્ષણોમાં.

0: આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રસ્તુત છે ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ ગામનો ચોરો.
1: એ રામ રામ ખેડૂત મિત્રો, રામ રામ શ્રોતા મિત્રો. મિત્રો, કોઈના ચહેરા પર સ્મિત લાવે એ સવાર, અને ઘરના આંગણે ખીલેલું ગુલાબ લાવે સુગંધ અપાર. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમ સાંભળતા તમામ ખેડૂત મિત્રો અને શ્રોતા મિત્રોનું હું ડોક્ટર શાહીના મીઠા હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, સવાર પડે એટલે રસોડામાંથી અવાજ આવે છે કે એ જરા બજારમાંથી તાજા શાકભાજી લઈ આવો. ને પણ બજારમાં જઈએ એટલે મોંઘવારીનો માર, અને મિત્રો સાથે મનમાં વિચાર આવે કે શાકભાજીમાં કેમિકલ અને જંતુનાશક દવાઓ કેટલી હશે, આપણું સ્વાસ્થ્ય બગડશે. તો પણ વિચારો મિત્રો, જો રોજ સવારે તમારે બજાર ન જવું પડે અને તમારા જ ઘરના ધાબા પર એટલે કે ટેરેસ પર એકદમ લીલાછમ તાજા શાકભાજી અને એ પણ 100% ઓર્ગેનિક મળી જાય તો કેવી મજા પડી જાય. હા મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપની સાથે વાત કરવાની છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી કેવી રીતના કરી શકાય. મિત્રો, દુનિયામાં વસ્તી વધારાના કારણે ધીમે ધીમે ખેતી લાયક જમીન ઓછી થઈ રહી છે. એવી પરિસ્થિતિમાં કુંડા, કન્ટેનર અથવા તો મિત્રો પ્લાસ્ટિક બેગનો ઉપયોગ કરીને ટેરેસ અથવા રૂફ પર અનેક ફળ અને શાકભાજી ઉગાડી શકાય છે, જેમાંથી આપણને રાસાયણિક દવા વગરનું ચોખ્ખું તાજું શાકભાજી મળી રહે છે. મિત્રો, સૌપ્રથમ તો હું તમારી સાથે વાત કરું કે ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી કરવાથી શું ફાયદા થાય. પ્રથમ તો છે મિત્રો, આખા વર્ષ દરમિયાન તમને તાજું અને ચોખ્ખું શાકભાજી મળે. શાકભાજી અને ફળ પાછળ થતો ખર્ચ ઘટાડી શકાય.

છે. અગાસીની ખુલ્લી જગ્યાનો ઉપયોગ સારી રીતના કરી શકો છો તમે, અને એમાં પણ મિત્રો તમારા મનપસંદ શાકભાજી ઉગાડીને તમે એ શાકભાજી પણ ખાઈ પણ શકો છો અને બજારમાં વેચી પણ શકો છો. અને આપણું ઘર એપાર્ટમેન્ટની કિંમત પણ વધારી શકાય છે. કામ કરવાની ક્ષમતા વધે જેથી આપણું શરીર તંદુરસ્ત પણ રહે છે. આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે ધ્યાનમાં રાખવા જેવી બાબતો વિશેની. તેમાં પ્રથમ છે મિત્રો વિશ્વાસપાત્ર જગ્યાએથી જ બિયારણની ખરીદી કરવી જોઈએ. જે જમીનની પસંદગી કરવામાં આવે તેમાં પથ્થર, નિંદણના બીજ અને કોહવાયેલા વગરનું મટીરિયલ ન હોય તેની કાળજી રાખવી જોઈએ. સારું કોહવાયેલું સેન્દ્રિય ખાતર એટલે કે મિત્રો કમ્પોસ્ટ છાણિયું ખાતર, પાનનું કમ્પોસ્ટ, નારિયેળના કૂચાનું ખાતર વગેરેનો ઉપયોગ કરવો જોઈએ. છોડને રોગ અને જીવાતથી રક્ષણ માટેની દવા તરીકે નીમ ઓઇલ, લીમડાના બીજ, પંચદ્રવ્ય વગેરે જેવાનો ઉપયોગ કરી શકાય છે. ઉગાડવા માટેની પોલિથીન બેગ એટલે કે ગો બેગ અથવા તો માટીના પ્લાસ્ટિકના કુંડાનો ઉપયોગ કરી શકાય છે. આગળ વાત છે મિત્રો ટેરેસ ગાર્ડન માટે પસંદગી સ્થળ વિશેની. તો મિત્રો તેના માટે તમે ખુલ્લી જગ્યા કે જ્યાં સૂર્યનો પ્રકાશ ઓછામાં ઓછો 6-8 કલાક મળતો હોય અને સારી ગુણવત્તાવાળું પાણી મળી રહેતું હોય એવી જગ્યા પસંદ કરવી જોઈએ. સૂર્યપ્રકાશ અને પાણીના ઉપયોગથી સારી ગુણવત્તાયુક્ત ફળ અને શાકભાજી તમે મેળવી શકો છો. અગાસીના ઉપરની ઘરની બહારની બાજુ અને મિત્રો વરંડાની ખુલ્લી જગ્યાઓ ગાર્ડન બનાવવા માટે સૌથી ઉપયોગી છે. મિત્રો આજે ગામનો ચોરો કાર્યક્રમમાં હું આપણી સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. મિત્રો આ વિષય પર તમારી સાથે વધુ વાત કરું એ પહેલા તમને સંભળાવી દઉં આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો છોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. અને મિત્રો, આગળ વાત કરીશ ટેરેસ ગાર્ડન માટે કન્ટેનરની પસંદગી તમે કેવી રીતના કરી શકો છો. તો તેના માટે છે મિત્રો, ટબ કે સિમેન્ટના બ્લોક. અગાસીના ખુલ્લા ભાગમાં મિત્રો, તમે ભાગની નીચે વોટરપ્રૂફ કરીને સિમેન્ટના બ્લોક અથવા તો ટબમાં ફળદ્રુપ જમીનનો ઉપયોગ કરી તેમાં ફળ અને શાકભાજી ઉગાડી શકો છો. જો તમે કુંડાનો ઉપયોગ કરવા માંગતા હો મિત્રો, તો શાકભાજી અને ફૂલો સારી રીતે ઉગાડી શકાય એ માટે મિત્રો, તમે જુદા જુદા પ્રકારના કુંડાનો ઉપયોગ કરી શકો છો. અને તેમાં મિત્રો, કુંડામાં જોઈએ તો સિમેન્ટના કુંડા મળે છે, માટીના કુંડા છે, લાકડાના પીપ હોય છે, લાકડા પ્લાસ્ટિકના બોક્સ હોય છે, પ્લાસ્ટિકનું ખોખું હોય છે, પ્લાસ્ટિકની જાળી, ડોલ, ટીનનો ડબ્બો, જુદી જુદી સાઇઝના પીપ, પ્લાસ્ટિકની થેલી, ખાતર, સિમેન્ટની થેલી, ગો બેગ અને કોઈ પણ વેસ્ટ મટીરિયલ કે જેમાં માટી ભરીને છોડ ઉગાડી શકાય તો તમે મિત્રો તેનો ઉપયોગ કરી શકો છો. ટેરેસ ગાર્ડન કેવી રીતે શરૂ કરી શકાય? તો મિત્રો, સૌ પ્રથમ તમે જે સાધન અથવા તો પીપમાં આપણે છોડ ઉગાડવાના છે એને પાણીથી બરાબર સાફ કરી લો. તળિયાના કાનાને સાફ કરવું જોઈએ. તળિયા કાનાવાળા ભાગ ઉપર તૂટેલી નાળીનું મૂકવું જોઈએ જેથી તેમાંથી માટી જઈ ન શકે પરંતુ વધારાનું પાણી બહાર નીકળી જાય. ત્યારબાદ મિત્રો, તળિયેથી 2 ઇંચ જેટલા ભાગમાં રેતી ભરવી જેથી કરીને નિતાર સારો મળે. તો મિત્રો, છોડ ઉગાડવા માટેના માધ્યમમાં 1 ભાગ ફળદ્રુપ માટી, 1 ભાગ સારું સેન્દ્રીય ખાતર અને 1 ભાગ રેતી અથવા તો કોકોપીટ મિશ્ર કરવું અને એની સાથે નેમોટોડ અથવા તો મૂળને નુકસાન કરતા રોગ જીવાત માટેના લીંબોળી ખોળ અથવા તો ટ્રાયકોડમાં મિક્સ કરી શકાય છે. મિત્રો, જેમાં છોડ ઉછેરવાનો છે એ પાત્રમાં જમીનનું મિશ્રણ ભરવું અને ઉપરનો થોડો ભાગ મિત્રો ખાલી રાખવો જોઈએ જેથી કરીને પાણી આપવાની સરળતા રહે. છીછરા પાત્રમાં રોપણી કરવા માટે માટી, રેતી અથવા તો કોકોપીટ અને ખાતર 1:1:1 એટલે કે 3:3 એક સરખા માપમાં લેવું જોઈએ અને તેનું મિશ્રણ બનાવીને તેમાં બીજ વાવી શકાય છે. પાત્રમાં છોડની વાવણી કર્યા બાદ તરત પિયત આપવું. બીજ જ્યાં સુધી ન ઉગે ત્યાં સુધી તેની ઉપર સૂકું ઘાસ અથવા તો મિત્રો પરાળ પાથરવું જોઈએ. મોટા ભાગે શાકભાજીનું ધરું 25-30 દિવસે રોપણી માટે તૈયાર થઈ જતું હોય છે. મિત્રો, હાલમાં શાકભાજીના ધરું ઉછેર માટે બજારમાં પ્લગ ટ્રે પણ મળે છે જેમાં સરળતાથી ઉછેરી શકાય છે. આ પ્લગ ટ્રે 2-3 ઇંચ ઊંડાઈ વાળી તથા નીચેના ભાગે કાના વાળી હોવાથી પાણીનો નિતાર સરળતાથી થઈ શકતો હોય છે. શરૂઆતમાં મિત્રો, આ પ્લગ ટ્રેનો 1/4 ભાગ કોહવાયેલું સેન્દ્રીય કાતરથી ભરેલો હોવો જોઈએ. તેના પહેલા બાકીનો ભાગ કોકોપીટથી ભરી 1 હોલ પ્રમાણે 1 બીજ વાવીને અને સેન્દ્રીય ખાતરના મિશ્રણથી ભરી દેવા જોઈએ. મિત્રો, અમુક શાકભાજીના બીજ જેવા કે મિત્રો ભીંડા, મૂળા, બીટ, ગુવાર, પાપડી, ચોળી અને વેલાવાળા શાકભાજી બીજને સીધે સીધા નિર્ધારિત કરેલા પાત્રમાં અથવા તો પ્લાસ્ટિક બેગમાં વાવી શકાય છે. આ શાકભાજીના બીજના વાવણીની ઊંડાઈ તેના બીજની સાઇઝ કરતા 2.5 ગણી રાખવી જોઈએ. વાવણી બાદ સમયાંતરે જરૂરિયાત મુજબ પાણી આપવું.

જોઈએ મિત્રો. આ બીજને કીડી અથવા મકોડા નુકસાન ન પહોંચાડે અથવા તો મિત્રો ખેંચી ન જાય તે માટેની ખાસ કાળજી લેવી ખૂબ જ આવશ્યક છે. મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં હું આજે આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. મિત્રો, આ વિષય પર વધુ વાત કરું એ પહેલા સાંભળી લઈએ આ સરસ મજાનું ગીત.

મિત્રો, ગામનો ચોરો કાર્યક્રમમાં ફરી એકવાર આપનું સ્વાગત કરું છું. મિત્રો, આજે હું ગામનો ચોરો કાર્યક્રમમાં આપની સાથે વાત કરી રહી છું ટેરેસ પર શાકભાજી પાકોની ખેતી વિશેની. હવે વાત કરું મિત્રો, ટેરેસ ગાર્ડન માટેના છોડ કેવા પસંદ કરવા જોઈએ? તો ટેરેસ ગાર્ડન બનાવવા માટે સમય છતને નુકસાન ન પહોંચાડે તે માટે બહુ વર્ષાયુ ફળ અને શાકભાજીના છોડની પસંદગી કરવી નહીં. શાકભાજી ઉગાડવાની વિવિધ પદ્ધતિઓની વાત કરું મિત્રો, તો બીથાણી એટલે કે ભીંડા, ગુવાર, ચોળી, તુવેર, વાલ, વટાણા, પાપડી, તરબૂચ, સક્કરટેટી, દૂધી, ફણસી, કાકડી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, ચીભડા, વરિયાળી અને સરગવો, આ બધાનો મિત્રો બીથાણીમાં સમાવેશ થાય છે. ત્યારબાદ છે મિત્રો, ધરું તૈયાર કરીને શાકભાજી ઉગાડી શકાય છે. એમાં આવે છે મિત્રો રીંગણ, ટામેટા, મરચા, કેપ્સિકમ, કોબીજ, ફ્લાવર, ડુંગળી વગેરેનો સમાવેશ મિત્રો ધરું તૈયાર કરીને તેની રોપણી માટે કરી શકાય છે. અથવા તો મિત્રો તમે ગાંઠો રોપીને પણ શાકભાજીને ઉગાડી શકાશો. એમાં જો તમારે રોપણી કરવી હોય મિત્રો, તો તમે આદુ, હળદર, સુરણ, અળવી, બટાકા, કંકોડા, રતાળુ આ બધાની ગાંઠો રોપીને તમે તેનું શાકભાજી ઉગાડી શકો છો. પછી કડી રોપીને, તો કડી રોપીને મિત્રો માત્ર તમે લસણની વાવણી કરી શકો છો. ત્યારબાદ છે મિત્રો બીજ પૂખીને, તો બીજ પૂખવા માટે કયા શાકભાજી તમે ઉગાડી શકો છો? તો તેમાં છે પાલક, તાંદલજો, ગાજર, ધાના, મૂળા, મેથી અને બીટ. હવે વાત કરીશ મિત્રો ઋતુ વિશેની, જે શાકભાજી પાકો ઉગાડવાનું ખૂબ મહત્વનું ગણવામાં આવે છે. તો મિત્રો સામાન્ય રીતે ફળ અને શાકભાજી ઉછેર માટે જાન્યુઆરી, ફેબ્રુઆરી અથવા તો જૂન, જુલાઈ, ત્યારબાદ છે મિત્રો ઓગસ્ટ, સપ્ટેમ્બર એ ખૂબ જ અનુકૂળ સમય ગણાય છે. પરંતુ ટેરેસ ગાર્ડન માટે આપણે કોઈ પણ એક ઋતુ અથવા તો સીઝન પર આધાર ન રાખતા શાકભાજી પાકોની વાવણી અથવા રોપણી નિયમિત સમય અંતરે એ રીતે કરવી જોઈએ કે આપણને આખા વર્ષ દરમિયાન ફળ અને શાકભાજી સરળતાથી મળી રહે. એટલે મિત્રો કે તમે આમાં ઋતુ બાંધનો કોઈ જ પ્રશ્ન ઉપસ્થિત થતો નથી. તમે તમારી સમજણ પ્રમાણે તમને આખા વર્ષ

સારા શાકભાજી મળી રહે એ રીતે તમે રોપણી કરી શકો છો. શિયાળુ ઋતુની વાત કરીએ મિત્રો, જો તમે શાકભાજીની વાવણી કરતા હોય તો એના માટેનો ઉત્તમ સમય કયો હોય છે મિત્રો? ઓક્ટોબર નવેમ્બર. તેમાં તમે રીંગણા, ટામેટા, મરચા, કોબીસ, ફ્લાવર, મૂળા, ગાજર, બીટ, પાલક, મેથી, સુવા, સતાવરી, સક્કરિયા, બટાકા, કેપ્સિકમ, ડુંગળી, લસણ, વાલ, વટાણા, પાપડી, ફણસી, વાલોડ, ધાના, વરિયાળી અને તુવેર જેવા પાકોનું વાવેતર તમે શિયાળા માટે કરી શકો છો. ઉનાળુ ઋતુના શાકભાજીની રોપણી કરવી હોય તો એના માટે મિત્રો તમારે ફેબ્રુઆરી માર્ચમાં કરવાની હોય છે. તો એના માટે તમે કઈ વાવણી કરી શકો? તો એમાં આવે છે રીંગણ, ટામેટા, મરચા, અળવી, ચોળી, ગુવાર, ભીંડા, તાંદલજો, પોઈ, કાકડી, દૂધી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, પરવર, ટિંડોળા, ચીભડા, તરબૂચ, સક્કરટેટી. ચોમાસુ ઋતુમાં શાકભાજીની રોપણી કરવી હોય મિત્રો તમે જૂન જુલાઈમાં કરી શકો છો, જે અત્યારે સારો એવો સમય તમે કહી શકો છો. અને તમે એમાં વાવણી કરી શકો છો રીંગણ, ટામેટા, મરચા, ભીંડા, રતાળુ, સુરણ, અળવી, ચોળી, ગુવાર, વાલોડ, ફણસી, તાંદલજો, પોઈ, કાકડી, દૂધી, ગલકા, તુરિયા, કારેલા, કોળું, પરવર, ટિંડોળા, કંકોડા, તુવેર, આદુ, હળદર, સરગવો, મીઠો લીમડો. ત્યારબાદ છે મિત્રો બહુવર્ષાયુ પાક વિશેની. તો તેમાં બહુવર્ષાયુમાં કેવા હોય છે મિત્રો? પરવળ બી કરી શકો છો, ટિંડોળા બી કરી શકો છો, કંકોડા અને ફણસી બી કરી શકો છો. ખેતી કાર્યની વાત કરું મિત્રો તો પાણી આપવું જોઈએ. કુંડા અથવા પાત્રમાં વાવેલ છોડને ખૂબ જ કાળજીપૂર્વક ધ્યાનથી ઉછેર કરવો જોઈએ. વધારે પડતું પાણી આપવાથી મિત્રો મૂળને લગતા રોગો આવવાની શક્યતા વધી જતી હોય છે. પાણી આપતા પહેલા મિત્રો જમીનના ઉપર 1 ઇંચ પડને ખોતરી નાખવું જોઈએ. જો નીચે ભેજ હોય તો પાણી આપવાની જરૂર રહેતી નથી. બાષ્પીભવનના કારણે જમીનનું ઉપરનું સ્તર સુકાઈ જવા છતાં નીચેના સ્તરમાં જમીનના છોડમાં વિકાસ માટે પૂરતા પ્રમાણમાં ભેજ હોય છે. સામાન્ય રીતે મિત્રો છોડની જરૂરિયાત અનુસાર જ પાણી આપવું જોઈએ. જ્યારે વેલાવાળા શાકભાજીની વાત કરીએ મિત્રો, જ્યારે વેલો ચડાવવાનો હોય તો છોડના વિકાસના તબક્કા પ્રમાણે તેને વેલા ચડાવવા અથવા તો આધાર આપવો જોઈએ. છોડ જેવા કે મિત્રો દૂધી, કારેલા, ગલકા, પરવર, ટિંડોળાના વેલા ચડાવવા અથવા તો મંડપ પદ્ધતિમાં એવી રીતે માવજત આપવી કે જેથી બરાબર આધાર તેમને મળી રહે. આ ઉપરાંત મિત્રો મરચી, ટામેટા અને રીંગણને પણ રોપણી બાદ 60 દિવસે આધાર આપવાની જરૂર પડે છે. હવે ખાસ મિત્રો બીજો પ્રશ્ન આપણને એવું થાય કે જ્યારે આપણે ટેરેસ પર શાકભાજી પાકોની વાવણી કરતા હોય તો નિંદણ નિયંત્રણ કેવી રીતના કરી શકીએ? તો નક્કામાં છોડને પ્લોટમાંથી કાઢી લેવા જોઈએ. નિંદણ કરવાથી જમીનમાં હવાની અવરજવર સારી થાય છે અને છોડનો વિકાસ સારો થાય છે. લીલા પાનવાળા શાકભાજીમાં નિંદામણ કાળજીપૂર્વક કરવું ખૂબ જ આવશ્યક છે. તાપમાનનું નિયંત્રણ તમે કેવી રીતના કરી શકો? તો કે ફળો અને શાકભાજીમાં તાપમાન યોગ્ય પ્રમાણમાં રાખવું તે અગત્યની બાબત છે. વધારે તાપમાનથી ફૂલ અને ફળો ખરી જતા હોય છે અને બેસતા નથી. વધુમાં ફળોની ગુણવત્તા પણ સારી મળતી નથી. ઉનાળાની ઋતુમાં મિત્રો ખાસ સૂર્યને સીધી ગરમી ફળ અને શાકભાજી પર પડવી ન જોઈએ. તેથી આ સમય દરમિયાન નેટનો ઉપયોગ કરવો જોઈએ અને ઋતુ પૂરી થઈ ગયા પછી તેને કાઢી નાખવી જોઈએ. હવે મિત્રો વાત કરીએ પાત્રની માટી બદલવી, એટલે કે કુંડામાં જ્યારે માટી બદલવી હોય તમે કેવી રીતના બદલી શકો? તો કે વર્ષાયુ અને બહુવર્ષાયુ પાકમાં માટી બદલવાની ખાસ જરૂર રહેતી નથી. પરંતુ મિત્રો કેટલાક જે ખૂબ જ મોટા થતા હોય એમાં માટી બદલવાની જરૂર પડતી હોય છે. મોટા ભાગે મિત્રો 2 વર્ષે 1 વાર માટી બદલવી જોઈએ. જો માટી બદલવામાં ન આવે તો મૂળ કોહવાઈ જાય છે અને મૂળ ખોરાક લઈ શકાતા નથી, જેથી છોડનો વિકાસ અટકી જતો હોય છે અને માટી બદલવાથી મિત્રો છોડનો વિકાસ સારો એવો થતો હોય છે. મિત્રો જ્યારે રોગ જીવાંતનું નિયંત્રણ કરવું હોય તો ઋતુ અને છોડના વિકાસ પ્રમાણે જુદી જુદી અવસ્થાએ જીવાતો અને રોગો જોવા મળતા હોય છે, જેમાં શાકભાજીમાં અલગ પ્રકારની ચૂસ્યા પ્રકારની જીવાત જેવી કે મિત્રો મોલોમસી, લીલા તડતડિયા, થ્રીપ્સ વગેરે છોડના વિકાસને પ્રાથમિક તબક્કામાં નુકસાન પહોંચાડતી હોય છે. જેના નિયંત્રણ માટે મિત્રો તમે લીંબોડીનું તેલ 4 મિલીલીટર અથવા તો તેમાં તમે 2 મિલીલીટર પાણીમાં મિક્સ કરીને તેનો છંટકાવ છોડ પર કરી શકો છો. રોગોમાં ફૂળથી થતો સુકારો અને કોહવારો જોવા મળે એ વરસાદી ઋતુમાં છોડને નુકસાન કરતો હોય છે, જેમાં નિયંત્રણ માટે તમે કોપર ઓક્સિક્લોઇડ 2 ગ્રામ લીટર પાણીમાં

ભેળવીને મિક્સ કરીને છોડના થડમાં રેડી દેવું જોઈએ. વાયરસથી જે છોડને નુકસાન થાય છે મિત્રો, તેને દૂર કરીને નાશ જ કરી દેવો જોઈએ, જેથી કરીને બીજા છોડને તે નુકસાન ના પહોંચાડે અને તેનો ફેલાવો અટકી જાય. પાકની લણણી વિશેની વાત કરીએ મિત્રો, તો શાકભાજીની લણણી યોગ્ય સમયે કરવાથી તેના પોષક તત્વો, તાજગી, સ્વાદ જળવાઈ રહેતો હોય છે. લીલા પાંદડાવાળા શાકભાજીને તેના યોગ્ય સમયે ઉતારી લેવા જોઈએ. કંદમૂળવાળા શાકભાજીને કુમળા હોય ત્યારે જ મિત્રો તેને ઉતારી લેવા જોઈએ. ટામેટાને યોગ્ય કલર આવે ત્યારે તથા રીંગણ અને ભીંડાને યોગ્ય કદમાં આવી જાય ત્યારે તેને ઉતારી લેવા જોઈએ મિત્રો. મિત્રો, આજે ગામનો ચોરો કાર્યક્રમમાં મેં આપની સાથે વાત કરી છે ટેરેસ પર શાકભાજી પાક ઉગાડવા વિશેની. આશા રાખું છું મિત્રો તમને આપેલી આ માહિતી જરૂર ઉપયોગી નીવડશે. મિત્રો, હવે કાર્યક્રમના અંતમાં સાંભળીએ આ ગીત.

મિત્રો, હવે એક નજર હવામાન સમાચાર પર. હવામાન ખાતાનો વર્તારો જણાવે છે કે આવતા 24 કલાક દરમિયાન સમગ્ર ગુજરાત રાજ્યમાં અમુક વિસ્તારોમાં વરસાદ તેમજ અમુક વિસ્તારમાં હવામાન સૂકું રહેશે. માછીમાર ભાઈઓને તકેદારીની કોઈ સૂચના નથી. હવામાન સમાચાર પૂરા થયા અને આ સાથે જ આપણા આજના કાર્યક્રમનો સમય પણ પૂરો થવા આવ્યો છે. તો રામનું નામ લઈને છૂટા પડીએ. આવજો. રામ રામ.

ગામનો છોરો, આ હતો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ. આ કાર્યક્રમનું પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું.

આકાશવાણી સમાચાર સોનલ પરમાર વાંચે છે. સૌપ્રથમ મુખ્ય સમાચાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. સમાચાર વિગતવાર. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ આજે રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પદ્મ પુરસ્કાર દેશના સર્વોચ્ચ નાગરિક સન્માનોમાંનો એક છે. આ 3 શ્રેણીઓમાં આપવામાં આવે છે. પદ્મવિભૂષણ, પદ્મભૂષણ અને પદ્મશ્રી. પત્રકાર પી નારાયણને સાહિત્ય અને શિક્ષણ માટે પદ્મવિભૂષણ અને ભૂતપૂર્વ ન્યાયાધીશ કેટી થોમસને સમાજસેવા માટે પદ્મવિભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. ભૂતપૂર્વ ટેનિસ ખેલાડી વિજય અમૃતરાજ, અભિનેતા મામૂટી અને પાર્શ્વગાયિકા અલકા યાજ્ઞિકને પણ પદ્મભૂષણ એનાયત કરવામાં આવ્યા હતા. સરકારે આ વર્ષે કુલ 131 પદ્મ પુરસ્કારોની જાહેરાત કરી હતી. આમાં 5 પદ્મવિભૂષણ, 13 પદ્મભૂષણ અને 113 પદ્મશ્રી એવોર્ડનો સમાવેશ થાય છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિકો દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનના નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો છે. પ્રધાનમંત્રી આજે નવી દિલ્હીમાં વિવિધ મંત્રાલયો અને વિભાગોમાં સહાયક સચિવ તરીકે નિયુક્ત ભારતીય વહીવટી સેવાના 2024 બેચના 183 તાલીમાર્થી અધિકારીઓ સાથે વાતચીત કરી. શ્રી મોદીએ યુવા સિવિલ કર્મચારીઓને 2047 સુધીમાં વિકસિત ભારતના લક્ષ્યને કેન્દ્રમાં રાખીને કાર્ય કરવા આગ્રહ કર્યો. પ્રધાનમંત્રીએ યુવા સંધિ કર્મચારીઓને દ્રઢ નિશ્ચય, નવીનતા અને નાગરિક કેન્દ્રિત શાસન સાથે રાષ્ટ્ર નિર્માણ માટે પોતાને સમર્પિત કરવા અપીલ કરી. સર્વગ્રાહી સરકારી અભિગમ માટે હાકલ કરતા શ્રી મોદીએ કહ્યું કે અર્થપૂર્ણ અને કાયમી પરિણામો પ્રાપ્ત કરવા માટે વિભાગો વચ્ચે અસરકારક સંકલન જરૂરી છે. વિદેશ મંત્રાલયે આજે જણાવ્યું કે ફારસના ખાડી ક્ષેત્રમાં 10 ભારતીય ધ્વજવાળો જહાજો હજુ પણ છે. મંત્રાલયના પ્રવક્તા રણધીર જયસ્વાલે નવી દિલ્હીમાં જણાવ્યું કે અમેરિકા અને ઇરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થયા છે. આમાં 3 ભારતીય ધ્વજવાળો ક્રૂડ ઓઇલ ટેન્કર, 1 વિદેશી ધ્વજવાળા એલપીજી કેરિયર, 1 ક્રૂડ ઓઇલ ટેન્કર અને 6 ખાતર કાર્ગો જહાજોનો સમાવેશ થાય છે. તેમણે આશા વ્યક્ત કરી કે બાકીના ભારતીય ધ્વજવાળા જહાજો ટૂંક સમયમાં હોર્મુઝ સામુદ્રધુનીમાંથી પસાર થઈ શકશે. કતારમાં થયેલા વિસ્ફોટ અંગે શ્રી જયસ્વાલે જણાવ્યું કે આ ઘટનામાં 12 ભારતીય નાગરિકોની મોત થઈ હતી. તેમણે ઉમેર્યું કે કુલ 66 લોકો ઇજાગ્રસ્ત થયા છે અને તેમની સારવાર ચાલી રહી છે. પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીરની પરિસ્થિતિ પર પાકિસ્તાનના સંરક્ષણ મંત્રી ખ્વાજા આસિફની ટિપ્પણી અંગે પ્રવક્તાએ કહ્યું કે આવા નિવેદનો પડોશી દેશ દ્વારા પોતાની નિષ્ફળતાઓ છુપાવવા અને માનવાધિકાર ઉલ્લંઘનોથી ધ્યાન ભટકાવવાનો પ્રયાસ છે. બ્રિક્સ રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારોની બેઠક અંગે શ્રી જયસ્વાલે કહ્યું કે રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજીત ડોભાલે ગઈકાલે ઇરાન, ઇથોપિયા, ચીન, બ્રાઝિલ અને દક્ષિણ આફ્રિકાના તેમના સમકક્ષો સાથે દ્વિપક્ષીય બેઠકો યોજી હતી. બીજા પ્રશ્નના જવાબમાં શ્રી જયસ્વાલે કહ્યું કે બાંગ્લાદેશમાં દેવી દેવતાઓના અપમાન અને વિરોધ પ્રદર્શનના અહેવાલો આવ્યા છે. તેમણે કહ્યું કે ભારતને આશા છે કે બાંગ્લાદેશ સરકાર ઉગ્રવાદીઓને કાબૂમાં રાખશે અને લઘુમતી સમુદાયોની સુરક્ષા સુનિશ્ચિત કરશે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે કહ્યું છે કે કલમ 370 નાબૂદ થવાથી ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીનું સ્વપ્ન સાકાર થયું છે. ડોક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીને તેમની પુણ્યતિથિ પર શ્રદ્ધાંજલિ આપી. તેમણે કહ્યું કે ડોક્ટર મુખર્જીના યોગદાને દેશની એકતા અને અખંડિતતા જાળવવામાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. નવી દિલ્હીમાં નાફેડના ઓક્શન પોર્ટલના શુભારંભ પ્રસંગે એક સભાને સંબોધતા શ્રી શાહે કહ્યું કે 23 જૂન ભારતીય જનતા પાર્ટીના કાર્યકરો માટે વિશેષ મહત્વ ધરાવે છે કારણ કે આ દિવસે શ્યામાપ્રસાદ મુખર્જીએ રાષ્ટ્રીય એકતા માટે પોતાના જીવન

0: બલિદાન આપ્યું હતું. ગૃહમંત્રીએ કલમ 370નો પણ ઉલ્લેખ કર્યો જેણે જમ્મુ અને કાશ્મીરને વિશેષ દરજ્જો આપ્યો હતો. તેમણે કહ્યું કે આ જોગવાઈએ પ્રદેશ માટે એક અલગ બંધારણીય માળખું બનાવ્યું જેમાં તેનું પોતાનું બંધારણ, ધ્વજ, પ્રધાનમંત્રી અને રાષ્ટ્રપતિ હતા. તેમણે નોંધ્યું કે શ્યામાપ્રસાદ મુખર્જીએ આ વ્યવસ્થાનો સખત વિરોધ કર્યો હતો અને સૂત્ર આપ્યું હતું કે એક દેશમાં બે બંધારણ, બે ધ્વજ અને બે પ્રધાનમંત્રી હોઈ શકતા નથી.
1: श्यामा प्रसाद मुखर्जी इस राष्ट्र के बहुत बड़े नेताओं में शुमार होते हैं, जिन्होंने कभी जीवन में कुछ भी प्रसिद्धि के लिए नहीं किया और उनकी बनाई पार्टी भारतीय जनसंघ, जो अब भारतीय जनता पार्टी के नाम से जानी जाती है, गंगा से लेकर बंगाल के गंगा सागर तक भारतीय जनता पार्टी का साथ, और मूठ जैसे सैकड़ों कार्यकर्ताओं ने 60 साल के अंदर इनकी विचारधारा पर आगे बढ़ते बढ़ते आज देश को आगे बढ़ाने के लिए प्रयास किया है.
0: આ પ્રસંગે ગૃહમંત્રીએ ખેડૂતોની સીધી ભાગીદારીના મજબૂત બનાવવા માટે ખરીદી કામગીરીમાં વચેટીઓની ભૂમિકાને દૂર કરવા હાકલ કરી. કૃષિ અને ખેડૂત કલ્યાણ મંત્રી શિવરાજસિંહ ચૌહાણે જણાવ્યું હતું કે છેલ્લા દાયકામાં કૃષિ ઉત્પાદનમાં નોંધપાત્ર વધારો થયો છે. આ કાર્યક્રમ દરમિયાન શ્રી શાહે નાફેડની પણ ઘણી મહત્વપૂર્ણ ડિજિટલ અને ખેડૂત કેન્દ્રિત પહેલો પણ શરૂ કરી.
2: नाफेड ने एक प्रकार से mafix.in, दृष्टि, ईआरपी और नाफेड कल्याण, ये चार पहलों की शुरुआत. तो वो क्रांतिकारी इसलिए कि नाफेड जो 2014 में बंद होने की कगार पर आ गया था, आज नाफेड ये सारी पहल कर 500 करोड़ के मुनाफे के साथ, 30,000 करोड़ के टर्नओवर के साथ देश के 74,00,000 किसानों की सेवा कर रहा है.
0: આ સમાચાર આપ આકાશવાણી પરથી સાંભળી રહ્યા છો. આ સમાચારનું જીવંત પ્રસારણ આપ અમારી યુટ્યુબ ચેનલ AIR ન્યૂઝ ગુજરાત પર પણ સાંભળી શકશો. વધુ સમાચાર માટે અમારી વેબસાઇટ newsonair.gov.in/gu અને અમારા એક્સ હેન્ડલ AIR_ABAD ફોલો કરશો. જમ્મુ અને કાશ્મીરમાં શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ જમ્મુના અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી હતી. આ કવાયત દરમિયાન રાષ્ટ્રીય સુરક્ષા ગાર્ડ NSG, જમ્મુ અને કાશ્મીર પોલીસના સ્પેશિયલ ઓપરેશન ગ્રુપ SOG અને કેન્દ્રીય રિઝર્વ પોલીસ દળના જવાનોએ સંયુક્ત રીતે બેઝ કેમ્પ પરિસરમાં શોધ અને સુરક્ષા અભિયાન ચલાવ્યું હતું. કેન્દ્રીય વિદેશમંત્રી ડોક્ટર એસ જયશંકરે આજે મંગોલિયાના વિદેશમંત્રી બટેત્સગ બટનમુખ અને ઉદ્યોગ અને ખાણકામ મંત્રી ગોંગોર દમદિયાન સાથે મંગોલિયન રિફાઇનરી પ્રોજેક્ટના બાંધકામ સ્થળની મુલાકાત લીધી. સોશિયલ મીડિયા સંદેશમાં ડોક્ટર જયશંકરે કહ્યું કે ભારત અને મંગોલિયા મિત્રતા પ્રોજેક્ટ સતત પ્રગતિ કરી રહ્યો છે. તેમણે સામેલ વિવિધ ટીમો સાથેના અમલીકરણ હેઠળના કાર્યોની સ્થિતિની પણ સમીક્ષા કરી. રાષ્ટ્રીય પરીક્ષા એજન્સી NTA આજે સ્નાતક સંયુક્ત વિશ્વવિદ્યાલય પ્રવેશ પરીક્ષા CUET 2026ના પરિણામો જાહેર કર્યા. ઉમેદવારો સત્તાવાર CUET પોર્ટલ પર તેમના સ્કોર કાર્ડ ચકાસી જોઈ શકે છે. એજન્સી અનુસાર આ વર્ષે પ્રવેશ પરીક્ષા માટે 15,00,000થી વધુ ઉમેદવારોએ નોંધણી કરાવી હતી અને 11,00,000થી વધુ ઉમેદવારોએ તેમાં હાજરી આપી હતી. એજન્સીએ જણાવ્યું હતું કે આ પરીક્ષા 19 દિવસમાં 13 આંતરરાષ્ટ્રીય સ્થળો સહિત 321 શહેરોમાં 35 શિફ્ટમાં લેવામાં આવી હતી. ISSF જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે જર્મનીના સુહલમાં 2 રજત અને 1 કાંસ્ય સહિત 3 વધુ ચંદ્રક જીત્યા. શિવા નરવાલે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ઇવેન્ટમાં રજત ચંદ્રક જીત્યો, જ્યારે યુગ પ્રતાપસિંહે રાઠોડે તે જ ઇવેન્ટમાં કાંસ્ય ચંદ્રક જીત્યો, જેનાથી ભારત માટે ડબલ પોડિયમ ફિનિશિંગ સુનિશ્ચિત થયું. ભારતે પુરૂષોની 10 મીટર એર પિસ્તોલ જુનિયર ટીમ ઇવેન્ટમાં પણ રજત ચંદ્રક મેળવ્યો, જ્યાં શિવા નરવાલ, સંદીપ બિશ્નોઈ અને ચિરાગ શર્માની ત્રિપુટીએ સારું પ્રદર્શન કર્યું અને પોડિયમ પણ પૂર્ણ કર્યું. આ 3 મેડલ સાથે ભારતનો કુલ મેડલ 15 થઈ ગયા છે, જેમાં 5 સુવર્ણ, 3 રજત અને 7 કાંસ્ય ચંદ્રકનો સમાવેશ થાય છે. નાઇજીરિયાના ઉત્તર મધ્ય ક્ષેત્રમાં એક સમુદાય પર થયેલા હુમલામાં 20 લોકોના મોત થયા છે. પોલીસે કહ્યું કે રવિવારે બોકસ પ્રદેશના કાવેલમાં સમુદાયમાં આ હુમલો થયો હતો. આ હુમલાની જવાબદારી હજુ સુધી કોઈ જૂથે લીધી નથી. ભારતીય રાષ્ટ્રીય રાજમાર્ગ પ્રાધિકરણ NHAI નેશનલ કાઉન્સિલ ઓફ એપ્લાઇડ ઇકોનોમિક રિસર્ચ NCAR સાથે સમજૂતી કરાર પર હસ્તાક્ષર કર્યા. આ અંતર્ગત બંને મંત્રાલયો રાષ્ટ્રીય પરિવહન, ગતિશીલતા અને વાજબી આવવા જવાની વ્યવસ્થાની સ્થાપના કરવામાં આવશે. અંતમાં મુખ્ય સમાચાર ફરી એકવાર.

0: રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ રાષ્ટ્રપતિ ભવનમાં આયોજિત બીજા નાગરિક પુરસ્કાર સમારોહમાં પદ્મ પુરસ્કારો પ્રદાન કર્યા. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ નાગરિક દેવો ભવના વિચાર સાથે અધિકારીઓને શાસનમાં નાગરિકોને કેન્દ્રમાં રાખવાનો આગ્રહ કર્યો. વિદેશ મંત્રાલયે જણાવ્યું કે અમેરિકા અને ઈરાન વચ્ચેના કરાર પછી 11 ભારતીય જહાજો હર્મુઝ સામુદ્ર ધુનીમાંથી પસાર થયા. શ્રી અમરનાથ યાત્રાની તૈયારીઓના ભાગરૂપે સુરક્ષા દળોએ અમરનાથ બેઝ કેમ્પ ખાતે એક મોક ડ્રીલ યોજી અને આઈએસએસએફ જુનિયર વર્લ્ડ ચેમ્પિયનશીપમાં ભારતીય શૂટર્સે આજે 3 ચંદ્રક જીત્યા. આકાશવાણી પરથી સમાચાર પૂરા થયા. હવે પછી આપ આવતીકાલે સવારે 7:10 પ્રાદેશિક સમાચાર સાંભળી શકશો.
1: આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર આપ સાંભળી રહ્યા છો. પ્રસ્તુત છે શાસ્ત્રીય રાગો પર આધારિત ફિલ્મ સંગીતનો કાર્યક્રમ સુર માધુરી. શ્રોતા મિત્રો, સૌપ્રથમ સાંભળીએ કુદરત ફિલ્મનું ગીત પરવીન સુલતાનાના સ્વરમાં.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું ફિલ્મ કુદરતનું ગીત, પરવીન સુલતાનાના સ્વરમાં. સંગીત હતું રાહુલ દેવ બર્મનનું અને શબ્દરચના મજરૂ સુલતાનપુરીની. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ પરિચયનું ગીત લતા મંગેશકર અને ભૂપેન્દ્રસિંહના સ્વરમાં. ગુલઝારના શબ્દોને સ્વરબદ્ધ કર્યા છે R.D. બર્મને.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ પરખનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. શૈલેન્દ્રની શબ્દરચના

શ્રોતા મિત્રો, આપ સાંભળી રહ્યા છો કાર્યક્રમ સુર માધુરી, અને પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવી રહ્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ અનુરાધાનું ગીત લતા મંગેશકરના સ્વરમાં. સંગીતકાર છે પંડિત રવિશંકર.

હવે સાંભળીએ બસંત બહાર ફિલ્મનું ગીત મન્ના ડે અને ભીમસેન જોશીના સ્વરમાં. શબ્દરચના છે શૈલેન્દ્રની અને સંગીતકાર શંકર જયકિશન.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બુઢ્ઢા મિલ ગયા ફિલ્મનું ગીત, મન્ના ડે અને અર્ચનાના સ્વરમાં, આર ડી બર્મનનું સંગીત, મજરૂહ સુલતાનપુરીની શબ્દરચના.

સુરમાધુરી કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય થયો છે ગુજરાતી ગેરફિલ્મી ગીતો માણવાનો. સૌથી પહેલા સાંભળીએ વિરાજ બીજલ ઉપાધ્યાયના સ્વરમાં વિનોદ જોશીનું ગીત.

0: વિકસિત ભારત 2047 ના સંકલ્પ સાથે ગુજરાત શિક્ષણમાં ગુણવત્તાની નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. નિપુણ ગુજરાત અભિયાન, નવા રાજ્ય અભ્યાસક્રમ અને સ્કૂલ ક્વોલિટી એસેસમેન્ટ એન્ડ એશ્યોરન્સ ફ્રેમવર્ક SQAAF દ્વારા શાળાઓમાં ગુણવત્તાયુક્ત શિક્ષણને વધુ સશક્ત બનાવવામાં આવી રહ્યું છે. ગુણોત્સવ શિક્ષણમાં શ્રેષ્ઠતાની નવી ઓળખ બની રહ્યું છે. વિકસિત ગુજરાતના પાયા મજબૂત બનાવતું ગુણવત્તાસભર શિક્ષણ, ગુણવત્તાયુક્ત શિક્ષણ, ઉજ્જવળ ભવિષ્ય. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. મજબૂત પાયો, ઉજ્જવળ ભવિષ્ય. નિપુણ ગુજરાત અભિયાન સાથે શિક્ષણમાં નવી ઉડાન. પાયાની સાક્ષરતા અને સંખ્યા જ્ઞાન દ્વારા દરેક બાળકને સક્ષમ બનાવવાનો સંકલ્પ. નિપુણ બાળક, નિપુણ ભારત. વાંચન, લેખન અને ગણનની આવશ્યક કુશળતાઓ સાથે બાળકોના સર્વાંગી વિકાસ તરફ એક મહત્વપૂર્ણ પગલું. નિપુણ શાળા, નિપુણ ગુજરાતથી સાકાર થઈ રહ્યું છે નિપુણ ભારતનું સ્વપ્ન. વિકસિત ગુજરાત, વિકસિત ભારત. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર. નવી આશાઓ, નવા સપનાઓ, નવા યુગના શિક્ષણની નવી દિશા. રાષ્ટ્રીય શિક્ષણ નીતિ 2020 આધારિત સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક SCF સાથે ગુજરાત શિક્ષણમાં નવી દિશા તરફ આગળ વધી રહ્યું છે. બાળકોના સર્વાંગી વિકાસને સમર્પિત આ અભ્યાસક્રમ જ્ઞાન, કૌશલ્ય, મૂલ્યો અને સર્જનાત્મકતાનો સમન્વય સાધે છે. ઉત્તમ શિક્ષણ, ઉજ્જવળ ગુજરાતના ધ્યેય સાથે સ્ટેટ કરિક્યુલમ ફ્રેમવર્ક શિક્ષણ વિભાગ ગુજરાત સરકારનું એક મજબૂત પગલું છે. શિક્ષણ વિભાગ, ગુજરાત સરકાર.
1: કાર્યક્રમના અંતમાં સાંભળીએ અવિનાશ વ્યાસનું ગીત ગૌરાંગ વ્યાસના સ્વરમાં.

0: આ સાથે ગેરફિલ્મી ગુજરાતી ગીતોનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. હવે થોડી જ ક્ષણોમાં બરાબર 8:45 હિન્દીમાં તેમજ 9 અંગ્રેજીમાં સમાચાર દિલ્હીથી રિલે કરીશું.
1: નમસ્કાર, આકાશવાણી સે સમાચાર સંધ્યા કે સાથ મેં પ્રિયંકા અરોડા.

કાર્યક્રમની શરૂઆતમાં આપે સાંભળ્યું બધાઈ હો ફિલ્મનું ગીત, દેવ નેગી અને હરજોત કૌરના સ્વરમાં. હવે સાંભળીએ દેવદાસ ફિલ્મનું ગીત, પંડિત બિરજુ મહારાજ, કવિતા કૃષ્ણમૂર્તિ અને માધુરી દીક્ષિતના સ્વરમાં.

હવે સાંભળીએ ફિલ્મ લગાનનું ગીત. ઉદિત નારાયણ, અલકા યાજ્ઞિક, શાન, સુખવિંદર, શંકર મહદેવન અને કિશોરી ગોવારીકરના સ્વરમાં.

લગાન ફિલ્મના આ ગીત સાથે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, પ્રસ્તુત છે પ્રાદેશિક સમાચાર વિભાગ દ્વારા વિશેષ કાર્યક્રમ 12 વર્ષ સુશાસનના.

નમસ્કાર, આકાશવાણી અમદાવાદ વડોદરા પ્રાદેશિક સમાચાર વિભાગ રજૂ કરે છે. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના 12 વર્ષના સફળ કાર્યકાળ અંગે વિશેષ શ્રેણી 12 વર્ષ સુશાસનના, જે અંતર્ગત પ્રસ્તુત છે ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા છે ગુજરાત ઉર્જા વિકાસ

0: નિગમ લિમિટેડના એમડી ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંચ.
1: નમસ્કાર શ્રોતા મિત્રો, આકાશવાણી અમદાવાદના આ વિશેષ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. 12 વર્ષ સુશાસનના આ શ્રેણી અંતર્ગત આજે આપણે વાત કરીશું એક એવા ક્ષેત્રની જ્યાં ગુજરાતે માત્ર નોંધપાત્ર કામગીરી જ નથી કરી પરંતુ દેશની આગેવાની પણ કરી છે. જી હા દોસ્તો, આપણે વાત કરી રહ્યા છીએ સૌર ઉર્જા ક્ષેત્રની. છેલ્લા 12 વર્ષોમાં ગુજરાત સૌર ઉર્જા ક્ષેત્રે એક મોડેલ સ્ટેટ તરીકે ઉભરી આવ્યું છે. તાજેતરમાં ગુજરાતને પ્રધાનમંત્રી સૂર્યઘર યોજનાના સફળ અમલીકરણ માટે સન્માનિત પણ કરવામાં આવ્યું છે. ત્યારે દોસ્તો, આ ગુજરાતની સૌર યાત્રા વિશે આપણને માહિતગાર કરવા આજે આપણી સાથે જોડાયા છે ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના મેનેજિંગ ડાયરેક્ટર શાલિની અગ્રવાલ મેમ. મેમ, ખૂબ ખૂબ સ્વાગત છે આપનું આજના કાર્યક્રમમાં.
2: થેન્ક યુ બેન, થેન્ક યુ સો મચ.
1: મેમ, છેલ્લા 12 વર્ષોમાં ગુજરાતનો જે પ્રવાસ છે સૌર ઉર્જા ક્ષેત્રનો એ બહુ જ અદભુત રહ્યો છે. ગામ હોય કે શહેર હોય, ઘરોના છતનો ઉપયોગ એક જમાનામાં માત્ર કપડાં કે પાપડ સુકાવવા માટે થતો હતો, પરંતુ આજે પરિસ્થિતિ બહુ બદલાઈ છે અને સોલર પેનલ આજે બધે ઉભા થયા છે. તો આ પ્રવાસ કેવી રીતે શરૂ થયો અને આ સફળતાના મુખ્ય આધારસ્તંભ આપની દ્રષ્ટિએ કયા રહ્યા છે?
2: ગુજરાત માટે ભારતના માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્ર મોદી સાહેબે સોલર ઉર્જાના માટેનું બીજ જ્યારે મુખ્યમંત્રી હતા સાહેબ, ત્યારથી જ એમને ગુજરાતમાં સોલર ઉર્જાની સ્થાપના કરી હતી. માનનીય વડાપ્રધાન શ્રી અત્યારે આખા ભારત દેશ માટે વિકસિત ભારત 2047 નું સંકલ્પ લીધું છે, જેમાં ભારત દેશને એક મોટી અર્થતાંત્રિક વ્યવસ્થા ઉભા કરવા માટે ભારત સરકાર કટિબદ્ધ છે. પણ આ ડેવલપમેન્ટ ક્લાઇમેટ એક્શન્સ મુજબ હોય અને એન્વાયરમેન્ટલ કન્ઝર્વેશન અને પ્રિઝર્વેશનના સાથે હોય, એમના માટે માનનીય વડાપ્રધાન શ્રી નેટ ઝીરો 2070 નું પણ સાથે સાથે સંકલ્પ લીધું છે. અને આ બંને ઇનિશિયેટિવમાં માનનીય મુખ્યમંત્રી શ્રી, માનનીય ઉપમુખ્યમંત્રી શ્રી અને માનનીય મંત્રી શ્રી ઉર્જા અને બધા જ ગુજરાતના લોકો મળીને વિકસિત ગુજરાત 2047 અને નેટ ગુજરાત માટે પ્રયત્નો કરી રહ્યા છે. જ્યારે મોદી સાહેબ અહીંયા મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે સોલર ઉર્જાના ક્ષેત્રમાં ચારણકાનું એક પ્રોજેક્ટ સ્થાપિત કરવામાં આવ્યું હતું અને ભારત દેશમાં સૌથી પહેલું સોલર પાર્ક વાળું પ્રોજેક્ટ હતું, જ્યાંથી સૌર ઉર્જા ઉત્પાદન કરવા માટે અને જીવવીએનએલ ઉર્જાને ખરીદવા માટેની શરૂઆત કરવામાં આવેલ હતી. અને મોદી સાહેબના વખતે જ જમીનનો ઉપયોગ કેવી રીતે સારી રીતે સૌર ઉર્જા માટે કરી શકાય, એમના માટે જો કેનાલ હોય છે, આ કેનાલ ટોપ સોલર પ્રોજેક્ટની પણ સ્થાપના કરવામાં આવેલ હતી. એટલે તે વખતે બહુ જ વર્ષો પહેલા ખૂબ ઇનોવેટિવ અને ટેકનોલોજીના ક્ષેત્રમાં ખૂબ આગળ કહી શકાય એવા રીતના પ્રોજેક્ટથી શરૂઆત કરવામાં આવી હતી. ત્યાર પછી સોલર પોલિસી આવી. માનનીય મોદી સાહેબ જ્યારે મુખ્યમંત્રી હતા ત્યારે પહેલી વાર ક્લાઇમેટ ડિપાર્ટમેન્ટની પણ સ્થાપના કરવામાં આવી. એટલે એવા ઘણા બધા ઇનિશિયેટિવ ચાલુ થયા અને હવે ભારત સરકારશ્રીની અને ગુજરાત સરકારશ્રીની સોલર પાર્કના ક્ષેત્રમાં, નોન સોલર પાર્કના ક્ષેત્રમાં લોકોને સાથે જોડીને કેવી રીતે આ દિશામાં આગળ વધી શકાય, આ બધું જોડીને ખૂબ મોટા પાયા ઉપર કામ થઈ રહ્યા છે. અને મને કહેતા આનંદ થાય છે અને ગર્વ પણ થાય છે કે ગુજરાત અત્યારે સમગ્ર ભારત દેશમાં રિન્યુએબલ એનર્જીની કેપેસિટીમાં ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે, વિન્ડ એનર્જીના ક્ષેત્રમાં પ્રથમ સ્થાન ધરાવે છે, સોલર રૂફટોપની દિશામાં આખા ભારત દેશમાં પ્રથમ સ્થાન ધરાવે છે અને સોલર ઉર્જાની કેપેસિટીમાં અત્યારે ગુજરાત સમગ્ર ભારત દેશમાં બીજા ક્રમે છે.
1: બરાબર. મોટા પ્રોજેક્ટની સાથે સાથે સામાન્ય માણસને પણ હરિત ઉર્જા કે સોલર સાથે ગુજરાતે જોડ્યા છે અને મને લાગે છે કે ખરેખર મોટી સિદ્ધિ છે. તો તાજેતરમાં જે પ્રધાનમંત્રી સૂર્યઘર મફત વીજળી યોજના હેઠળ ગુજરાતને સન્માનિત કરવામાં આવ્યું છે એના સારી કામગીરી માટે, તો આ સિદ્ધિ વિશે અમને થોડુંક જણાવજો કે કેટલા લોકોએ આ યોજનાનો અત્યાર સુધી લાભ લીધો છે અને શું કામગીરી ગુજરાતમાં પર્ટિક્યુલરલી આ સ્કીમ અંગે થઈ છે.
2: માનનીય વડાપ્રધાનશ્રીએ આ જો સોલર ઉર્જાનું અભિયાન છે એમને જન અભિયાન બનાવવા માટેની એમને ઝુંબેશ સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. આ અંતર્ગત ભારત સરકાર અને ગુજરાત સરકાર વિવિધ પ્રકારના ઇન્સેન્ટિવ્સ અને સબસિડીઝ પીએમ સૂર્યઘરની સ્કીમમાં આપે છે અને એમના કારણે ખૂબ અવેરનેસ પણ સમગ્ર ભારત દેશમાં અને ગુજરાત રાજ્યમાં થયું છે અને એમના કારણે અત્યારે ગુજરાત રાજ્યમાં 10 લાખનું ટાર્ગેટ આપવામાં આવ્યું છે માર્ચ 2027 સુધી.

0: પણ અત્યારે સુધીમાં 7 લાખથી પણ ઉપરના સોલર રૂફટોપના ઇન્સ્ટોલેશન્સ ઓલરેડી થઈ ગયા છે અને આ હાઈએસ્ટ સિદ્ધિ છે જે કોઈ રાજ્ય સમગ્ર ભારત દેશમાં હાથ ધરી છે. એટલે ગુજરાત રાજ્યમાં 7 લાખથી ઉપર જો રૂફટોપ ઇન્સ્ટોલેશન થયા છે એમના માટે ગુજરાત રાજ્યને પીએમ સૂર્ય ઘર એક્સેલન્સ એવોર્ડ આપવામાં આવ્યું હતું. હાલ મે માસ જો હતું 2026 નું ત્યારે સમગ્ર ભારત દેશમાં પીએમ સૂર્યઘર માટેની ઝુંબેશ કરવામાં આવી હતી અને આમાં 4 જુદી જુદી કેટેગરીઝ હતી જેના અંતર્ગત વેન્ડર રજીસ્ટ્રેશન કરવાનું છે, મેક્સિમમ એપ્લિકેશન્સ કરવાનું, સોલર રૂફટોપ ઇન્સ્ટોલ કરવાનું, ઇન્સ્પેક્શન કરવાનું, એવી 4 કેટેગરીઝ હતી અને જુદી જુદી રાજ્યોની કેટેગરીઝ બનાવવામાં આવી હતી. આમાં પણ ગુજરાત રાજ્યએ તમામ કેટેગરીઝમાં ટોપ કર્યું છે અને એમને 4 અવોર્ડ્સ ભારત સરકાર દ્વારા ગુજરાત રાજ્યને આપવામાં આવ્યા છે.
1: ખૂબ ખૂબ અભિનંદન મેમ આ સિદ્ધિ બદલ આપનો. મારે એક પ્રશ્ન પૂછવાનો છે, બહુ સિમ્પલ પ્રશ્ન છે કે સામાન્ય લોકો માટે, ગામડામાં રહેતા લોકોની આપણે વાત કરીએ તો સૌર ઉર્જા એમના માટે મહત્વની છે અને ગામડામાં રહેતા જે લોકો છે એને આ યોજનાથી શું ફાયદો થઈ શકે એમ છે, અને જો કોઈ પરિવાર ખરેખર પોતાના ઘરની છત પર સોલર પેનલ લગાવવા ઈચ્છતો હોય તો એને સરકાર તરફથી કેવી રીતે મદદ મળે છે અને શું કરવું જોઈએ?
0: હું પહેલા વાત કરીશ કે સરકારશ્રી તરફથી શું મદદ મળે છે. અત્યારે સરકારશ્રી તરફથી એમને સબસિડી આપવામાં આવે છે. એટલે 1 કિલોવોટ નું હોય તો 30,000 રૂપિયાની સબસિડી, 2 કિલોવોટ નું હોય તો 60,000 રૂપિયા અને 3 કિલોવોટ નું હોય તો 78,000 રૂપિયાની સબસિડી આપવામાં આવે છે. આમાં એડિશનલ સબસિડી નેટ મીટરિંગ ચાર્જ માટે પણ આપવામાં આવે છે. એટલે અપ્રોક્સિમેટલી 3,000 રૂપિયા જેટલી એડિશનલ સબસિડી આપવામાં આવે છે. અત્યારે સુધીમાં 5,200 કરોડ જેટલા સબસિડી આ યોજનામાં ઓલરેડી આપી દેવામાં આવેલ છે. હવે લોકો માટે આ ખૂબ જ ઉપયોગી છે, કેમ કે અત્યારે ગરીબ માણસ હોય કે મધ્યમ વર્ગના માણસ હોય, વીજળીનું જો બિલ છે એક ખૂબ જ એમનું જો બજેટ માટેનું ખૂબ જ એક વીજળીનું બિલ માટેનું એક પ્રોબ્લેમ હોય છે. જો આપણે પીએમ સૂર્ય ઘર રૂફટોપ ઉપર ઇન્સ્ટોલ કરીએ તો 300 જેટલી યુનિટ એમને મંથલી ફ્રી મળે છે. અને અત્યારે આપ જોશો તો મોટા ભાગના જો લોકો છે, ફાર્મર્સ છે કે લોકો છે જેમને ઇન્સ્ટોલ કર્યું છે, એમાં 80% કન્ઝ્યુમર્સ નું વીજળીનું બિલ ઝીરો થઈ ગયું છે. એટલે ગ્રીન એનર્જી, ક્લીન એનર્જી અને પોતાના જ ડોર સ્ટેપ ઉપર આ એનર્જી મળી શકે છે, વીજળીનું બિલ ઓછું થઈ જાય છે. અને આપ જોઈ રહ્યા છો કે ઈરાન વોર વગેરે અને એવી ઘણી અનસર્ટેનિટીઝ હોય છે, જ્યારે આ આપણે સેલ્ફ સફિશિયન્સી હોય રિન્યુએબલ એનર્જી ઉપર તો આપના માટે ખૂબ સારું રહે છે.
1: ખરેખર ખેડૂત હોય કે સામાન્ય પરિવાર હોય, એક ઉર્જાની બાબતમાં આત્મનિર્ભર બની શકે એવી આ યોજના છે. તો ઘરેલુ ગ્રાહકોની જેમ ખેડૂતોને ખેતરોમાં પણ સૌર ઉર્જાને પ્રોત્સાહન આપવા માટે ઘણી બધી યોજનાઓ છે, એમાં કુસુમ યોજના, પીએમ કુસુમ યોજનાનો ઉલ્લેખ થાય છે. તો શું આ યોજના હેઠળ ખેડૂતોને લાભ મળે છે અને શું પ્રગતિ અત્યાર સુધીમાં આપણે ગુજરાતની વાત કરીએ તો આ યોજના અંતર્ગત થઈ છે?
0: પીએમ કુસુમ યોજના ખેડૂતો માટે પણ એક ખૂબ સારી સ્કીમ છે, સાથે સાથે આખા રાજ્ય માટે એગ્રીકલ્ચરને કેવી રીતે સોલરથી જોડી શકાય એમના માટેની ખૂબ સારી યોજના છે. ખાસ કરીને જે લોકો ટ્રાઇબલ એરિયાઝમાં રહે છે અથવા તો રિમોટ એરિયાઝમાં ખેતી કરે છે, જ્યાં ગ્રીડ પહોંચવામાં કોઈ પ્રશ્ન છે અથવા ગ્રીડ થી જોડાયેલા નથી, ત્યાં ઓફ ગ્રીડ સોલર પંપ આ એક પીએમ કુસુમ યોજનાનું કોમ્પોનેન્ટ છે, જેના અંતર્ગત ખેડૂતોને ઓફ ગ્રીડ સોલર પંપ લગાવવા માટે સબસિડીઝ આપવામાં આવે છે. આ સબસિડીમાં અત્યારે સુધી 22,800 જેટલા ફાર્મર્સે, ખેડૂતોએ સોલર પંપ વિકસાવ્યા છે. અને સૌથી મોટો ફાયદો થાય છે કે જો ડીઝલની કોસ્ટ છે એ બચી જાય છે અને એમને ખૂબ સસ્તી વીજળીના થ્રુ આ સોલર પંપ ઓપરેટ કરી શકે છે. આમાં ટ્રાઇબલ એરિયા, નોન ટ્રાઇબલ એરિયામાં જુદી જુદી સબસિડીઝ આપવામાં આવે છે. નોન ટ્રાઇબલ એરિયામાં 30% ભારત સરકાર તરફથી, 30% ગુજરાત સરકાર તરફથી અને 40% ખેડૂતનું કોન્ટ્રીબ્યુશન હોય છે. ટ્રાઇબલ અને ફોરેસ્ટ એરિયામાં ખેડૂતોનું કોન્ટ્રીબ્યુશન ઝીરો છે, એમને કોઈ કોન્ટ્રીબ્યુશન કરવાનું નથી. 30% ભારત સરકારથી અને 70% ગવર્મેન્ટ ઓફ ગુજરાત થી, યાની 100% એમને સબસિડી સરકારશ્રી તરફથી આપવામાં આવે છે. નોન ટ્રાઇબલ એરિયાના લોકો છે પણ ફોરેસ્ટ એરિયામાં રહે છે, એમને 30% ભારત સરકાર

0: 70% ગુજરાત સરકાર અને ફાર્મરને જો કોન્ટ્રીબ્યુશન કરવાનું છે, ફક્ત અને ફક્ત ફિક્સ્ડ ચાર્જ માટેનું કોન્ટ્રીબ્યુશન કરવાનું છે. બીજું પીએમ કુસુમમાં એક ખૂબ સારું કોમ્પોનન્ટ છે ફીડર લેવલ સોલરાઇઝેશનનું. આમાં જો ફીડર્સ હોય છે એના ઉપર પણ લોકો સોલર પેનલ્સ નું ડેવલપમેન્ટ કરી શકે છે અને અત્યારે સુધી 4,18,000 ખેડૂતોને એમના કારણે ફાયદો થયો છે. આમાં 1,840 જેટલા એગ્રીકલ્ચર ફીડર્સ ને આવરી લેવામાં આવ્યા છે અને 963 મેગાવોટ જેટલું સોલર એનર્જી સ્કીમમાં ઉત્પાદન કરવામાં આવી રહી છે. આમાં પણ સબસિડી મળે છે, 1 કરોડ રૂપિયા પર મેગાવોટની સબસિડી જે લોકો પ્લાન્ટ એસ્ટાબ્લિશ કરે છે ફીડર લેવલ સોલરાઇઝેશનમાં એમને મળે છે. અને અત્યારે સુધી સરકારશ્રી તરફથી ખૂબ માતબર રકમ 1,011 કરોડ રૂપિયા આ સ્કીમમાં આપવામાં આવ્યા છે. એમના સિવાય એક ત્રીજું કોમ્પોનન્ટ જે છે પીએમ કુસુમમાં, એ જો નાના પ્લાન્ટ કોઈને લગાવવાનું હોય એ લોકો પણ 2 મેગાવોટ સુધીનું પ્લાન્ટ લગાવી શકે છે. એમના કારણે શું થયું છે કે પહેલા આપણે કહેતા હતા કે ખેતી અને ડેરી આ બંનેના કારણે ખેડૂતોને આવક થઈ રહી છે, પણ હવે આપ જોઈ શકશો કે આ જો સોલર ફાર્મ્સ આ પીએમ કુસુમ યોજનામાં લગાવવાથી નાના નાના ખેડૂત પર પોતાની જમીનમાં કે મધ્યમ ક્લાસના લોકો પણ આ સોલર પ્લાન્ટ લગાવીને એમના થકી આર્થિક ઉપાર્જન કરી રહ્યા છે. તો રિન્યુએબલ એનર્જી તો મળી જ રહી છે, સસ્તા ભાવે મળી રહી છે, પણ સાથે સાથે એ વધારાની એનર્જી ગ્રીડમાં નાખીને એ લોકો વધારાનું આર્થિક ઉપાર્જન પણ કરી રહ્યા છે.
1: બરાબર, ખરેખર બહુ ભવિષ્યલક્ષી આપણે કહી શકીએ એવી આ યોજનાઓ છે. કારણ કે જેમ આપણે અગાઉ પણ ઉલ્લેખ કર્યો કે મધ્ય પૂર્વમાં હમણાં જે સંઘર્ષ થયો હતો એની પણ અસર આપણા ગુજરાતના અને ભારતના ઉર્જા ક્ષેત્ર પર પડી હતી. તો ઉર્જા ક્ષેત્રે આત્મનિર્ભર બનાવવાની નેમ સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પણ ચાલી રહ્યા છે અને ઘણી વખત એમના બોલવામાં ઉલ્લેખ થતો હોય છે કે આગામી સમયમાં ગુજરાતને અને ભારતને ઉર્જા ક્ષેત્રે આપણે આત્મનિર્ભર બનાવવું હોય તો સૌર ઉર્જા અને પવન ઉર્જા બંને ઉપર એ બહુ ફોકસ કરતા હોય છે અને એ જ દિશામાં આપણા ગુજરાતમાં ખાવડામાં જે હાઇબ્રિડ રિન્યુએબલ એનર્જી પાર્ક વિકસાવવામાં આવી રહ્યું છે એના વિશે આપ શું કહેશો કે કેવી રીતે આગામી સમયમાં એક ગેમ ચેન્જર સાબિત થશે ગુજરાતની વાત કરીએ તો?
0: ગુજરાતનું બહુ જ એમની જો જ્યોગ્રાફિકલ લોકેશન અને ગુજરાતનું જો વાતાવરણ છે એ રિન્યુએબલ એનર્જી માટે ખૂબ જ સારું રાજ્ય છે. અને આપ જોશો કે અહીંયા સૌથી મોટી કોસ્ટ લાઈન છે, કચ્છ જેવું એક ખૂબ મોટું ત્યાં લેન્ડ છે જેમને પહેલા અગાઉ વેસ્ટલેન્ડ તરીકે ઓળખાતું હતું, પણ અત્યારે આ લેન્ડ રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં આખા ભારત દેશનું સૌથી હાઈ પોટેન્શિયલ એરિયા તરીકે ઓળખવામાં આવી રહ્યું છે. અને એમનું એક મુખ્ય કારણ છે કે ખાવડા જેવું એક ખૂબ મોટું પ્રોજેક્ટ ત્યાં કચ્છમાં વિકસાવવામાં આવી રહ્યું છે. અત્યારે એ જો પ્રોજેક્ટ છે ખૂબ યુનિક છે કેમ કે સૌથી મોટી 37 ગીગાવોટ ક્ષમતા વાલુ આ પ્રોજેક્ટ વિકસાવવામાં આવી રહ્યું છે, જે ભારત દેશમાં જ નહીં પણ વિશ્વમાં એક ખૂબ મોટું રિન્યુએબલ એનર્જી પાર્ક તરીકે ઓળખવામાં આવશે. બીજું કે આ એક હાઇબ્રિડ પાર્ક છે, ત્યાં સૌર ઉર્જાના ઉત્પાદન સાથે વિન્ડ એનર્જી નું પણ ઉત્પાદન થશે અને આવનાર ભવિષ્યમાં બેટરી એનર્જી સ્ટોરેજમાં પણ ખાવડામાં ખૂબ સારો કામો થશે. તો એક હાઇબ્રિડ અને રિલાયબલ પાવર, અશ્યોર્ડ પાવર, 24x7 પાવર લોકોને મળી શકે અને ખૂબ ઓછી સસ્તી દરે આ રિન્યુએબલ એનર્જી લોકોને મળી શકે એમના માટેનું એક પાર્ક છે. અને ત્રીજી વસ્તુ કે ખાવડા કચ્છમાંથી આ જો પાવર છે એ ગુજરાત રાજ્યને તો પૂરું પાડવામાં આવશે જ, પણ સાથે સાથે અહીંયાથી પાવર ભારત દેશના બીજા રાજ્યોમાં પણ લઈ જવામાં આવશે. એટલે ખૂબ વૃહદ નેટવર્ક ખાવડાથી લઈને દેશના અન્ય રાજ્યો સુધી બનાવવામાં આવી રહ્યું છે, જેથી ગુજરાત પોતે તો રિન્યુએબલ એનર્જીનું ઉત્પાદન કરશે જ, પણ સાથે સાથે બીજા રાજ્યોને પણ રિન્યુએબલ એનર્જી પૂરું પાડવામાં ખૂબ અગત્યનું સ્થાન ધરાવશે એમાં ખાવડાનું આ પ્રોજેક્ટ ખૂબ મોટું મહત્વનું રોલ ભજવશે.
1: નહીં, ચોક્કસ આપણે કહી શકીએ કે આગામી સમયમાં આપણા દેશની જ ઊર્જા સુરક્ષામાં ખાવડાનું એક યોગદાન હશે. પણ આટલા મોટા પ્રોજેક્ટ્સને જ્યારે આપણે સંભાળતા હોઈએ, એનું મેન્ટેન કરતા હોઈએ, ત્યારે ગ્રીડ મેનેજમેન્ટ પણ એટલું જ મહત્વનું હોય છે. તો જ્યારે આપણે સોલાર એનર્જી હોય કે વિન્ડ એનર્જી હોય એનું વિસ્તરણ કરી રહ્યા છે, તો આપણા ગ્રીડ મેનેજમેન્ટ માટે કે

0: એનર્જી સ્ટોરેજના ક્ષેત્રમાં કયા કયા નવા પગલાં આગામી સમયમાં ગુજરાત સરકાર દ્વારા ભરવામાં આવશે?
1: માનનીય મોદી સાહેબનું એક વિઝન હતું કે ગુજરાતના ખેડૂતોને દિવસમાં પાવર આપવું જોઈએ, જેથી કે એ લોકો સરળતાથી ખેતી કરી શકે. અને એમના માટે ગુજરાત રાજ્યમાં ખૂબ મોટા પાયા ઉપર એગ્રીકલ્ચર ફીડર્સ ગામે ગામ લગાવવામાં આવ્યા હતા. અને જે સોલર ઉર્જાનું ઉત્પાદન અત્યારે ગુજરાત રાજ્યમાં થઈ રહ્યું છે દિવસમાં, એ સોલર ઉર્જાનું ખેતરો સુધી પહોંચાડી શકાય એમના માટે એગ્રીકલ્ચર ફીડર અને ગ્રીડના માધ્યમથી આ ખેડૂતોને વીજળી આપવામાં આવી રહી છે. આ એક ખૂબ મોટું પગલું છે સમગ્ર ભારત દેશમાં, જ્યાં ગુજરાત રાજ્યે 98-99% જેટલા ખેડૂતોને દિવસમાં વીજળી આપવા માટે ઓલરેડી આવરી લીધા છે. અને બાકીનું જો કામ બાકી રહ્યું છે એ પણ ઝડપથી ટૂંક સમયમાં પૂરું કરવામાં આવશે. એટલે પહેલા જો રાત્રે કે દિવસે મતલબ રોટેશન વાઇઝ વીજળી આપવામાં આવતી હતી એમના સિવાય, હવે વીજળી દિવસમાં જ ખેડૂતોને આપવામાં આવી રહી છે. અને આમાં ફીડર, ગ્રીડ અને આ જો બધા પ્રોજેક્ટ છે એમનું એફિશિયન્ટ ઇન્ટિગ્રેશન એ ખૂબ મોટું ભાગ ભજવી રહ્યું છે. એમના સિવાય હવે રિન્યુએબલ એનર્જી સોલર આવર્સમાં જ ના મળે, પણ એમના સિવાય પણ 24/7 ઇન્ડસ્ટ્રીઝને એનર્જી મળે, કમર્શિયલ એસ્ટાબ્લિશમેન્ટને મળે, બીજા પણ કોઈ પણ ડેટા સેન્ટર્સ વગેરે જો ભવિષ્યમાં આવવાના છે એમના માટે પણ મળે. એમના માટે હવે ગુજરાત સરકાર સ્ટોરેજ ઉપર ધ્યાન મૂકી રહી છે. અને આમાં બેટરી એનર્જી સ્ટોરેજ સિસ્ટમ, પંપ સ્ટોરેજ સિસ્ટમ, જેના થકી રાત્રે પણ સાંજે પણ આ સોલર એનર્જીને લોકો સુધી પહોંચાડી શકાય એમના માટેના વૃહદ કામગીરી કરવામાં આવી રહી છે. બેટરી એનર્જી સ્ટોરેજ અંતર્ગત ઘણા બધા પ્રોજેક્ટ્સ ના ટેન્ડર્સ અત્યારે કરવામાં આવ્યા છે, ઘણા કમિશન થયા છે અને બીજા કમિશન થવા જઈ રહ્યા છે. પણ ગુજરાત રાજ્યે બેટરી એનર્જી સ્ટોરેજ ના ક્ષેત્રમાં પણ સમગ્ર ભારત દેશમાં આમાં પહેલ કરી છે. અને એ એનર્જીને લોકો વધારે ને વધારે દિવસે કન્ઝ્યુમ કરે, કેમ કે જનરેશન પણ ઇમ્પોર્ટન્ટ છે, પણ લોકો પણ એમના સાથે સાથે જ્યારે જનરેશન થઈ રહ્યું છે ત્યારે એ લોકો પણ કન્ઝમ્પશન કરે. એમના માટે બધા કન્ઝ્યુમર્સ જો 11 થી 4 ના વચ્ચે એનર્જી કન્ઝ્યુમ કરે તો એમને 60 પૈસા જેટલું રિબોટ આપવામાં આવે એવું પણ પોલિસી કરવામાં આવી છે.
0: બરાબર મેમ, આપણે જે વાત કરી કે રિન્યુએબલ એનર્જીનું આજે ગુજરાતમાં બહુ મોટા પાયે વિસ્તરણ થઈ રહ્યું છે, તો આપણે ગુજરાતના યુવાનોની વાત કરીએ, રોજગારીની વાત કરીએ કે ઇન્વેસ્ટમેન્ટની વાત કરીએ, તો ઓવરઓલ ગુજરાતના સ્થાનિક અર્થતંત્રને આ બધા પ્રોજેક્ટથી, ખાસ કરીને આરીથી, શું ફાયદો કે શું પ્રોત્સાહન અત્યારે મળી રહ્યું છે?
1: મને લાગે છે કે આ સોલર ઉર્જા અને પવન ઉર્જા અને રિન્યુએબલ એનર્જી આ બધાએ દેશના ગુજરાત રાજ્યના નાના નાના ગામડાઓ, નાના નાના જો કસ્બા છે, ટાઉન્સ છે, નાની સિટીઝ છે, ત્યાં એક અભૂતપૂર્વ આ લોકોએ આર્થિક અર્થતંત્ર માટે ખૂબ નવી સિદ્ધિઓ હાંસલ કરી છે. જેમને આપણે પહેલા વેસ્ટ લેન્ડ કહેતા હતા અને જ્યાં ખેતીનું કોઈ સ્કોપ નહીં હતું, સપોઝ કે બનાસકાંઠા, કચ્છ, સૌરાષ્ટ્રના જો જિલ્લાઓ છે, અત્યારે ત્યાં રિન્યુએબલ એનર્જીના માધ્યમથી આ જો લેન્ડ કોસ્ટ છે, લેન્ડ વેલ્યુઝ છે, એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. ત્યાંની જો લેન્ડ છે એ ખૂબ ઇમ્પોર્ટન્ટ થઈ ગઈ છે. અને આપ જોઈ શકો છો કે વેસ્ટ લેન્ડ ઉપર ખૂબ મોટા મોટા સોલર પાર્ક અને વિન્ડ પાર્ક આવી રહ્યા છે. અને એમના કારણે જેની આ જમીનો હતી એમને ખૂબ સારી આવક લીઝના માધ્યમથી, રેન્ટના માધ્યમથી ત્યાં મળી રહી છે. તો એક નવું આવકનું સ્ત્રોત ત્યાં લોકો માટે ઉભું થયું છે. સાથે સાથે આ જો લેન્ડ છે હવે વેલ્યુએબલ લેન્ડ થઈ ગઈ છે. બીજી વસ્તુ કે જે પણ નાના નાના ગામડાઓમાં વેસ્ટ લેન્ડમાં આ બધા પાર્ક્સ ડેવલપ થઈ રહ્યા છે, ત્યાં ખૂબ સારું ઇન્ફ્રાસ્ટ્રક્ચર પણ ડેવલપ થઈ રહ્યું છે. રોડ, પાણીની વ્યવસ્થા, ગટરની વ્યવસ્થા, લાઇટ્સની વ્યવસ્થા, ત્યાં વસ્તી હવે ધરાવતા ક્ષેત્ર આવી ગયા છે, સ્કૂલ્સ, હોસ્પિટલ્સ, તો એક આખું જો ઇકોસિસ્ટમ છે ત્યાં ડેવલપ થઈ રહ્યું છે. ત્રીજું, ત્યાંથી પહેલા લોકોને માઇગ્રેટ કરવું પડતું હતું રોજગારી માટે, પણ હવે ત્યાં જ એટલી બધી તકો ઉપલબ્ધ થઈ રહી છે કે લોકો યા તો આ ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે અથવા તો પોતાનું પણ નાના નાના પાર્ક ત્યાં સ્ટેબ્લિશ કરી રહ્યા છે.

0: આપને એક સિમ્પલ હું દાખલો આપું છું કે આ જો ડિસ્ટ્રિબ્યુટેડ રિન્યુએબલ એનર્જી પ્રોગ્રામ છે, જેમાં કોઈ પણ વ્યક્તિના પાસે જમીન હોય, એ વ્યક્તિ પોતાના જમીનમાં જ્યાં કનેક્ટિવિટી છે ત્યાં નાના નાના સોલર પાર્ક ઊભું કરી શકે છે, અને એમની જો એનર્જી છે એ જીયુવીએનએલ તરફથી ખરીદવામાં આવે છે. 2 રૂપીઝ 76 પૈસા એમને આપવામાં આવે છે સોલર એનર્જી માટે, અને વિન્ડ એનર્જી માટે 3.17 રૂપિયા આપવામાં આવે છે. આપ જોઈ શકો છો કે નાના પરિવારના લોકો, મધ્યમ વર્ગના લોકો, ગરીબ લોકોએ આ પ્રોજેક્ટ થકી એ લોકોએ નાના નાના પ્લાન્ટ સ્થાપિત કર્યા, અને અત્યારે હજારો લાખો રૂપિયાની એમની ઇન્કમ વાર્ષિક થઈ ગઈ છે. એટલે આ ક્ષેત્રમાં ખૂબ સારી તકો ઉપલબ્ધ થઈ રહી છે, અને ગુજરાત ફક્ત રિન્યુએબલ એનર્જીના સ્થાપવામાં જ નહીં પણ એમના મેન્યુફેક્ચરિંગમાં પણ આગળ સ્થાન ધરાવે છે. સોલર પેનલ્સ જો મેન્યુફેક્ચર થઈ રહ્યા છે આ ગુજરાત રાજ્યમાં થઈ રહ્યા છે, અને ગુજરાત રાજ્યમાં દેશની ટોપ કંપનીઝ સોલર પેનલ્સ બનાવી રહી છે, અને અહીંયાથી સોલર પેનલ બનાવીને ફક્ત ગુજરાત રાજ્યને નહીં પણ આખા ભારત દેશને અને એક્સપોર્ટ પણ કરી રહી છે, અને એમના કારણે પણ લોકોને રોજગારીની, સ્કિલની અને ફાઇનાન્શિયલના દૃષ્ટિથી પણ નવી જો તકો છે સર્જન થઈ રહી છે. સાથે સાથે વિન્ડ એનર્જીમાં ટર્બાઇન બનાવવાનું, બ્લેડ્સ બનાવવાનું, ટાવર બનાવવાનું, આ તમામ કામોની મોટી મોટી કંપનીઓ ગુજરાતમાં આ બધું કામ કરી રહી છે, મેન્યુફેક્ચરિંગ કરી રહી છે. એટલે મેન્યુફેક્ચરિંગનું પણ એક સપ્લાય ચેઇનનું અને એન્ડ ટુ એન્ડ જો ઇન્ટિગ્રેશન છે, આમાં ગુજરાત રાજ્યમાં તમામ પ્રકારની અત્યારે કામગીરી થઈ રહી છે.
1: બરાબર. મતલબ રિન્યુએબલ એનર્જી ને આપણે વાત કરીએ તો આખી ઇકોસિસ્ટમ, મતલબ ઉત્પાદન થી માંડીને એને ડિસ્ટ્રીબ્યુટ કરવા સુધીની આજે ગુજરાતમાં ઉભી થઈ રહી છે. તો આગામી
0: બિલકુલ
1: 5 થી 10 વર્ષની આપણે વાત કરીએ તો શું વિઝન સાથે આજે ગુજરાત સરકાર ચાલી રહી છે, આપણે હરિત ઉર્જા, ગ્રીન એનર્જી ની વાત કરીએ તો?
0: સમગ્ર ભારત દેશ માટે માનનીય પ્રધાનમંત્રીશ્રીએ 2030 સુધી 500 ગીગાવોટ રિન્યુએબલ એનર્જીનું લક્ષ્યાંક લીધું છે. આમાં મને જણાવતા આનંદ થાય છે કે ગુજરાત રાજ્યનું ખૂબ મોટું લક્ષ્યાંક છે 100 ગીગાવોટનું. 500 ગીગાવોટમાંથી 100 ગીગાવોટ, યાની કે ગુજરાત રાજ્ય 2030 સુધીમાં 20% જેટલું રિન્યુએબલ એનર્જી ગુજરાત રાજ્યમાંથી આવે એવું પરિકલ્પના રાજ્યમાં છે. પણ અત્યારે તો આપણે 2026માં છીએ,
1: બરાબર.
0: 50 ગીગાવોટ સુધી આપણે ઓલરેડી પહોંચી ગયું છે, ગુજરાત રાજ્ય ઓલરેડી પહોંચી ગયું છે 50 ગીગાવોટ. 2030 સુધી 100 ગીગાવોટ કરવાનું છે, 50 ગીગાવોટ ઓલરેડી ગુજરાત રાજ્યએ લક્ષ્યાંક હાંસલ કરી લીધું છે.
1: બરાબર.
0: યાની કે ગુજરાત રાજ્ય વિન્ડ એનર્જી હોય કે સોલર એનર્જી હોય, ખૂબ ઝડપથી આ ક્ષેત્રમાં આગળ વધી રહ્યું છે. આવનાર ભવિષ્યમાં પણ ઉત્પાદન માટે તો ગુજરાત પોતાનું ટાર્ગેટ ટાઈમ પહેલા સિદ્ધ કરશે જ, 2030 પહેલા જ સિદ્ધ કરશે. પણ સાથે સાથે આ રિન્યુએબલ એનર્જી લોકોને 24 કલાક મળી શકે, દરેક માસમાં, માનસૂન હોય કે વિન્ટર્સ હોય કે સમર્સ હોય, કોઈ પણ વેધરની ચિંતા કર્યા વગર લોકોને આ એનર્જી મળી શકે, એમના માટે FDRE, ફર્મ અને ડિસ્પેચેબલ રિન્યુએબલ એનર્જી, એમના ક્ષેત્રમાં હવે ગુજરાત આગળ વધી રહ્યું છે, જેમાં બેટરી એનર્જી સ્ટોરેજ, પંપ સ્ટોરેજ, આ તમામ થકી ગુજરાત આગળ વધશે. સાથે સાથ એમના માટેના ગ્રીડ ઓગમેન્ટેશન, ટ્રાન્સમિશન ઓગમેન્ટેશન, લોકોને ઓર સારી રીતે કેવી રીતે જોડી શકાય, અને સાથે સાથે જો એનર્જી ઉત્પાદન થઈ રહ્યું છે આમાં ડીઝલ અને પેટ્રોલની જગ્યા ઇલેક્ટ્રિક વ્હીકલ્સનું જો ઉપયોગ છે, કુકિંગ, ઇલેક્ટ્રિક ઇન્ડક્શન કુકિંગનો ઉપયોગ છે, ઇલેક્ટ્રિક વ્હીકલ માટેની જો ચાર્જિંગ વ્યવસ્થાઓ છે, એટલે જનરેશનના સાથે સાથે ડિમાન્ડ પણ પેરેલલી કામ કરવામાં આવશે. એટલે ગુજરાત રિન્યુએબલ એનર્જીના ક્ષેત્રમાં સમગ્ર ભારત દેશમાં ઉત્પાદન, મેન્યુફેક્ચરિંગ ના સાથે સાથે ડિમાન્ડ માટે પણ આગળ કામ કરશે.
1: નહીં, ચોક્કસ. મેમ, રિન્યુએબલ એનર્જીની જે આ ઝુંબેશ છે આખા ગુજરાતમાં જે ચાલી રહી છે, એમાં ભાગીદાર બનવા માટે આપનો શું સંદેશ રહેશે આ ગુજરાતના યુવાનો, ઉદ્યોગકારો અથવા તો સામાન્ય લોકો માટે?
0: હું કહેવા માંગીશ કે ગુજરાત એક ખૂબ જ પ્રોગ્રેસિવ રાજ્ય ભારત દેશમાં જ નથી પણ સમગ્ર વિશ્વમાં છે. આજે કહેવામાં આવે છે કે જ્યાં ના વસે રવિ ત્યાં વસે ગુજરાતી, મતલબ કે દૂર દૂરના કોઈ પણ દેશ હોય કે ભારત દેશનું કોઈ પણ જગ્યા હોય, ગુજરાતના લોકો ખૂબ

0: સારી રીતે પોતાના ક્ષેત્રમાં, જે પણ ક્ષેત્રમાં છે, સ્પોર્ટ્સમાં કે ધંધામાં કે એજ્યુકેશનમાં, સમગ્ર વિશ્વમાં ખૂબ સારી કામગીરી કરી રહ્યા છે. આજે આપ સમગ્ર ભારત દેશમાં અથવા વિશ્વમાં જોશો તો એનર્જીમાં સેલ્ફ રિલાયન્સ એમની વાત દરેક દેશ કરી રહ્યું છે. અને રિન્યુએબલ એનર્જી જો એક એવું માધ્યમ છે જેના માટે આપણે પોતે સ્વનિર્ભર હોઈ શકીએ, અને એમાં પણ દરેક વ્યક્તિ સ્વનિર્ભર હોઈ શકે, તમારા પોતાના ફેક્ટરીમાં, ઇન્ડસ્ટ્રીમાં, કમર્શિયલ એસ્ટેબ્લિશમેન્ટમાં, ઘરમાં કે ખેતરમાં તમે જો સોલર રૂફટોપ લગાવો તો તમારી એનર્જી તમે જાતે જનરેટ તો કરી શકો છો, પણ ખૂબ ઓછા દરે તમે એ જ એનર્જી જનરેટ કરી શકો છો. અને એક સ્વનિર્ભર ક્લીન અને ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં દરેક વ્યક્તિ પોતાનું કોન્ટ્રીબ્યુશન કરી શકે છે. એટલે મારી બધાને વિનંતી છે કે આ બાબતમાં બધા આગળ વધે. ભારત સરકાર અને ગુજરાત સરકારની ઘણી બધી સ્કીમ્સ તમામ ક્ષેત્રમાં છે, તમામ સ્કીમ્સ માટે સરકાર શ્રી કટિબદ્ધ છે કે લોકો સુધી એમનો લાભ પહોંચે. સાથે સાથે યુવાનો માટે અને ઉદ્યોગકારો માટે હું જરૂર ચોક્કસ કહેવા માંગીશ કે હવે ગુજરાત એન્ડ ટુ એન્ડ ઉપર જ્યારે કામ કરી રહ્યું છે ત્યારે ઉદ્યોગ ધંધામાં, નવી સ્કિલ્સમાં, ટેકનોલોજીમાં, સાયબર સિક્યોરિટીમાં, આ ક્ષેત્રમાં પણ આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના ક્ષેત્રમાં ઘણી બધી નવી ઓપોર્ચ્યુનિટીઝ ઉપલબ્ધ છે. એટલે આ ક્ષેત્રમાં આ બધા જ નવા નવા ટેકનોલોજી અને ઇનિશિયેટિવ સાથે કામ કરશો તો આપ ગુજરાત માટે જ નહીં પણ ભારત અને વિશ્વ માટે પણ ખૂબ સારી કામગીરી કરી શકશો. એવી ખૂબ સારી તકો ગુજરાતમાં અત્યારે ઉપલબ્ધ છે.
1: ખૂબ ખૂબ ધન્યવાદ મેમ આપનો. સૌર ઉર્જા ક્ષેત્રે ગુજરાતની જે આ સિદ્ધિઓ છે અને ભવિષ્યના જે આયોજન છે એના વિશે આટલી વિગતવાર માહિતી આપે અમારા શ્રોતાઓને આપી તે બદલ આપનો ખૂબ ખૂબ આભાર. શ્રોતા મિત્રો, આપણે સૌ જાણીએ છીએ કે સૂર્યનારાયણની પુષ્કળ કૃપા ગુજરાત પર છે, ત્યારે આ ઉર્જાનો યોગ્ય ઉપયોગ કરીને આપણે પણ આત્મનિર્ભર ગુજરાત અને વિકસિત ભારતના નિર્માણમાં સહભાગી બનીએ. આ સંકલ્પ સાથે આજનો કાર્યક્રમ અહીં પૂર્ણ કરીશું. ધન્યવાદ.
2: હમણાં જ આપ સાંભળી રહ્યા હતા 12 વર્ષ સુશાસનના શ્રેણી અંતર્ગત ગુજરાતની સૌર ક્રાંતિ પર વિશેષ કાર્યક્રમ. ચર્ચામાં ભાગ લઈ રહ્યા હતા ગુજરાત ઉર્જા વિકાસ નિગમ લિમિટેડના MD ડોક્ટર શાલિની અગ્રવાલ અને આકાશવાણી અમદાવાદના સંવાદદાતા અપર્ણા ખૂંટ.

આપ સાંભળી રહ્યા છો ગુજરાતી સુગમ સંગીત અને પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી થઈ રહ્યું છે. કાર્યક્રમમાં હવે સાંભળીએ હેમા દેસાઈના સ્વરમાં કૈલાસ પંડિતની રચના.

કાર્યક્રમના અંતમાં સાંભળીએ બરબાદ જૂનાગઢીની રચના આશિત દેસાઈના સ્વરમાં.

મરબાદ જૂનાગઢીની આ ગઝલ સાથે આજનો સુગમ સંગીતનો કાર્યક્રમ અહીં સમાપ્ત થાય છે. પ્રસારણ આકાશવાણીના અમદાવાદ વડોદરા કેન્દ્ર પરથી કરવામાં આવ્યું. શ્રોતા મિત્રો, સમય છે ફિલ્મ સંગીતનો, તો સાંભળીએ ફિલ્મ સંગીત.

કાર્યક્રમના પ્રારંભે આપે સાંભળ્યું દેશ પરદેશ ફિલ્મનું ગીત. સ્વર હતા લતા મંગેશકર અને કિશોર કુમારના. હવે સાંભળીએ ફિલ્મ દૂસરા આદમીનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં.

હમણાં જ આપે ફિલ્મ કભી કભીનું ગીત સાંભળ્યું, લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં. હવે સાંભળીએ ફિલ્મ ફકીરાનું ગીત, મોહમ્મદ રફી અને લતા મંગેશકર અને કિશોર કુમારના સ્વરમાં.

કાર્યક્રમમાં હવે સાંભળીએ ફિલ્મ પ્રેમ કહાનીનું ગીત લતા મંગેશકર અને કિશોર કુમારના યુગલ સ્વરોમાં.

દેશભક્તિ ગીત 8:30 એનસીઈઆરટી દ્વારા પ્રાયોજિત કાર્યક્રમ ઉમંગ 9:00 માહિતી સાથે મનોરંજન પીરસતો કાર્યક્રમ સવારે 9:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતો હિન્દી જગતનો સમય રહેશે 10:02 જેમાં સપના જૈન રજૂ કરશે કૂટનીતિ મેં મહિલાએ અને વિજ્ઞાન આધારિત બાલકથા સેટેલાઇટ કા જાદુ પ્રસ્તુત કરશે પ્રીતિ અગ્રવાલ 10:30 હિન્દી ફિલ્મ સંગીત 10:45 સુગમ સંગીત કલાકાર છે ભદ્રાયુ અરવિંદ અને રાજેશ વ્યાસ 11:02 હિન્દી ફિલ્મ સંગીત 12:02 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો કાર્યક્રમ બહેનો માટેનો ખાસ કાર્યક્રમ સહિયર સમય રહેશે 12:30 1:10 સુગમ સંગીતના કલાકાર છે સુરેશકુમાર રત્નોત્તર 1:30 જય ભારતી ફોજીભાઈઓ માટે ફિલ્મ સંગીતનો કાર્યક્રમ 2:40 ગુજરાતી ગેરફિલ્મી ગીતો અમારી બીજી સભામાં 5:10 ફિલ્મ સંગીતનો કાર્યક્રમ ગુલમહોર લોકસંગીતમાં પ્રાચીન ભજનો રજૂ કરશે ધર્મેન્દ્રકુમાર પંડ્યા અને પ્રદીપ સોલંકી 5:45 યુવા મિત્રો માટેનો કાર્યક્રમ યુવાણી 6:30 ગામનો ચોરો ખેડૂત મિત્રો માટેનો કાર્યક્રમ જેમાં પશુઓમાં સંપૂર્ણ આહારના ફાયદા પ્રસ્તુત કરશે જયવીર આર પટેલ 7:22 8:00 સુરમાધુરી 8:30 ગુજરાતી ગેરફિલ્મી ગીતોનો આનંદ માણી શકશો 9:30 આજ કે ફનકાર 10:00 ગુજરાતી ગીતો અને હિન્દી ફિલ્મ સંગીત માણી શકશો 10:30 તો આ હતી માહિતી અમારા આવતીકાલે રજૂ થનારા કાર્યક્રમોની 354.6 MHz એટલે કે 846 kHz પર આકાશવાણીનું આ અમદાવાદ વડોદરા કેન્દ્ર છે અમારા સ્ટુડિયોની ઘડિયાળમાં 11:13 થઈ છે અમારી આજની સભાનું અહીં સમાપન કરીએ છીએ આવતીકાલે સવારે 5:55 આ જ મીટર્સ પર ફરી મળીશું ત્યાં સુધી અમારી DTH સેવાનું ગુજરાતી પ્રસારણ નિરંતર સાંભળી શકશો અત્યારે રજા આપશો નમસ્કાર શુભરાત્રી જય હિન્દ

નમસ્કાર, આકાશવાણીની ડીટીએચ એટલે કે ડાયરેક્ટ ટુ હોમ સેવાના ગુજરાતી પ્રસારણમાં આપ સૌ શ્રોતા મિત્રોનું હાર્દિક સ્વાગત છે. ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના વિવિધ મનોરંજક કાર્યક્રમોની શરૂઆત કરીએ તે પહેલાં સમય સાથે શ્રોતા મિત્રો તાલ મેળવી લઈએ. ભારતીય સમયાનુસાર અત્યારે મિત્રો રાત્રિના 11:16 થઈ ચૂકી છે. હવે મેળવી લઈએ શ્રોતા મિત્રો હવે પછી પ્રસારિત થનારા મનોરંજક કાર્યક્રમોની રૂપરેખા. સભાની શરૂઆતમાં એટલે કે હમણાં થોડીક જ વારમાં શ્રોતા મિત્રો રજૂ કરીશું ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ, જેમાં સંભળાવીશું આપને લોકગીતો સોનલબેન વ્યાસ, સવિતાબેન જાદવ તથા મહેશસિંહ ચૌહાણના સ્વરમાં.

બાર વાગ્યાનો સમય રહેશે નાટક માણવાનો, જેમાં આપને સંભળાવીશું નાટક મેરી રોઝ. લેખક વિભુત શાહ, રજૂઆત રમેશ ભટ્ટ. 1 વાગે યુવા દોસ્તો માટેના કાર્યક્રમ યુવા જગતમાં કિશોર કુમારના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો આપ માણી શકશો. 2 વાગ્યાથી શરૂ થશે વિવિધ સભર કાર્યક્રમો, જેમાં સૌપ્રથમ આપને સંભળાવીશું ગુજરાતી સુગમ સંગીત. ત્યારબાદ અભિજીતના સ્વરમાં ગેરફિલ્મી હિન્દી ગીતો આપ માણી શકશો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે શાસ્ત્રીય સંગીતમાં આપ આર નાગરાજ પાસેથી સિતાર વાદન માણી શકશો, રાગ ઝીંઝોટી, તબલા સંગત પંડિત નકુલ મિશ્રા. ત્યારબાદ ડીટીએચ સેવાના ગુજરાતી પ્રસારણના અંતિમ ચરણમાં એટલે કે પરોઢિયે 5 વાગે આપને સંભળાવીશું ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં આપ માણી શકશો ભક્તિમય ભજનો. તો શ્રોતા મિત્રો, આ હતી રૂપરેખા. હવે પછી પ્રસારિત થનારા કાર્યક્રમોની પ્રસ્તુત છે હવે પ્રથમ કાર્યક્રમ લોકસંગીત. સંભળાવીએ તેમાં આપને લોકગીતો, સૌપ્રથમ સોનલબેન વ્યાસના સ્વરમાં.

ગુજરાતી ગ્રામોફોન રેકોર્ડ્સ પર આધારિત લોકસંગીતનો કાર્યક્રમ આપ માણી રહ્યા છો. હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકગીતો સવિતાબેન જાદવના સ્વરમાં.

આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આપ માણી રહ્યા છો શ્રોતા મિત્રો લોકસંગીતનો કાર્યક્રમ. લોકસંગીતના કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો લોકગીતો મહેશસિંહ ચૌહાણના સ્વરમાં.

આ લોકગીત સાથે જ શ્રોતા મિત્રો લોકસંગીતનો કાર્યક્રમ અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. આકાશવાણીની ડીટીએસ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર. હવે સમય છે શ્રોતા મિત્રો નાટક માણવાનો. સાંભળે તેમાં વિભૂત શાહ લિખિત નાટક મેરી રોઝ, રજૂઆત રમેશ ભટ્ટ.

પ્રસ્તુત છે નાટક મેરી રોઝ. લેખક વિભૂત શાહ. નિર્માણ સહાય ગોપાલ મુદલિયાર. રજૂઆત રમેશ ભટ્ટ. પાત્રો દિગીશ ઓઝા ઉર્ફે દીક. કુમારી તુન્ના ચોકસી. અંશુમાન દેસાઈ. શ્રીમતી યામિની મુકુલ અને મુનીશ્વર ભટ્ટ.

0: અને મારે પણ હમણાં જ આ હોટલમાં આવતા પહેલા બહાર પોર્ચમાં એક અસવાનો પ્રસંગ બની ગયો.
1: શું બન્યું?
0: અરે, બહાર એક તગડા જેવો પત્રકાર મારી સામે ક્યાંય સુધી તાકી રહ્યો હતો.
2: પુરુષ હતો કે?
0: અરે, મારા કમનસીબે પુરુષ હતો, સ્ત્રી નહોતી.
3: પછી શું બન્યું?
0: હા, પછી હિંમત કરી મારી પાસે આવ્યો, મને નખશીખ જોઈ રહ્યો અને પછી મને ધીમેથી પૂછ્યું, તમે ગુજરાતી છો? મેં કહ્યું હા. પછી એણે મને પૂછ્યું, તમે મેરી રોઝ અંડરસી એક્સપીડિશનના સભ્ય છો, એમાં ભાગ લેવા આવ્યા છો? મેં પૂરેપૂરી ગંભીરતાથી જવાબ આપ્યો, ના રે ના, હું તો આ દરિયામાં મારી એક નાનકડી કાગળની હોડી તરતી મૂકવા આવ્યો છું. અને એ બિચારો ચાલવા માંડ્યો.
4: એને ભાઈ એમ હશે કે ગુજરાતીઓ એટલે ખીચડી ખાવું, એ લોકો ક્યાંથી આવા દરિયાઈ સાહસમાં ભાગ લે?
3: અને હવે તો ગુજરાતીઓ પણ ખીચડી નથી ખાતા. આ મેરી રોઝ એક્સપીડિશનમાં આપણે 5 ગુજરાતીઓ છીએ, એ પણ એક કેટલો મોટો સણસણતો જવાબ છે.
4: અને કેટલાકને મને સણસણતો સવાલ પણ હશે.
3: તો ચાલો ને જય જય ગરવી ગુજરાત ગાઈ નાખીશું.
2: આપણે તો આજે ગરબી ગુજરાત કરી નાખી છે. ગરવી ગુજરાત જીવીએ ત્યારે ખરા, પણ મને એક વિચાર આવે છે.
3: શો? બોલો બોલો.
2: બસ એ જ કે આ મેરી રોઝના રોમાંચક દરિયાઈ સાહસમાં આપણે 5 ગુજરાતીઓ ભેગા થયા છીએ, એ આનંદની વાત છે, ઘણા જ આનંદની વાત છે. પણ હજુ આપણે એકબીજાને પૂરેપૂરા ઓળખતા નથી, તો સૌ પોતપોતાનો ટૂંકો પરિચય આપે તો કેવું?
0: સરસ સરસ, આ તો ખૂબ સરસ.
4: પછી જરા વાતો કરવાની પણ મજા આવશે.
3: હા, આ તો મારા મનમાં જ હતું, હું કહેવા જ જતી હતી. ચાલો, કોણ શરૂઆત કરે છે?
2: ચાલો, ત્યાંથી તમે શરૂઆત કરો.
5: યસ યસ પ્લીઝ.
0: ઓકે ઓકે. નમસ્તે, મારું નામ દિગીશ ઓઝા છે, પરંતુ સામાન્ય રીતે બધા મને ડીક કહીને જ બોલાવે છે. બધા એ જ રીતે મને ઓળખે છે અને મને બધા ડીક કહીને બોલાવે એ જ ગમે છે. આમ હું નેચરાલિસ્ટ છું. શું કહીશું, નિસર્ગવાદી, પ્રકૃતિ પ્રેમી કે વેલ આઈ ડોન્ટ નો, પરંતુ એટલું ચોક્કસ કહી શકું કે મને પ્રાણીઓ અને વનસ્પતિઓનો શોખ છે. યસ, આ જગતના દરેક પ્રકારના પ્રાણીઓ અને વિધવિધ વનસ્પતિઓનો હું જાણકાર છું. મારા વિશે બસ આટલું જ. અરે હા, એક વાત રહી ગઈ, ઓટોમોબાઈલ્સના સ્પેરપાર્ટ્સની મારી એજન્સી છે, રોટલો એમાંથી રળી લઉં છું. ધેટ્સ ઓલ, થેન્ક્સ. હવે તમારો વારો મિસ. મિસ
6: તુન્ના ચોક્સી. મિસ્ટર ડીકના નમસ્તે સાથે સાથે મારા પણ સૌને નમસ્તે. હા, તો મેં કહ્યું એમ, મારું નામ કુમારી તુન્ના ચોક્સી છે. મારા વિશે ખાસ બહુ કહેવા જેવું નથી, સિવાય કે
0: તમે સુંદર છો.
6: નો નો મિસ્ટર ડીક.
0: વાય નો નો, યુ આર બ્યુટીફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર.
6: પ્લીઝ ડોન્ટ એમ્બેરેસ મી.
4: વેલ મિસ્ટર ડીક, એમને જે કહેવું હોય તે પહેલા કહેવા દો, પછી તમારે જે કહેવું હોય તે તમે કહેજો.
0: ઓલ રાઈટ ઓલ રાઈટ, આઈ એમ સો સોરી. ચાલો આગળ ચલાવો, પ્લીઝ પ્રોસીડ.
6: હા, તો મારે મારા વિશે એટલું જ કહેવાનું છે કે હું એક પત્રકાર છું અને એક ન્યૂઝપેપરની ઓફિસમાં રિપોર્ટર તરીકે નોકરી પણ કરું છું, અને એમાંથી જ આ ડ્રેસના પૈસા રળી લઉં છું. અને હા, જગતની જાણીતી નામાંકિત વ્યક્તિઓને નજીકથી જોવાનો મને વિચિત્ર શોખ છે. હવે તમે મિસ્ટર?
5: થેન્ક યુ મિસ ચોક્સી. હા, તો હું છું અંશુમાન દેસાઈ. બીજી રીતે હું જે કહી છું તે કહેતા મને સંકોચ થાય છે, કેમ કે મારે જ મારા વિશે કેવું પડે એ બરાબર નથી. છતાંય ઘણી વસ્તુઓ બરાબર નથી હોતી તો પણ આપણે કરીએ છીએ. તો હું મારા વિશે કહું તો હું એક લેખક છું. હા, લેખક, નવલકથાઓ લખું છું.
3: તો અમે બધા તમારી નવલકથામાં ક્યારેક તો આવી જઈશું. આપણી ટોળીમાં લેખક પણ સામેલ છે. ચાલો અમે બધા તમને તાળીઓથી

0: معنا بيشي.
1: આ શું કરો છો? જોઈએ હવે તમને નવલકથામાં લાવી શકું એમ છું કે નહીં. હા, તો મારા વિશે મારી વાત આગળ ચલાવું તો એક મોટી કંપનીમાં હું પબ્લિસિટી ઓફિસર છું. ઠીક છે, મારી નાની મોટી ઈચ્છાઓ પૂરી થાય છે, પરંતુ મારી એક તદ્દન અંગત વાત કહું તો મને પૈસાનું જબરજસ્ત આકર્ષણ છે. હા, મને પૈસા કમાવા ખૂબ ગમે છે.
0: મને પૈસા ખર્ચવા ખૂબ ગમે છે.
1: તો ચાલો હવે તમે તમારા વિશે કહો.
2: મને જવાબ આપો, આવું કરશો તો ઠેઠ દરિયાની અંદર મેરી રોઝ સુધી પહોંચીશું કઈ રીતે?
3: અરે, મને એમ લાગે છે કે આ ડિક સાહેબ છે ને, મેરી રોઝ કોઈ ગુલાબી સ્ત્રી હશે એમ માની એક્સપિડિશનમાં આવ્યા છે.
1: અરે પણ ભાઈ, ગુલાબી સ્ત્રી શોધવા ઠેઠ દરિયાના પાતાળમાં જવાની જરૂર નથી. હા, પણ તમે તમારો પરિચય આગળ વધારશો? અત્યારે તો મને, સોરી, અમને એમાં રસ છે.
0: થેન્ક્સ. હા, તો મારું નામ શ્રીમતી યામિની મુકુલ છે.
2: મુકુલ?
0: હા, મુકુલ મારા પતિનું નામ છે.
3: હા, અત્યારે તો પતિના નામને અટક બનાવવાની ફેશન છે.
0: ફેશન તો ફેશન, પણ તે મારા પતિ છે એ હકીકત છે. એ મોટા બિઝનેસમેન છે, ને મોટા બિઝનેસમેન છે એટલે શ્રીમંત છે, અને હું શ્રીમંતની પત્ની હોવાથી મારે રોટલી કે રોટલો રળવા કશું કરવું પડતું નથી. પણ આમ હું ફોટોગ્રાફર છું, ફોટોગ્રાફી મારો શોખ છે. આ મેરી રોઝ એક્સપિડિશનમાં હું ફોટોગ્રાફરની હેસિયતથી જ આવી છું. મને લાગે છે કે મારા વિશે આટલું પૂરતું છે. તો છેલ્લે હવે તમે.
2: થેન્ક યુ શ્રીમતી યામિની મુકુલ. મારો વારો છેલ્લે આવ્યો એ એક રીતે યોગ્ય જ થયું છે. મને ઘટના બને છે એમાં રસ છે. દરેક ઘટના કેમ બની, કેવી રીતે બની એ જાણવું એ મારા અભ્યાસનો વિષય છે, અને એટલે જ ઇતિહાસકાર હંમેશા છેલ્લો આવે છે. એટલે હવે તમને ખ્યાલ આવી જ ગયો હશે કે
4: તમે ઇતિહાસકાર છો,
2: ને મારું નામ મનીશ્વર ભટ્ટ.
3: વાહ, ખૂબ સરસ. નેચરાલિસ્ટ ડીકથી માડી ઇતિહાસકાર મનીશ્વર ભટ્ટ. અરે, આ આપણો એક્સપિડિશન ખૂબ જામશે, ખૂબ મજા આવશે.
5: પણ એક વાત રહી ગઈ મિસ્ટર મુનીશ્વર.
2: બોલો બોલો, કઈ વાત?
5: પહેલા તમે એ કહો કે રોટલી કે રોટલો શેમાંથી મેળવો છો? આ ઇતિહાસમાંથી?
2: મારે એ કહેવાનું બાકી હતું ત્યાં બેન તુન્ના.
3: સોરી સોરી, બધા વચ્ચે બોલે છે એટલે હું વચ્ચે બોલી. ચાલો હવે કહો.
2: હવે બરાબર, હું એક કોલેજમાં ઇતિહાસનો અધ્યાપક છું. હું તો મારા વિદ્યાર્થીઓને હંમેશા કહું છું કે હિસ્ટરી ઇઝ અ મિસ્ટરી, એ ગ્રેટ થ્રિલર.
3: અચ્છા, તો મિસ્ટર મુનીશ્વર, તો પછી અત્યારે અમને બધાને આપણા આ મેરી રોઝ વિશે થોડુંક કશુંક વધારે કહો ને. આમ તો મેકી સાહેબે એના વિશે કહ્યું છે, પરંતુ કદાચ તમારી પાસેથી કશું વધારે જાણવા મળે પણ ખરું. કેમ, તમે બધા શું કહો છો?
4: યસ યસ.
3: હજી તો આપણે 4 વાગ્યે આપણી સ્ટીમર વિક્ટરી પર જવાનું છે ને.
5: થેન્ક્સ કુમારી તુન્ના, ખરેખર સરસ સૂચન છે. હજુ આપણે ઓછામાં ઓછી 1.5 કલાક રાહ જોવાની છે.
1: સ્ટીમર પર જઈએ એ પહેલા મારે મેરી રોઝ વિશે મેકી સાહેબને એક બે પ્રશ્નો પૂછવાના છે.
0: મેકી સાહેબને કદાચ અત્યારે સમય ન પણ મળે, ખૂબ જ ટેન્શનમાં હશે. ગજબના માણસ છે ને.
3: હા, તો મુનીશ્વરભાઈ, સૌથી પહેલા તમે અમને એ કહો કે આજથી કેટલા વર્ષો પહેલા નૌકાજહાજ મેરી રોઝ ડૂબી ગયું હતું?
2: આજથી બરાબર 438 વર્ષો પહેલા. એકદમ ચોક્કસ કેવું હોય તો 19 જુલાઈ 1545.
3: ક્યાં ડૂબ્યું હતું?
2: ઇંગ્લિશ ચેનલમાં જ. બ્રિટિશ સૈનિકોને લઈને ફ્રાન્સ સાથે લડવા જતું હતું, ત્યાં જ રસ્તામાં ડૂબી ગયું.
5: મિસ્ટર મુનીશ્વર, મારા ખ્યાલ પ્રમાણે એ વખતે હેનરી 8મો ઇંગ્લેન્ડનો રાજા હતો, બરાબર છે?
2: હા હા મિસ્ટર ડીક, તમે તદ્દન સાચા છો. પણ તમને બધાને કદાચ ખબર નહીં હોય કે ટ્યુડર યુગના રાજા હેનરી 8માએ આગલે દિવસે સાંજે એ જાત પર ભોજન લીધું હતું.
4: એમ
3: શું વાત કરો છો? આ તો ખૂબ જ રસપ્રદ અને આશ્ચર્યજનક ઘટના છે.
2: એનાથી પણ વધારે આશ્ચર્યજનક ઘટના એ છે કે આ જ રાજા હેનરી 8માએ પાસેના એક કિલ્લા પરથી ઊંડા આઘાત સાથે મેરી રોઝને ડૂબતા નજરો નજર જોયું હતું. એટલે કે એની આંખ સામે જ ડૂબ્યું. એ વખતે કિનારા પર સૈનિકોની કિકિયારીઓ પણ સંભળાઈ હતી.
3: This is really fantastic.
4: Yes.
2: Yes, really fantastic.
0: શું ખરેખર આ સત્ય ઘટના છે?
1: મેકી સાહેબે તો આવું કશું નથી કહ્યું. એક લેખક તરીકે આ તો રસ

0: પડે એવી વાત છે.
1: અને મુનિશ્વર કહે છે એટલે વિશ્વાસ રાખવો જ જોઈએ.
2: અમારા ઇતિહાસના દસ્તાવેજોમાં તો એવું નોંધાયું છે. એ જે હોય તે, પણ એક વાત 100 એ 100% છે કે એ વખતનો આખો ટ્યુડર યુગ ડૂબી ગયેલા મેરી રોઝમાં સચવાયેલો પડ્યો છે.
3: હા, એ તો મેકી સાહેબે કહ્યું હતું કે ટ્યુડર સમયની ઘણી વિરલ વસ્તુઓ એમાં છે. 5 જ શબ્દોમાં એમણે બધું કહી દીધું કે અંડરવોટર મ્યુઝિયમ ઓફ ટ્યુડર લાઈફ.
4: પણ એ મેરી રોઝ ડૂબી કેમ ગયું એની તમને ખબર છે?
2: એ હજુ એક રહસ્ય જ છે. વધારે પડતા વજનથી એ આપમેળે ડૂબી ગયું કે દુશ્મનોના તોપગોળાથી ડૂબી ગયું એ નક્કી થઈ શક્યું નથી. વેલ મિસ્ટર ડિક, તમને ખબર છે કે એ કેમ ડૂબી ગયું?
4: ના.
1: તો આપણે ડૂબી ગયેલા મેરી રોઝને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવામાં સફળ થઈએ તો એ પણ કારણ જાણવા મળે.
2: હા, ને તરત ફેંસલો.
4: અચ્છા, આ મેરી રોઝ વિશે તો આપણે ઠીક ઠીક ચર્ચા થઈ, પણ મિસ્ટર અંશુમાન, હવે તમને એક સાવ અંગત પ્રશ્ન પૂછું. જવાબ ના આપવો હોય તો ના આપશો.
2: હા હા, પૂછો.
4: અચ્છા, તમે લેખક છો, નવલકથાઓ લખો છો, તો આ મેરી રોઝના એક્સપીડિશનની નવલકથા તો લખશો ને?
2: હા, અલબત્ત, મારા મનમાં એવો લોભ છે. ખરો,
4: તો તમે અમને અત્યારે એ કહી શકશો કે તમે જે નવલકથા લખશો એમાં કોને મુખ્ય પાત્ર બનાવશો?
2: આ શ્રીમતી યામિની મુકુલને.
4: અંશુમાનજી, અંશુમાનજી, હું પૂરેપૂરી ગંભીરતાથી આ પ્રશ્ન પૂછું છું. હું કંઈક એવું કહેવા માંગુ છું કે દરિયાને, મેરી રોઝને, ટ્યુડર યુગને, રાજા હેનરી 8માને કે પછી કોઈ માનવ પાત્રને તમે કેન્દ્રમાં રાખશો?
2: તમે ખરેખર સારો પ્રશ્ન ઉભો કર્યો. હું તો અલબત્ત આપણા એક્સપીડિશનના ચેરમેન એલેક્ઝાન્ડર મેકી સાહેબને કેન્દ્રમાં રાખી નવલકથા લખીશ. મને એમનામાં બહુ રસ પડ્યો છે. મેરી રોઝ જહાજને દરિયાના પેટાળમાંથી શોધી કાઢવાનો સૌથી પહેલો વિચાર એમને સૂજ્યો. નકશાઓ અને દસ્તાવેજો ફેંદ્યા, એકલે હાથે ઝુંબેશ ચલાવી, ફંડ ફાળો એકઠો કર્યો અને મેરી રોઝ ટ્રસ્ટ બનાવ્યું. શું એમનું જોમ છે, ખમીર છે, તાકાત છે, ગજબ છે આ મરદ બચ્ચો. અને પાછો લેખક, પુરાતત્વવિદ અને મરજીવો પણ ખરો. સફેદ રૂપાળી દાઢી અને સોનેરી ચશ્મા,
3: આવો સાચુકડો માણસ તો મળવો મુશ્કેલ. આપણા એક્સપીડિશનના આદર્શ ચેરમેન છે.
1: મને એક વિચાર એવો આવે છે કે આપણે આ 5 જણાની ટીમમાંથી પણ ચાલો એક નેતા પસંદ કરીએ.
2: નેતા?
3: હા હા, નેતા. એમાં ખોટું શું છે? એનાથી ઘણા પ્રશ્નો હલ થઈ જશે. વિચાર સારો છે.
4: તો મિસ્ટર મુનિશ્વર, તમે જ નેતા બનો.
2: ના ના, મને ના ફાવે. એના કરતા મિસ તુન્ના ચોક્સી પોતે જ ભલે ને આપણા નેતા બનતા. ધ યંગેસ્ટ લીડર
4: એન્ડ ધ બ્યુટીફુલ લીડર. યસ યસ, આવા લીડર નીચે લીડ થવામાં મજા આવે.
1: બસ બસ, હવે ડોન્ટ જો. એના કરતા એમ કરીએ, મારી પાસે જુઓ આ કાગળની ચબરખી છે, એમાં 5ના નામ લખું છું, પછી ઉપાડીએ ચિઠ્ઠી.
2: હા હા, એવું જ કરો. હા ચાલો લખો. ડીક, યસ, લખ્યું. હવે તમારું પોતાનું નામ. હવે શ્રીમતી યામિની મુકુલ લખાઈ ગયું ને. હવે મિસ્ટર મુનિશ્વર ભટ્ટ. યસ યસ, અને હા, છેલ્લે મારું નામ. યસ, અંશુમાન.
1: ચાલો, બધી લખાઈ ગઈ.
2: હા, તો શ્રીમતી યામિની મુકુલ, ચાલો તમે એક ચિઠ્ઠી ઉપાડો.
3: મારા નામની ચિઠ્ઠી નીકળશે તો રદ બાત. હા ચાલો,
1: લો.
3: ડી
5: ડી.
2: બરાબર નેતાગીરી કરજો, પક્ષ પલટો ન કરતા.
1: સાયલેન્સ સાયલેન્સ. એલેક્ઝાન્ડર મેકી સાહેબ આવ્યા.
2: મેકી સાહેબ?
6: મેકી સાહેબ?
2: મેકી સાહેબ?
6: મેકી સાહેબ? મેકી સાહેબ?

0: देख
1: यस तो ना
0: आज स्टीमर ने डेक पर उभा उभा अने उछळता मोजा जोता जोता मने मनमां शो विचार आवे छे एनी तने खबर छे?
1: मने खबर छे तने ए विचार आवे छे કે મેરી રોઝની જેમ આપણી આ સ્ટીમર પણ ડૂબી જાય તો કેવું સારું, આપણે બંને સાથે ડૂબી જઈએ.
0: જા જા, હવે મને એવા ખરાબ વિચાર નથી આવતા. હું અત્યારે મરવા નથી ઈચ્છતી.
1: હું પણ મરી જવાની વાત નથી કરતો, સાથે ડૂબવાની વાત કરું છું. સારું, ચાલ જા જવા દે મારી આ વાત. ચાલ તો પછી તું કે, તારા મનમાં અત્યારે શું વિચાર ઝબકી રહ્યો છે?
0: હમ, આ ચારે બાજુ ફેલાયેલો દરિયો જોઉં છું, ઉપર સ્વચ્છ ભૂરું આકાશ જોઉં છું, પેલા દૂર દૂર ભૂખરા પર્વતો જોઉં છું, ત્યારે મને થાય છે કે આ જગત કેટલું વિશાળ છે, કેટલું સુંદર છે. અને આપણે બધા તો,
1: મને તો અત્યારે તું જ સૌથી વધુ સુંદર લાગે છે.
0: બસ જ્યારે હોય ત્યારે તું તો આની આ જ વાત કર્યા કરે છે. આવું કહીને તે મને તારા તરફ ખેંચી છે.
1: ના ના, તું ના, જૂઠું નથી બોલતો. તું ખરેખર ખૂબ સુંદર છે. તને યાદ હોય તો આપણે બધા પહેલી વાર પેલી હોટલમાં મળ્યા અને એકબીજાનો પરિચય આપતા હતા, ત્યારે તને મેં સૌથી પહેલું વાક્ય એ જ કહ્યું હતું કે યુ આર બ્યુટિફુલ જસ્ટ લાઈક એ ફ્લાવર. તો ના, હું દરેક છોકરીને આવું નથી કહેતો, ફક્ત તને જ કહું છું. અને હું જે બોલું છું તેનો પૂરેપૂરો અર્થ સમજીને જ બોલું છું.
0: હા હા, એ તો એ દિવસે તે તારા પોતાના પરિચયમાં જ કહ્યું હતું કે તું આ જગતના દરેકે દરેક પ્રકારના પ્રાણીઓ અને વિવિધ વનસ્પતિઓનો જાણકાર છે. તો હું પણ એક પ્રાણી જ છું ને?
1: એક સાચી વાત કહું, હું દરેક પ્રકારના પશુ પ્રાણીઓને ઓળખું છું. પુરુષ એ આ જગતનું એક જંગલીમાં જંગલી પ્રાણી છે, અને સ્ત્રી આ જગતનું એક સુંદરમાં સુંદર પ્રાણી છે.
0: બસ બસ, હવે રહેવા દે. સારું છે ને કે આ ડેક પર આપણે બંને એકલા છીએ. પેલા ઇતિહાસકાર મુનીશ્વર અત્યારે હાજર હોત તો તારો જબરજસ્ત વિરોધ કરત.
1: જવા દે ને અત્યારે એનું નામ. મને લાગે છે કે એને સ્ત્રીઓ બહુ નથી ગમતી, દૂધનો દાજો લાગે છે.
0: અને પેલા લેખક મહાશય તો આખો દિવસ કશુંક ટપકાવ્યા જ કરે છે.
1: ને પેલી યામિની દુકુલ એને ફોટા પાડે છે.
0: દુકુલ નહીં, મુકુલ.
1: હા હા, મુકુલ. પણ તુલના, આપણે બંને આટલી બધી વાતો કરી પણ તને એક મુખ્ય મુદ્દાની વાત પૂછવાની તો ભૂલી જ ગયો છું.
0: કે ક્યારે જન્મી ને ક્યાં જન્મી?
1: ના ના, તું જન્મી છે એટલે બહુ છે. પણ તુલના, આ તારું નામ બહુ સરસ છે પણ એનો અર્થ પૂછવાનો જ ભૂલી ગયો છું. તુલનાનો શું અર્થ થાય?
0: લો, એટલી ખબર નથી? અને પછી કહે છે કે આ જગતના દરેકે દરેક પ્રાણીઓને હું ઓળખું છું. દીક સાહેબ, તુના એટલે માછલી. નથી ઓળખતા આ માછલીને?
1: અરે ઓ માછલી, તને તો હું પૂરેપૂરી ઓળખું છું. મને લાગે છે કે તું માછલી છે એટલે જ પેલા માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવી છે.
0: દીક,
1: શું છે? કેમ આમ એકદમ ગંભીર થઈ ગઈ?
0: તે હસતા હસતા પણ જાણે અજાણે મારા વિશે તદ્દન સાચુકડી વાત કહી દીધી.
1: કઈ સાચુકડી વાત? દરિયાની અને માછલીની?
0: હા, માછલીની. તુન્ના નામે એક માછલીની. ડીક, આ માણસોની દુનિયામાંથી હું દૂર દૂર ભાગી જવા માંગુ છું. છેવટે માછલીની જેમ આ દરિયામાં તરી શકતી હોત તો કેવું સારું. બસ પછી આ દરિયામાંથી બહાર જ ના આવું.
1: પણ શા માટે તું માણસોની દુનિયામાંથી ભાગી જવા માંગે છે? તારા જીવનમાં એવું તો શું બન્યું છે? આમ તો
0: ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. ડીક, મને માણસોના એક કે એક સંબંધમાં સ્વાર્થની નરી બદબૂ આવે છે. સાલા હસે છે તો એમના શ્વાસમાંથી નરી દુર્ગંધ બહાર આવે છે.
1: સ્વાર્થની બદબૂ? તું આ કહે છે ત્યારે મને
0: સાંભળ સાંભળ ડીક, હવે તને મારા મનની એક સાચુકડી વાત કહી દઉં. મારી આટલી નાની ઉંમરમાં મેં આ જગત બરાબર

0: જોઈ લીધું છે. મારે મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, પણ અત્યારે હવે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. હું હસું છું, એ પણ એક દંભ જ કરું છું. મને દંભ કરવાની મજા આવે છે, અને એટલે જ બધા સ્વાર્થી સંબંધોથી દૂર રહેવા કેવળ સાહસ માટે આ એક્સપિડિશનમાં હું આવી છું. અને મેકી સાહેબે મને પસંદ કરી એ મારું સારું નસીબ.
1: બોલી લીધું.
0: હા,
1: હવે હું બોલું.
0: હા,
1: આ તે જે બધું કહ્યું એમાંથી બે વાતો મને ખૂબ ગમી. એક તો એ કે તારે તારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરવી, કેમ કે હું પણ ક્યારેય મારા બાળપણની કે ભૂતકાળની વાતો નથી કરતો. અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તો ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી. એથી મને દુઃખ થાય છે, દુઃખ.
0: તારી વાત તું જાણે.
1: અચ્છા, હવે મારી એક વાત કહું.

0: અને બીજી એ કે તને દંભ કરવાની મજા આવે છે. તું ના, દંભ તો હું પણ કરું છું, પણ એથી મને મજા નથી આવતી, એથી મને દુઃખ થાય છે, દુઃખ.
1: તારી વાત તું જાણે.
0: અચ્છા, હવે મારી એક વાત કહું
1: કે
0: પહેલા ગુસ્સામાં અને ઉશ્કેરાટમાં આ તારા જે નસકોરા ફૂલાવ્યા છે એ સહેજ ઓછા કર. પહેલા તું શાંત પડ.
1: હું શાંત જ છું.
0: તું ના, હું જ્યારથી સમજણો થયો ત્યારથી મને મારી પોતાની નરી એકલતા ચાલે છે, અને મને મારા એકાકીપણામાંથી જ મને પંખીઓ, પ્રાણીઓ, ફૂલો અને ઝાડપાન સાથે નાતો બંધાયો, અને હું નેચરાલિસ્ટ બન્યો. અને કદાચ તું સાચું નહીં માને, પણ મારી એ એકલતા ભૂલવા જ હું આ એક્સપેડિશનમાં જોડાયો, અને મારા સારા નસીબે
1: મેકી સાહેબે તને પસંદ કર્યો.
0: ના, તું મળી.
1: મારી પાસેથી તને શું મળવાનું હતું?
0: કહું
1: કે
0: આ દરિયો. જ્યારે આપણને કોઈના ચહેરા યાદ પણ નથી રહેતા ત્યારે મારી મમ્મી મારી પાસેથી જતી રહી. મેં એને કાયમને માટે ખોઈ દીધી. બહેન પણ નહીં, પપ્પાને પણ દુઃખમાં સબળતા જોયા.
1: પપ્પાએ બીજા લગ્ન ના કર્યા?
0: ના.
1: બીજો કોઈ સંબંધ?
0: મને ખબર નથી.
1: નવાઈ કહેવાય.
0: એ જે હોય તે. પણ તો ના, આપણે હંમેશા જીવનમાં જીવવા માટે કશોક આધાર જોઈએ છીએ, અવલંબન જોઈએ છીએ, જેની સાથે આપણે ઓતપ્રોત થઈ શકીએ, જેમાં આપણે ડૂબી જઈએ.
1: એટલે કે દરિયો.
0: હા હા, દરિયો. તો ના, સાંભળ સાંભળ, મારે એક એવો દરિયો જોઈએ છે.
2: અરે ડિક સાહેબ, થોડો ડિસ્ટર્બ કરો.
0: ઓ કોણ? મુનીશ્વર, આવો આવો.
2: મેકી સાહેબ આ બાજુ આવ્યા હતા ને, ક્યાં ગયા?
0: એ તો બાર બાજુ ગયા. જો ત્યાં જ હશે.
2: જરા એક મિનિટ, તમારી સાથે આ ડેક પર ઉભો રહો તો ના બેન.
1: હા હા, એમાં પૂછવાનું હોય?
2: ડિક સાહેબ.
0: હા હા, આઈ ડોન્ટ માઇન્ડ.
2: ડિક સાહેબ, તમે અમારા નેતા છો, પણ બરાબર નેતાગીરી કરતા નથી.
0: કેમ, શું થયું?
2: વધુ તો શું કહું, પણ ત્યારે બારમાં પેલા અંશુમાનજી અને યામિની હસ હસ કર્યા કરે છે. તમે એના હસવા પર થોડો કંટ્રોલ રાખતા હો તો. તમે બંને અહીં એકલા જ ઊભા છો, પણ ક્યાં સાહસ કર્યા કરો છો? કોઈને પણ ડિસ્ટર્બ કરો છો? ના ના, તમે જ કહો.
0: મુનીશ્વર, તમે એમને ઇતિહાસની થોડી વાતો કહેતા હો તો.
1: રાજા રાણીની.
2: આ ઇતિહાસની વાત તમે કાઢી તો ઠીક યાદ આવ્યું. થોડીક વાર પહેલા જ મેકી સાહેબ મને કહે કે મિસ્ટર મુનીશ્વર, હેલન ઓફ ટ્રોય અત્યારે આપણા સમયમાં જન્મે તો આપણા બધાનું શું થાય? તમે શું ધારો છો ડિક સાહેબ, તન્નાજી? મેં જવાબ આપ્યો કે જો ફક્ત એક જ હેલન ઓફ ટ્રોય અત્યારે જન્મ લે તો આપણી આ ધરતી પર ઝંઝાવાતો થાય, યુદ્ધો ફાટી નીકળે. પણ અત્યારે તો ચારે બાજુ એટલી બધી હેલન ઓફ ટ્રોય જન્મી છે કે ખાસ કોઈ મોટો ઉલ્કાપાત થવાનો સંભવ નથી. તમે શું કહો છો ડિક સાહેબ? કુમારી તુન્ના.

0: શું કહો છો મુનેશ્વર, મને તો એટલું બધું હસવું આવે છે કે માન દબાવી રાખું છું.
1: મને તો લાગે છે કે મારે બદલે તમે જ નવલકથા લખી નાખશો.
2: પહેલેથી જ મેં એવું કર્યું હોત તો સારું થાત.
0: અરે મુનેશ્વર, સવારે તમે પેલા કેનેડિયન સાથે બાથરૂમ પાસે ઉભા ઉભા છે ને ગપ્પા મારતા હતા,
2: એ તો બહુ મજાની વાત છે. મેરી રોઝ જો મળે તો જે સૈનિકો અંદર ડૂબી ગયા છે એમના બૂટ જોવામાં એને રસ છે.
1: બૂટ જોવામાં?
2: હા, બૂટ જોવામાં. એ હસતા હસતા કહેતો હતો કે એ બૂટનો અભ્યાસ કરી પ્રાચીન ટ્યુડર સ્ટાઇલના બૂટ માર્કેટમાં મૂકશે. બોલો કેવું છે? કઈ
0: છે ભારે હસમુખો. પણ મુનીશ્વર, તમે તમારી વાત તો કરો, તમે આ એક્સપિડિશનમાં શા માટે આવ્યા છો?
2: બહુ સાફ અને સ્પષ્ટ વાત છે, કીર્તિ માટે. સાચી વાત કહું છું. આપણે મેરી રોઝ શોધી કાઢીશું તો આખા જગતમાં સનસનાટી મચી જશે. 438 વર્ષો પહેલા ડૂબેલા જહાજ પર હું એક સરસ ઐતિહાસિક લેખ તૈયાર કરીશ જે મોટા મોટા હિસ્ટ્રી જર્નલ્સમાં છપાશે અને સાથે

0: સાથે મારું નામ પણ જગ જાહેર થઈ જશે. હું તો નાનો હતો ત્યારથી બસ એક જ ધૂન મારા માથા પર સવાર હતી, પ્રખ્યાત થવું, બસ પ્રખ્યાત થવું.
1: બીજી કોઈ ધૂન તમારા માથા પર સવાર થયેલી લાગતી જ નથી.
0: બીજી બધી ધૂનો જાઓ તમને અનડીકને સોંપી.
2: મુનીશ્વર, તમે ખરેખર ભેદી છો. અત્યારે આ બધું હસવામાં કહો છો કે સાચું કહો છો એની ખબર જ નથી પડતી.
1: ભેદી માણસનો ભેદ બહાર આવે ત્યારે જ એના વિશે ખબર પડે ને.
0: મેકે સાહેબ તમને મળ્યા હતા?
2: હા, એ તો જ્યારે મળે ત્યારે ખબર અંતર પૂછી જ લે છે.
1: એ મને કહેતા હતા કે તમે લેખક છો, તો દરિયાની નીચે પહેલી વાર આપણે બધા પાણીની અંદર ગયા, તે કેવો અનુભવ થયો?
2: કેટલો રોમાંચક અનુભવ હતો ને.
0: તમે તો ફોટા પાડ્યા હશે ને?
2: હા હા, કાલે બતાવીશ.
1: અને પાણીની અંદર જે અનુભવ થયો ને, તે મેં લખી નાખ્યો છે, એ પણ કાલે બધાને સાથે વંચાવીશ.
0: ડેક સાહેબ, એમના અનુભવ પણ એકલી તુન્નાને એકાંતમાં કહેતા લાગે છે.
2: હા, એ બંનેને સારું ફાવી ગયું છે.
0: હા, ક્યારેક આવી રીતે એકબીજાને અંદર અંદર ફાવી જતું હોય છે. પણ અંશુમાનજી, સવારે તો કમાલ થઈ ગઈ.
3: શું થયું?
0: મને મેકી સાહેબે ઓચિંતું કહ્યું કે થામે તો ઇતિહાસ ખાર, બરાબર ને? મેં કહું હા બેશક. પછી એકદમ આંખ મિચકારી મને કહે કે સંયુક્તા માટે પૃથ્વીરાજે રાજપાટ ખોયો હતો, એ વાત સાચી? તમારા ભારતના ઇતિહાસમાં એવો કશો આવે છે ખારું? મેં શું જવાબ આપ્યો હશે? તમે શું કહો છો અંશુમાનજી? મિસિસ યામિની મુકુલ, ચાલો ત્યારે હું જાઉં. પેલો કેનેડિયન મારી રાહ જોતો હશે. તમે તમારે બંને જણા બેસો. ક્યારેક અંદરો અંદર એકબીજાને કેવું ફાવી જતું હોય છે. નહીં
1: સાલો ભેદીય છે ને, ઈર્ષાળુ પણ છે.
2: આમ તો એને સ્ત્રીઓ નથી ગમતી.
1: એ તો શી ખબર એના જીવનમાં શું બન્યું હશે કે શું બનશે. પાછું નામ કેવું રાખ્યું છે, મુનીશ્વર?
2: એ તો ઐતિહાસિક લેખ લખી પ્રખ્યાત થશે કે નહીં થાય, પણ તમે તો મેરી રોઝની નવલકથા લખી જરૂર પ્રખ્યાત થશો.
1: ભાઈ, મારે તો પ્રખ્યાત પણ નથી થવું અને મેરી રોઝ પર નવલકથા પણ નથી લખવી.
2: તો
1: યાદ હોય તો એ દિવસે મેં મારો પરિચય આપતી વખતે જ કહ્યું હતું કે મને પૈસા કમાવામાં રસ છે અને પૈસા માટે જ હું આ એક્સપિડિશનમાં આવ્યો છું. એ હું હસવામાં નહોતો બોલ્યો.
2: પૈસા માટે?
1: હા, પૈસા માટે. યામિની, આ લેખક જ્યારે નાનો હતો ત્યારે એણે એક પણ સારી વસ્તુ જોઈ નહોતી, એક પણ સારી વસ્તુ ખાધી નહોતી, એક પણ સારી વસ્તુ પહેરી નહોતી. અભાવ, અભાવ, અભાવ, બસ સતત અભાવ પૈસાનો.
2: તમે શું એમ માનો છો કે પૈસાથી તમને બધું સુખ મળી જશે?
1: હા હા, બધું સુખ મળી જશે. મળી નહીં જાય તો મારે જોઈતું સુખ છીનવી લઈશ. યામિની, હું નવલકથા લખીશ, પણ તે મેરી રોઝ પર નહીં, પણ તમારા પર, તારા પર ને તારા માટે લખીશ. યામિની, મને તારામાં રસ છે. હું આવ્યો, તને મળ્યો, એ મારું મોટામાં મોટું સુખ છે, ભલે ને તું પરણેલી હોય.
2: તમને મારામાં રસ છે ને?
1: હા.
3: તો સાંભળી લો,
2: પૈસાથી મને કોઈ સુખ મળ્યું નથી, ઉલટાનું.
1: તારી પાસે એટલા બધા પૈસા છે કે તને પૈસાનું કોઈ સુખ દેખાયું નથી, દેખાતું નથી.
2: ના ના, એવું નથી. ઉલટાનું, પૈસા જ મારું સુખ છીનવી લીધું છે. હું આમ આરામથી રહું છું, હસું છું, પણ અંદરથી બહુ દુઃખી સ્ત્રી છું. ને વિધિની કેવી વિચિત્રતા કે તમે પૈસા માટે અહીં આવ્યા છો, ત્યારે હું પૈસા આપેલા મારા દુઃખને ભૂલવા એક્સપિડિશનમાં આવી છું.
1: દુઃખને ભૂલવા?
2: હા, દુઃખને ભૂલવા. મને લાગે છે કે આપણે સૌ જુદા જુદા હેતુઓ લઈ મેરી રોઝને શોધવા આવ્યા છીએ. ફોટોગ્રાફીનો શોખ, એ પણ મારા દુઃખનું જ એક ફળ છે.
1: એવું તો તને શું દુઃખ છે યામિની?
2: પૈસો હંમેશા એના સુખની સાથે સાથે એના દુર્ગુણને પણ લઈને આવે છે. મેં કહ્યું હતું એમ, હું એક શ્રીમંત બિઝનેસમેનની પત્ની છું, પણ વધારે પડતા પૈસાને લીધે મારા પતિ છકી ગયા છે. શરાબની જેમ એમને પૈસાનો નશો ચડ્યો છે, એમાં એમાં એ વિધવિધ સ્ત્રીઓની લતે ચડ્યા છે. એમને મારામાં રસ નથી રહ્યો, એટલે સુધી કે મારું કશું માન સ્વમાન પણ રહેવા નથી દીધું. ઉપેક્ષિતા સ્ત્રીનું દુઃખ સમજો છો અંશુમાન?
1: આપ તો જાણીને મને ખૂબ દુઃખ થાય છે, પણ આપણું સુખ આપણે પોતે જ શોધી લેવાનું હોય છે, આપણો આનંદ આપણે પોતે જ મેળવી લેવાનો હોય છે.
2: જે હોય તે, પણ મારું મન તો એટલું બધું નબળું થઈ ગયું છે કે કોઈની પણ હૂંફ કે પ્રેમ માટે હું સતત ઝંખના કરું છું અને અને
1: એટલે જ તારી તરફ મેં મારો હાથ લંબાવ્યો.

રહ્યો છે. મારા મનમાં પણ કોઈના પ્રેમની, કોઈની હૂંફની સતત ઝંખના છે. સાંભળી અમીની, ડેક તો કુંવારો છે પણ મુનીશ્વર પરણેલો છે, હું પણ પરણેલો છું, મારે પણ પત્ની છે. પણ તે એટલી ગુસ્સાવાળી અને સાંસારિક સ્ત્રી છે કે મને પ્રેમ આપી શકે એમ નથી, મને સમજી શકે એમ નથી. તો તારા પ્રેમ માટે હું મારો હાથ લંબાવું છું એમાં હું કશું પાપ કરું છું યામિની?

0: જરા ધીમે, આ ખડક આવી ગયો. અરે અંશુમાન, જલ્દી આવી પહોંચો.
1: અહ યામિની બેન, જોજો, સંભાળજો. ત્યાં, હા ત્યાં. આ વખતે વધારે માછલીઓ સામે મળી. થાકી ગયા?
2: ના રે ના. દરિયાઈ જાનવર કેવું હતું? બાપરે,
1: હું તો ડીકને એ જ વખતે એનું નામ પૂછવાની હતી. આ ખડક કેટલો મોટો છે!
3: આ જુઓ તો કેટલું બધું પાણી આ ખડક પર અથડાય છે, જાણે સફેદ સફેદ મુલાયમ રૂ.
0: લાવો તમારો હાથ, સંભાળજો, આ પથરો વાગશે, ખરબચડો છે.
2: ના ના, હું મારી મેળે જાઉં છું. થેન્ક યુ.
0: જુઓ અહીંથી આપણી સ્ટીમર કેવી લાગે છે.
1: હા, જાણે નાનું રમકડું.
3: એ બીજા બધા સ્ટીમર બાજુ ગયા ને?
4: ના, કેટલાક પેલા ટાપુ બાજુ ગયા.
2: અત્યારે ચારે બાજુ બસ પાણી જ પાણી છે. અત્યારે આ ખડક કેટલો સરસ લાગે છે. પાણીની અંદર મને તો એવું લાગતું હતું જાણે મારો ઓક્સિજન ખલાસ થઈ જશે.
3: સાયકોલોજિકલ પણ હોય, નર્વસ થઈ ગયા હશો.
2: શી ખબર શું થયું.
0: ઓક્સિજનનો સિલિન્ડર 12 કલાક તો ચાલે જ, કદાચ લીક થયો હશે.
2: ના ના, એવું તો નથી.
1: શી ખબર મેરી રોઝ આપણને ક્યારે મળશે.
3: મને એક વાત સમજાતી નથી.
4: કઈ વાત?
3: આ એ જ કે જો તમારા કહેવા પ્રમાણે હેનરી 8માં એક કિલ્લા પરથી મેરી રોઝને ડૂબતા જોયું, તો એ ડૂબી ડૂબીને ક્યાં જાય? ત્યાં જ ક્યાંક એટલામાં જ હોય ને?
1: હા, વાત તો સાચી. આ તો હાથમાં આવતું જ નથી.
0: તમે લોકોએ દરિયાનો બરાબર અભ્યાસ નથી કર્યો. દરિયાના આ હિલોળા લેતા પાણીની નીચે બીજા જોરદાર પ્રવાહો પણ વહેતા હોય છે.
4: યસ યસ, અંગ્રેજીમાં અન્ડરકરન્ટ્સ કહે છે.
3: એટલે કે હા, એ પ્રવાહોમાં ક્યાંક દૂર ખેંચાઈ ગયું હોય એમને.
0: બરાબર એમ જ.
1: અને એમ ના બન્યું હોય કે આટલા બધા વર્ષોમાં દરિયાના પાણીમાં એ સડી પણ ગયું હોય?
4: શક્ય છે.
2: મેકી સાહેબ, ક્યાં સુધી આ એક્સપિડિશન ચાલુ રાખશે?
0: હજુ મહિનો તો ખરો જ. કેમ, હોમસિકનેસ લાગવા માંડી?
2: ના ના, એવું નથી. આ તો અમસ્તો જ પૂછું છું.
1: આ અંદર દરિયાનું પાણી કેવું ચોખ્ખું કાચ જેવું લાગે છે.
3: હા, કેટલું સુંદર હોય છે. એ તો જેણે જોયું હોય એને જ ખબર પડે.
1: આ ખડક પર નાનકડા છોડ જોયા? એનો લીલોતરો રંગ કેટલો સરસ છે.
2: જુઓ જુઓ, આમ જુઓ, અહીં તો એને નાનકડા નાનકડા નાજુક ફૂલો પણ છે.
3: હા હા, લાલ મખમલ જેવો રંગ છે.
4: દીક સાહેબ, શું હશે એનું નામ? તમે તો નેચરાલિસ્ટ.
0: હા, એનું નામ કેટાલિયા છે. એને સતત પાણી જોઈએ, એ સેવાળનો એક પ્રકાર.
1: પાણીની નીચે પણ કેટલા બધા છોડ છે, જાણે વનસ્પતિના મેદાનો.
2: મેં તો એના ઘણા ફોટા પાડ્યા છે. ડિઝાઇન્સની દ્રષ્ટિએ પણ ફોટા સરસ આવશે.
3: અમને બતાવજો.
2: જરૂર.
4: તુન્ના, તમે નિયમિત ડાયરી લખો છો?
1: લગભગ તો લખું છું, પણ અત્યારે તો સાથે નથી લાવી.
0: અમુક ડાયરી તો મનમાં જ લખાય.
2: પેલી બ્રિટિશ ટીમ પેલા બીજા ખડક પર ગઈ લાગે છે.
3: હા, એ બાજુ જ એ લોકો ગયા હતા. અને પેલી જેન કેટલી સ્પિરિટેડ છે.
1: નીચે પાણીમાં તરતર તરતા સાથે થઈ ગયા હતા ને, તો હવે જાઓ ત્યાં નંબર લગાવો.
2: હા હા, લગાવો.
3: ના ભાઈ ના, હું તો એમનો મેં ના વખાણ કરું છું. નકી સાહેબ પણ કહેતા હતા.
0: અરે, આ મોટું મોજું આવ્યું, સંભાળો તું ના.
1: અરે, મને તો મોજાની છાપટો ઝીલવાની મજા આવે છે. અરે, આ પેલું પંખી જોયું? હા હા, હમણાં જ આવી બેઠું. કેટલું સરસ છે.
0: હા, એ એક દરિયાઈ પંખી છે. આપણે જેને ગુજરાતીમાં ભેરી કહીએ છીએ અને અંગ્રેજીમાં ફાલ્કન કહીએ છીએ, એને મળતું આ પંખી છે. એને ટનસ ટોલ કહે છે. ખૂબ ઝડપથી એ ઉડે છે અને જોત જોતામાં એ ઊંચે ચડી જાય છે. એટલું જ નહીં પણ,
4: અરે જુઓ જુઓ, આપણી સ્ટીમર તરફ ફ્લેક્સ દ્વારા આપણને સંકેતો મોકલી રહ્યા છે. મને લાગે છે કે આપણે ત્યાં પહોંચી જવું જોઈએ.
3: હા હા, બોલાવતા જ લાગે છે.
0: ઓલ રાઈટ, ચાલો જઈએ, લેટ અસ ગો.
2: હા, પણ મિસ્ટર ડીક, પેલા પંખીની તમે શું વાત કરતા હતા?
0: બસ એ જ કે જેટલી ઝડપે એ ઊંચે ચડી જાય છે, એનાથી બમણી ઝડપે એ નીચે ઉતરી આવે છે.
1: હા જુઓ, પેલું પંખી ઉડી ગયું. ખબર એ ના પડી.
3: ઘણા પંખીઓ એવા હોય છે કે ક્યારે ઉડી જાય એ ખબર એ ના પડે.

0: યામિની ધીમે ધીમે પાણી તેને ઊંડું છે.
1: તમે ચિંતા ના કરો અંશુમાન, પરણેલા છે ને એટલે ઊંડા પાણીમાં તરવાની એમને ફાવટ હશે જ.

0: જવા દે આ નકામી વાત.
1: હું તને નકામું લાગું છું?
0: હું તને નકામું નથી કહેતી. તું મને જે વાત કહી રહ્યો છે એ વાત મારે માટે નકામી છે. આ પ્રકારની દરેક વાત મારે માટે નકામી છે.
1: તો ના, હું ઘણા વખતથી જોઈ રહ્યો છું કે જ્યારે હું આ વાત કાઢું છું ત્યારે તું સીધી વાત જ નથી કરતી, વાત ટાળવાનો પ્રયત્ન કરે છે.
0: હું મારા મનની સાફ સાફ વાત જ કરું છું.
1: તો હું પણ તને આજે મારા મનની એક સાફ સાફ વાત કહી દઉં. સાંભળ તુલના, આપણું આ મેરી રોઝ એક્સપિરેશન પૂરું થાય એ પહેલા હું એક વાતનો ફેંસલો કરી નાખવા માંગુ છું.
0: હા, કરી નાખ ફેંસલો.
1: જો તું ના, અત્યારે આપણી આ સ્ટીમરની તારી કેબિનમાં આપણે બે એકલા છીએ. સાંભળ, હું તને મારી બધી જ લાગણીઓનું બળ ભેગું કરીને કહું છું કે હું તને ઉગ્રપણે જબરજસ્ત પ્રેમ કરું છું. કોઈ આદિમ અદમ્ય આવેગથી હું તને ચાહું છું. તને જોઈ ત્યારથી તને મેળવા હું સતત ઝંખી રહ્યો છું. આઈ લવ યુ ઇન્ટેન્સલી.
0: હજુ પણ વધુ ઉગ્રપણે તું બોલ્યો હોત તો પણ મારો એક જ જવાબ છે, હું કોઈ પ્રેમમાં માનતી નથી. આઈ ડોન્ટ બિલીવ ઇન લવ.
1: તું ઉડાવ જવાબ આપી પીછેહઠ કરી રહી છે. તારી સાથે કોઈએ કશો દ્રોહ કર્યો છે એટલે આજે તું મને આવા નિર્દય જવાબ આપે છે. સાંભળ, તને કોઈએ દ્રોહ કર્યો હોય તો પણ મને કશો વાંધો નથી. હું તને એટલી હદ સુધી
0: ચૂપ. મને કોઈએ કશો દ્રોહ કર્યો નથી. હું કોઈને પ્રેમ નથી કરતી. મને કોઈનો પ્રેમ જોઈતો નથી. આઈ એમ ઓન્લી આઈ થિંક સો.
1: ઓલ રાઈટ, ઓલ રાઈટ. જો તાકાત હોય તો મારી આંખ સામે જોઈ કહે કે મારી સાથે તારે કોઈ સંબંધ નથી. આ એક્સપિડિશનમાં તારા માટે મારું કશું મહત્વ નથી.
0: હા હા, તું કહે એની આંખ સામે જોઈને કહું કે આ એક્સપિડિશનના બે સભ્યો વચ્ચે હોય એવો સંબંધ આપણી બે વચ્ચે છે અને એક નેચરાલિસ્ટ તરીકે તે મને ઘણી મદદ કરી છે. આ દરિયો સમજવામાં, પંખીઓને ઓળખવામાં, વનસ્પતિઓને નજીકથી જોવામાં. આ એક્સપિડિશનમાં તું ના હોત તો એક પત્રકાર તરીકે મારી આ સાહસ યાત્રા કદાચ અધૂરી રહેત.
1: બસ, એનાથી વિશેષ કશું જ નહીં. શરૂઆતમાં એક દિવસ આ જ સ્ટીમરની ડેક પર તે મને નહોતું કહ્યું કે મેં તને મારા તરફ ખેંચી છે.
0: કદાચ મેં એવું કહ્યું હશે. સ્ત્રી તરીકે કદાચ મેં એવું ખેંચાણ અનુભવ્યું હોય. પણ
1: એ આપણા બે વચ્ચે પ્રેમ જ કહેવાય.
0: તો દબાણ અને બળજબરી કરી મારી પાસે કબૂલ કરાવવા માંગે છે કે હું તને પ્રેમ કરું છું? આ છે તારી પ્રેમ કરવાની રીત?
1: બસ બસ, બંધ કરા તારી ઠગારી ચાતુરી. તું મારી સાથે શબ્દોની રમત રમે છે. તું એક નંબરની દંભી છોકરી છે. ક્રૂર, નિર્દય અને લાગણીહીન દંભી છોકરી.
0: હા હા હા, એક નંબરની દંભી છોકરી છું. ક્યાં કોઈથી છુપાવું છું? તે દિવસે મેં તને એમ પણ નહોતું કહ્યું કે મને દંભ કરવાની મજા આવે છે. હા, આ જગતના લોકો સાથે મને દંભ કરવાની મજા આવે છે.
1: એટલે તે મારી સાથે પણ દંભ કર્યો? તે મારી સાથે સંબંધ ઊભો કર્યો?
0: સંબંધ, સંબંધ, સંબંધ. મને આ સંબંધ શબ્દ પર જ ભયંકર નફરત છે. મેં ચીસો પાડી પાડીને તને કહ્યું હતું કે મને કોઈ સંબંધમાં શ્રદ્ધા નથી. ભયંકર સ્વાર્થી છે આ માણસ જાત. દીખ, મને તારા પ્રેમના સંબંધમાં પણ તારા સ્વાર્થની નરી બદબૂ આવે છે.
1: તને મારા સ્વાર્થની નરી બદબૂ આવે છે?
0: હા, સ્વાર્થની નરી બદબૂ આવે છે. તું તારી બે ભૂખી આંખોએ મને જુએ છે, એક સ્ત્રીને જુએ છે. તારા શ્વાસમાંથી પણ નરી દુર્ગંધ બહાર આવે છે.
1: હા હા, સ્વાર્થી છું, લાખ વાર સ્વાર્થી છું. પણ મારે હવે તું જોઈએ છે, કેવળ તું જ જોઈએ છે. ગમે તેમ કરીને હવે હું તને હડપ કરી જઈશ.
0: દીખ, આ તુન્નાએ આટલી નાની ઉંમરમાં આ જગત બરાબર જોયું છે. તું આ જગતના દરેકે દરેક પ્રાણીઓને ઓળખે છે તો હું પણ આ જગતના દરેક પ્રાણીઓને ઓળખું છું. તું પણ એક પ્રાણી છે, પશુ. હા પશુ.
1: હા હા, પશુ છું, પશુ. આ જગતનો દરેક પુરુષ જંગલીમાં જંગલી પ્રાણી છે અને તે સુંદરમાં સુંદર પ્રાણી સ્ત્રીનો શિકાર કરે છે. હવે તો ના, હું ડીક તારી તરફ ધીમે ધીમે આગળ વધું છું. મારા ખરબચડા હાથ તારી આસપાસ ભીસાઈ જાય.

0: તારા શ્વાસમાં રહેલું ઝેર તારા શ્વાસમાં ભળી જશે. હસે છે શા માટે?
1: દીક આગળ વધ. હસું નહીં તો શું કરું? આવી રીતે તો તું કોઈ પણ સ્ત્રીને હાંસલ કરી શકે. તુન્નાને હાંસલ કરવાની આ રીત?
0: તુન્ના?
1: હા હા, મેં કહ્યું એમ આગળ વધ. તું એક સ્ત્રીને હાંસલ કરી શકીશ, પણ આ તુન્ના માણસોની દુનિયામાંથી આ દરિયા તરફ ખેંચાઈ આવેલી કાયમ માટે નષ્ટ થઈ જશે. આવ આવ, કરી દે મને નષ્ટ. અને ડીક સાહેબ, આ તુન્ના નષ્ટ થઈ જાય એનોય વાંધો નહીં, પણ આ મેરી રોઝ એક્સપીડિશનને કાયમ માટે કલંક લાગશે. ડીક સાહેબ, તમે તો અમારા નેતા છો, તમે તો ધારો એ કરી શકો. કેમ આમ એકાએક થંભી ગયા? કેમ કશું બોલતા નથી?
0: તુન્ના, આઈ એમ સો સોરી, હું ઉશ્કેરાઈ ગયો હતો.
1: ધેટ્સ ઓલ રાઈટ,
0: ચાલ હવે હું જાઉં.
1: જાય છે? અચ્છા, જતા જતા મારી બે વાત સાંભળતો જા. હું ક્યારેય મારા ભૂતકાળની વાતો કોઈને કરતી નથી, એ તો તને ખબર છે, એટલે આ વાત કોઈને કહીશ નહીં. પણ હવે આજ પછી ક્યારેક કોઈ પણ પુરુષને મારી કેબિનમાં કે રૂમમાં એકલો નહીં આવવા દઉં. એનું કારણ એને નહીં કહું. અને હા, આ એક્સપિડિશન પૂરું થાય ત્યાં સુધી આપણે એવી રીતે વર્તીશું કે આપણી બે વચ્ચે જાણે કશું બન્યું જ નથી. આવજે ડીક.

0: મુનિશ્વરજી, આ ડેક પર એકલા ઉભા ઉભા શું જોયા કરો છો?
1: કશું નહીં.
0: દરિયાનું ઉછળતું પાણી જુઓ છો કે એની અંદર તરતી માછલીઓ?
1: અંશુમાન ક્યાં ગયા?
0: આ પ્રશ્ન હવે પૂછો છો એટલે મને નવાઈ લાગે છે. ચિંતા, અંશુમાન ક્યાંથી યાદ આવે?
1: યામિની, હું તમને મારા મનની એક ખાસ વાત
0: નહીં કહો તો ચાલશે. મને લાગે છે કે તમને શું બોલવું એની મૂંઝવણ થાય છે. કંઈ નહીં, ના બોલશો. ચાલો, તમારી સાથે હું પણ કશું બોલ્યા વિના દરિયાનું ઉછળતું પાણી જો, અંદર તરતી માછલીઓ જો. અરે, આ તમારા માથાના વાળ કેટલા ફેંદાઈ ગયા છે.
1: બસ બંધ કરો, જાઓ, જતા રહો અહીંથી. આઈ સે યુ ગો અવે.
0: તમને સ્ત્રીઓ નથી ગમતી એની તો બધાને ખબર છે, ને એટલે જ તમે કાલે રાતે મારી કેબિનમાં ચૂપચાપ આવ્યા, ને તે પણ અંધારામાં. એટલે મને નવાઈ તો લાગી, પણ એ વખતે હું કશું બોલી નહીં.
1: તો અત્યારે શું કહેવા આવ્યા છો? શા માટે આવ્યા છો?
0: બસ સમજતી જાણ. મને એમ થયું કે લાવ તમારી સાથે થોડી વાતો કરું, થોડી વાર આ ડેક પર ઊભા રહીએ. ચાલો, જે થવાનું હતું તે થઈ ગયું.
1: બસ બસ, આ ઉંદર બિલાડીની રમત બંધ કરો. જે કહેવું હોય તે કહી દો, નહીં તો જતા રહો.
0: મને ખબર નહીં કે તમે આવી વર્તણૂક કરશો એ વખતે.
1: યામિની,
0: હા હા, હજુ વધુ મોટેથી મારા નામની ચીસ પાડો. ચીસ પાડી તમે શું બોલો છો એ જ મારે સાંભળવું છે.
1: બસ એ જ કે એ વખતે તમે ચીસ પાડી નહોતી.
0: એ વખતે મને તમારી દયા આવી હતી, દયા. તમારામાં નહોતી લજ્જા કે નહોતો ભય, પણ એક બાળકની જેમ તમે વિવળ થઈ ગયા હતા.
1: એને માટે હું એકલો જવાબદાર નહોતો, તમે અને અંશુમાન જવાબદાર છો.
0: હું અને અંશુમાન?
1: હા હા, તમે અને અંશુમાન. તમે લોકોએ તો આ મેરી રોઝ એક્સપીડિશનને એક નિમિત્ત બનાવ્યું છે. બસ જ્યારે જુઓ ત્યારે તમે બે બધાથી વિખોટા પડી કશી છાની છપની વાતો કરતા હો.
0: એમાં અમે તમારો શું અપરાધ કર્યો?
1: તમે જ મને લલચાવ્યો. તમે તો પરણેલા છો, તમારા પતિને ઘેર મૂકી આવ્યા છો. જો એમનું સ્થાન અંશુમાન લઈ શકે તો એ હું કેમ?
0: નો નો, ચૂપ થઈ જાઓ. મારા માટે અસહ્ય છે. ધીસ ઇઝ અનબેરેબલ. શોટ મી. તમે આટલી બધી હદ સુધી ગયા છો તો સાંભળી લો મારી એક વાત. મને તમારી આ પુરુષ જાત તરફ નફરત થઈ ગઈ છે. મેં મારા જીવનમાં એવા પુરુષો જોયા છે કે જે કોઈ પણ સ્ત્રીને જોઈને એમની જંગલી લીલા આચરે છે. એવા એક પુરુષને હું ખૂબ નજીકથી ઓળખું છું. તે છે મારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી.
1: તમારા પતિ મિસ્ટર મુકુલ ચોક્સી?
0: હા, મારા પતિ. પણ એમણે કે મેં ક્યારેય કોઈ સદગુણોનો દાવો નથી કર્યો. એ જે છે એ છે, ને હું જે છું એ હું છું. અમારું બંનેનું જીવન ખુલ્લું છે. ત્યારે તમે મુનિશ્વર દંભી છો, એટલું જ નહીં પણ અધમ છો. અધમ. સ્ત્રીઓ નથી ગમતી એમ કહી તમે પરણેલા હોવા છતાંય અંધારામાં તમે એક પરણેલી સ્ત્રીની કેબિનમાં જાઓ છો, એ ઉપરથી એ સ્ત્રીને પાપી કહો છો. ના મુનિશ્વર, સાચું કહું, માનશો? મેં કી

0: સાહેબને દુઃખ ના થાય એટલે મેં ચીસ નહોતી પાડી. ખેર, હું તો જેવી સ્ત્રી છું એવી ખરી, અને તમને સ્ત્રીઓ નથી ગમતી તો હું કોઈને કશું નહીં કહું, જાણે કશું બન્યું જ નથી. અને હા, એક બીજી વાત પણ સાંભળી લો.
1: અરે મુનેશ્વરજી, તમે અહીં છો? હું તો તમને પેલા કેનેડિયન પાસે શોધતો હતો. તમને વળી આ દરિયામાં ક્યાંથી રસ પડ્યો?
0: એક્સપેડિશનમાં આવે ને, દરિયામાં રસ ન હોય એવું તો ના જ બને ને.
2: મિસ્ટર અંશુમન, સારું થયું તમે આવી ગયા. તમે રોકાઓ, હું પેલા કેનેડિયન પાસે જાઉં, તે મારી રાહ જોતો હશે. આવજો મિસિસ યામિની મુખોલ.
1: ગજબનો છે આ માણસ, ક્યારે ક્યાં હશે એની ખબર જ ના પડે. સ્ટીમરના એક એક માણસ સાથે એણે દોસ્તી બાંધી છે.
0: હા, એના જેવો બીજો માણસ હજુ સુધી મેં જોયો નથી.
1: જોજે, પાછો તારી સાથે દોસ્તી બાંધી ના દે.
0: અંશુમન, તમે મારા પર નવલકથા લખવાના છો ને?
1: હા, પણ શી ખબર એનો અંત કેવો આવશે.
0: અંતની વાત તો પછી, પણ મારી એક વાત માનશો?
1: હા હા, કે. તું જે કહીશ તે કરીશ.
0: મારું પાત્ર તમારે જે રીતે લાવવું હોય એ રીતે લાવજો, પણ મારો ઉલ્લેખ એક પાપી સ્ત્રી તરીકે જ કરજો. હું એક પાપી સ્ત્રી છું.
1: તને પાપી સ્ત્રી કહેવાનું પાપ હું નહીં કરું. યામિની, એક વાત કહું.
0: કહું.
1: મેં કહ્યું હતું એમ, હું આ એક્સપેડિશનમાં કેવળ પૈસા માટે આવ્યો હતો. પણ તું મળી એટલે હવે પૈસાની પણ કોઈ ખેવના નથી રહી. પ્રેમનો અનુભવ એક બહુ વિરલ અનુભવ છે, અને મારા જેવા એક લેખક માટે તો તે બહુ કિંમતી છે.
0: તો પછી અંશુમન, પ્રેમના નામે આટલો દ્રોહ અને દુષ્કૃત્ય શા માટે?
3: શા માટે
1: એની મને ખબર નથી,

0: ready to us, Gujarati team also.
1: મેરી રોઝ અને આપણા બધાનું જ્યારે સ્વાગત થઈ રહ્યું છે તો ચાલો આપણે પણ અંદરો અંદર એકબીજાને અભિનંદન આપીએ.
0: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડે.
1: થેન્ક્સ થેન્ક્સ એન્ડ સેમ ટુ યુ.
2: કોંગ્રેચ્યુલેશન મિસ્ટર ડે, અંશુમાનજી, મુનીશ્વરજી.
0: થેન્ક્સ એન્ડ વોર્મ એન્ડ હાર્ટીએસ્ટ કોંગ્રેચ્યુલેશન ટુ યુ બોથ.
2: થેન્ક્સ. ખરો ઇડરીઓ ગઢજી આવ્યા, મેરી રોઝ લઈ આવ્યા.
1: આપણા માટે આ દરિયા પર સોનાનો સૂરજ ઉગ્યો.
3: છેલ્લી વાર આપણે દરિયાની અંદર ઉતર્યા ત્યારે મારી જમણી આંખ ફરકતી હતી. મને હતું જ કે હવે તો મેરી રોઝ મળશે જ.
2: મારી જમણી આંખ કેમ ફરકી નહીં હોય?
4: તમારી તો બંને આંખ કાયમ ફરકે છે ને, એટલે વધારે ફરકી હશે તો તમને ખબર નહીં પડી હોય.
5: મેકી સાહેબની ધીરજ, હિંમત અને ખમીરને ધન્ય છે.
2: મેકી
1: સાહેબ ના સેક્રેટરીને મેં પૂછ્યું કે મેરી રોઝ એક્સપીડિશન ની પાછળ કુલ કેટલો ખર્ચ થયો હશે, તો કેટલી રકમ કઈ ખબર છે? તમે પાડેલા દરેકે દરેક ફોટા નું આલ્બમ બનાવી પછી મને આપશો?
3: હા હા, કેમ નહીં, વિથ લવ એન્ડ પ્લેઝર. તમને પણ આપીશ મિસ્ટર મુનીશ્વર.
5: થેન્ક યુ.
3: No, sorry.
2: અરે દીક, પછી એક વાત નક્કી કરવાની તો રહી જ ગઈ. સેક્રેટરી એલેકને પૂછી લઈશું.
1: કઈ વાત?
2: બસ એ જ કે મેરી રોઝ દુશ્મનોની તોપના ગોળા વાગવાથી ડૂબી ગયું હતું કે આપમેળે ડૂબી ગયું, એ નક્કી ના થઈ શક્યું ને?
1: ના, મેં પૂછ્યું હતું, એ એક રહસ્ય જ રહ્યું. દેખીતી રીતે મેરી રોઝને ક્યાંય તોપના ગોળા વાગ્યા હોય એવું લાગતું નથી, એટલે વધારે પડતા વજનથી એક બાજુ નમી ગયું હશે અને ડૂબી ગયું હશે.

0: તળિયે આડું પડ્યું હતું એટલે એવું જ થયું હશે.
1: એમ જ લાગે છે.
2: અરે મુનીશ્વર, મેરી રોઝમાં જે બધી વસ્તુઓ અકબંધ છે એમાં ઇતિહાસની દ્રષ્ટિએ તમને કઈ કઈ વસ્તુઓ મહત્વની લાગી?
0: આમ તો બધી જ વસ્તુઓ મહત્વની કહેવાય, ખાસ કરીને યંત્રો અને હથિયારો, વેશ પહેરવેશ, પુસ્તકો અને નકશાઓ, દસ્તાવેજો, વાસણો, ફર્નિચર, સિક્કા, મેરી રોઝની બાંધણી
3: અને પેલા કેનેડિયનના બૂટ તો ખરા જ.
0: હા, અલબત્ત એના બૂટ પણ ખરા.
2: અરે યામિનીબેન, ત્યાં ફોટાની ફ્રેમ્સ પણ હતી, તમે તો ખાસ જોઈ હશે. કેવી સોનેરી હતી, કેટલી મોટી હતી.
4: હા, અમુક રોઝવુડની હતી ને એના પર સાચા સોનાનો ઢોળ પણ ચડાવ્યો હતો.
5: સૈનિકોના હાડપિંજર જોઈ મને તો કઈનું કઈ થઈ ગયું.
0: જહાજ ડૂબતું હશે ત્યારે એમના મનમાં શું થયું હશે? એ અડધા કલાકમાં કેટલા જીવન કેવી રીતે શાંત થઈ ગયા છે.
2: એક બાજુ આપણે આ સમયની આ ક્ષણોમાં જીવીએ છીએ, ત્યારે બીજી બાજુ આ અફાટ વિસ્તરેલો દરિયો વર્ષોથી યુગોથી આવી જ રીતે હિલોડા લેતો ઉછરી રહ્યો છે.
4: આ સમય, આ દરિયો અને આપણા માનવ જીવનની તમે વાત કરો છો ને, તો સાંભળો, હું પણ એક વાત કહું. બહુ જ નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ શી ખબર સાથે મારા હૃદયને બહુ જ સ્પર્શી ગઈ. એક સૈનિકનું ચામડાનું પાકીટ મેકી સાહેબ મને ખોલીને બતાવતા હતા, ત્યાં તો એમાંથી એક સ્ત્રીની છબી નીકળી. એના હોઠ પર ખૂબ જ નાજુક સુંદર સ્મિત હતું. છબીની પાછળ લખ્યું હતું, ખૂબ જ જલ્દીથી તને મળવા આતુર છું. આ સ્ત્રીએ લખ્યું હશે કે પુરુષે, હું તો ક્યાંય સુધી કશું બોલી જ ના શકી.
0: મિસ્ટર ડિક, હવે હું તમને બધાને એક ખૂબ જ અગત્યની વાત કહેવા માંગુ છું. થોડાક જ સમયમાં હવે આપણા આ મેરી રોઝ એક્સપીડિશનનો અંત આવશે, આપણે બધા છૂટા પડી જઈશું. પણ હું જે વાત કહેવા માંગુ છું એ પણ આમ તો નાનકડી વાત છે, નાનકડી જ ઘટના છે, પણ એનાથી આપણી આ મેરી રોઝ એક્સપીડિશનની વાતમાં, ઘટનામાં નવો અણધાર્યો વળાંક આવશે. કદાચ હું ઇતિહાસકાર છું એટલે કે ગમે તેમ, પણ મેરી રોઝમાં બીજી બધી વસ્તુઓની સાથે સાથે કેટલાક સૈનિકોની ડાયરીઓ પણ અકબંધ સચવાયેલી છે, જે મને મેકી સાહેબે આપી. એમાંની મોટાભાગની તો મેં કાલે રાત્રે જ વાંચી કાઢી. બધાએ પોતપોતાના મન એમાં ખોલ્યા છે. મારા આશ્ચર્ય વચ્ચે મેં જોયું તો મેરી રોઝનો એ દરેક સૈનિક જુદા જુદા કારણોથી સૈનિક બન્યો હતો અને મેરી રોઝમાં આવ્યો હતો. તો હવે સાંભળો એ કારણો. એક સૈનિક આ જગતનો સ્વાર્થ, દ્રોહ, પ્રપંચ અને બેવફાઈથી દુઃખી દુઃખી થઈ પોતાનું દુઃખ ભૂલવા મેરી રોઝમાં આવ્યો હતો.
6: દુઃખ ભૂલવા?
0: હા, દુઃખ ભૂલવા. ત્યારે બીજા સૈનિકને જીવનમાં હંમેશા એકલતા જ સતાવતી હતી અને પોતાની એકલતા ભૂલવા જ તે આવ્યો હતો.
2: એકલતા ભૂલવા?
0: હા, એકલતા ભૂલવા. ત્યારે ત્રીજો સૈનિક પૈસા માટે આવ્યો હતો.
4: પૈસા માટે?
0: હા, પૈસા માટે. ત્યારે કેપ્ટન કીર્તિ માટે આવ્યા હતા, એને કીર્તિ મેળવવી હતી. અને અંશુમાન, તમને યાદ હોય તો મેં તમને કહ્યું હતું કે હું પણ કીર્તિ માટે જ આવ્યો છું, અને તમે બધાએ પણ એકબીજા પાસે અંદરો અંદર પોતાના મન ખોલ્યા છે. અને મારા જાણવા પ્રમાણે આ મેરી રોઝ એક્સપીડિશનમાં આવવાના આપણા બધાના કારણો પણ લગભગ આ જ છે. એટલે કે 438 વર્ષો પહેલાના એ સૈનિકો એ આપણે જ હતા, અથવા તો આપણે આજે છીએ એ બધા 438 વર્ષો પહેલાના સૈનિકો જ છીએ, અથવા તો 438 વર્ષો પસાર થયા જ નથી.

मेरी रोज आ नाटक हमणा आपे माण्यो। आ नाटकना लेखक हता विभुत शाह, જ્યારે રજૂઆત રમેશ ભટ્ટ। આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો। આકાશવાણીની ડીટીએચ સેવા એટલે મનોરંજનનો સંસાર સીધો આપને દ્વાર। શ્રોતા મિત્રો, હવે સમય છે યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત માણવાનો। પ્રસ્તુત છે તેમાં કિશોર કુમારના સ્વરમાં સદાબહાર હિન્દી ફિલ્મી ગીતો।

આ ગીત સાથે જે શ્રોતા મિત્રો, યુવા દોસ્તો માટેનો કાર્યક્રમ યુવા જગત અહીં જ સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએસ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, હવે સમય છે વૈવિધ્યસભર કાર્યક્રમો માણવાનો, જેમાં સૌપ્રથમ આપ માણી શકશો ગુજરાતી સુગમ સંગીત, ત્યારબાદ અભિજીતના સ્વરમાં ગેરફિલ્મી ગીતો, તથા વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે આપ શાસ્ત્રીય સંગીતમાં સિતારવાદન માણી શકશો આર નાગરાજ પાસેથી રાગ ઝીંઝોટી, તબલા સંગત પંડિત નકુલ મિશ્રા. તો શરૂ કરીએ વૈવિધ્યસભર કાર્યક્રમો. સૌપ્રથમ સંભળાવીએ આપને ગુજરાતી સુગમ સંગીત.

આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. શ્રોતા મિત્રો, આપ માણી રહ્યા છો વૈવિધ્યસભર કાર્યક્રમો. વૈવિધ્યસભર કાર્યક્રમના અંતે હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો શાસ્ત્ર સંગીત સિતાર વાદન આર નાગરાજ પાસેથી રાગ ઝીંઝવટી તબલા સંગત પંડિત નકુલ મિશ્રા.

આ સાથે જ શ્રોતા મિત્રો, વૈવિધ્યસભર કાર્યક્રમો અહીં સમાપ્ત થાય છે. આકાશવાણીની ડીટીએચ સેવાનું ગુજરાતી પ્રસારણ આપ માણી રહ્યા છો. ડીટીએચ સેવાના અંતિમ ચરણમાં હવે પ્રસ્તુત છે શ્રોતા મિત્રો ભક્તિસભર ભજનોનો કાર્યક્રમ ભક્તિરસ, જેમાં સંભળાવીએ આપને રામપ્રસાદ અને મુગટલાલ જાદવના સ્વરમાં, તેમજ રાજેશ સી પરમાર તથા ચિમનલાલ રત્નોત્તરના સ્વરમાં ભક્તિસભર ભજનો.